આ ભજન સાથે જ શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયાનુસાર અત્યારે શ્રોતા મિત્રો સવારના 5:45 થવા જઈ રહી છે, એટલે કે સમય થઈ રહ્યો છે DTH સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, આજે જેઠ માસ, દિનાંક 3, શક સંવત 1948, એટલે કે અધિક જેઠ સુદ નોમ, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 24 મે ઈસવીસન 2026ને રવિવાર. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. આજની અમારી આ પ્રથમ સભામાં એટલે કે પ્રાતઃસભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, રવિવારની આ ખાસ સવારની સભા શરૂ કરીએ શરણાઈના મંગળસૂરો સાથે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળા સાથે મિત્રો હું આપની રેડિયો દોસ્ત આસ્થા આપ સૌનું આ સભામાં ફરી એકવાર અભિવાદન કરું છું. સભામાં આગળ વધતા પૂર્વે આવો સાંભળી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. હમણાં થોડી ક્ષણોમાં એટલે કે 6:05 લઈને આવીશું પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ કાન. 6:45 આપ સાંભળશો કાર્યક્રમ સુર સરિતા. બરાબર 7:00 ટકોરે સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગીતો. 8:30 સદાબહાર ગીતનો કાર્યક્રમ ફરી એકવાર રજૂ કરીશું. સુંદર મજાના ગીતો જો સાંભળવા આપ અમારી સાથે જોડાઈ શકો છો. 9:00 ટકોરે આપ સાંભળશો માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. ગુજરાતી ગીતો 9:30. 10:50-11:00 સુધી ફિલ્મ સંગીત આપશો. 10:45 સુગમ સંગીત. સુગમ સંગીતમાં આજના કલાકાર હરજિંદર સિંઘ. સવારે બરાબર 11:00 અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાત પર આધારિત આ કાર્યક્રમ જેમાં આજે ભાગ લેશે શ્રી જયપાલસિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને ગુજરાત રાજ્ય વન વિભાગના પ્રમુખ. એમની સાથે હશે શ્રી આયુષ વર્મા, કચ્છ ઇસ્ટ ડિવિઝનના ઉપ વન સંરક્ષક શ્રી, અને તેમની સાથે વાત કરશે આકાશવાણી અમદાવાદના કાર્યકારી અધ્યક્ષ હેડ ઓફ પ્રોગ્રામ હિતેશ મામાણી. 12:50 ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. બરાબર 1:10 સુગમ સંગીતમાં આપ માણશો આજે સુભદ્રા દેસાઈ અને સુપર્ણા બેનર્જીના કંઠે કેટલાક સુમધુર ગીતો. 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 સંઘગાન શિક્ષણમાં આજે અસમિયા ભાષાનું ગીત શીખીશું. લિરિસિસ્ટ છે, ગીતકાર છે સતીશ દાસ. સાંજની સભામાં 5:10 લઈને આવીશું ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. લોકસંગીતમાં 5:45 સરજુદાસ હરિયાણીના સ્વરમાં પ્રાચીન ભજન અને બચુભાઈ શ્રીમાળીના કંઠે કેટલાક લોકગીતો આપ સાંભળશો. બરાબર 7:00 ગેર ફિલ્મી ગીતો. 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો રિલે કરીશું. 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત આપ માણશું. 8:30 લઈને આવીશું ગુજરાતી ગીતો. 9:15 અમદાવાદ પ્રાદેશિક સમાચાર વિભાગની વિશેષ પ્રસ્તુતિ વસ્તી ગણતરી 2027, જેમાં આજે ભાગ લેશે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રા. તેમની સાથે વાતચીત કરશે આકાશવાણી અમદાવાદના સહાયક સંપાદક મયુર સોલંકી. બરાબર 9:30 કાર્યક્રમમાં આજ કે ફનકાર અને રાત્રે 10:00 રવિવાસરીય સંગીત સભા દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું. આજે રવિવાસરીય સંગીત સભામાં આપ પંડિત હરશંકર ભટ્ટાચાર્યનું સિતારવાદન સાંભળશો. તો મિત્રો આ હતી આજે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું તથા શહેરનું ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું. આજે સવારે 5:30 શહેરનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તથા હવામાં ભેજનું પ્રમાણ 57% નોંધાયું. આગાહી છે કે આજે અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે તથા શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. સવારના 6 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:00 અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અપાશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ.

મિત્રો, કહેવાય છે કે પ્રાર્થના એટલે અંતરનો અવાજ, કહેવાય છે કે ભક્તિ એટલે આત્મનો અવાજ, અને કહેવાય છે કે ભક્તિ એટલે ઈશ્વર સાથેનો સીધો સંવાદ. તો આવો આજના સીધા સંવાદની એટલે કે ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાની શરૂઆત કરીએ બ્રહ્માનંદની રચના સાથે. બ્રહ્માનંદની રચના આજની પ્રસ્તુતિમાં સુરેશ વાડકરનો સ્વર.

પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા છો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. કાર્યક્રમમાં આગળ વધીએ. ભોજા ભગતની રચના હવે આપ સાંભળશો. જનાર્દન રાવલનો સ્વર.

આ હતી ભુજા ભગતની રચના સ્વર હતો જનાર્દન રાવલનો. પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાની અંતિમ પ્રસ્તુતિ આપના સુધી મોકલી રહ્યા છે અનાર કઠિયારાના સ્વરમાં એક સુંદર મજાનું સુમધુર ભક્તિભર્યું જૈન સ્તવન.

પ્રભુજી અજવાળું દેખાડો, પ્રભુજી અંતરદ્વાર ઉઘાડો. આજ અરજી સાથે, આજ વિનંતી સાથે આજનો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થયો.

0: તત્વ છે. આ આદિ અને અનંત તત્વ તે જ પરબ્રહ્મ તત્વ પરમાત્મા છે. ધી અનનોન વિઝડમ નામના ગ્રંથમાં જગતનો લબ્ધ પ્રતિષ્ઠિત ભૌતિક વૈજ્ઞાનિક ફ્રિડ્જ ઓફ કાપરા આ જ તાઓની વિશદ મીમાંસા રજૂ કરે છે. સમગ્ર અસ્તિત્વ એ જ આ જ તાઓ અથવા પરમ તત્વનો આવિષ્કાર છે. આવા એક શાશ્વત અને સ્વકેન્દ્રિત ચૈતન્ય તત્વને સર્વાંગી રીતે પામવા અને તેના ગુણધર્મોને આત્મસાત કરવા સમગ્ર ભૌતિક વિજ્ઞાન આજે પણ ગતિ કરી રહ્યું છે. આ પરમ તત્વનું પ્રતિનિધિત્વ કરતું તત્વ એ જ આપણો આત્મા છે અને એનો સ્વભાવ, ગતિ, શક્તિ, દિશા અને હેતુ એ પરમ તત્વના જ છે. પ્રતિબિંબ હોવા છતાં આ એ કક્ષા છે જ્યાં બિંબ અને પ્રતિબિંબનું સર્વાંગી ઐક્ય નિર્માણ થયેલું છે. બિંબ અને પ્રતિબિંબની ભેદરેખા જ્યાં સમાપ્ત થાય છે એવી આ એકમાત્ર વૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. આ ભેદરેખાને ભૂંસવાની પ્રક્રિયાનું નામ આત્મીયતા છે અને એ જ્યારે સર્વાંગી રીતે સમાપ્ત થઈ જાય ત્યારે જે અવસ્થા સાહજિક રીતે ઉત્ક્રાંતિ પામે છે તે અવસ્થા સંવાદિતા છે. સંવાદિતા એ માત્ર સહકાર, સહયોગ, સમન્વય, સંલગ્નતા, મનોમય સમાનતા અથવા આદર્શગામી સમતા પણ માત્ર નથી. આત્મસાપેક્ષ આ સંવાદિતાના નિર્માણના આ સર્વે પાયાના તત્વો પણ પ્રારંભ બિંદુઓ જ છે. અખિલાય ધરાવતા સર્જનનું પાયાનું તત્વ જો ચૈતન્ય જ હોય તો એ જ ચૈતન્ય તત્વ એના વ્યક્તિગત પરિમાણમાં પણ એની પોતાની અખિલાયની જ ગતિવિધિઓને અભિવ્યક્ત કરે છે. ચૈતન્ય તત્વનો આ જ એકમાત્ર સ્વધર્મ છે. સંઘર્ષ, હરીફાઈ, વિરોધ, હિંસા, પ્રત્યાઘાત એ સર્વે તમસના તત્વો છે અને જડતાના લક્ષણો છે. આપણું મનોમય ચેતનાનું સ્તર અથવા જેને આપણે આપણી મનોભૂમિ તરીકે અનુભવીએ છીએ એ અવસ્થામાં ચૈતન્ય અને તમસ બંને પ્રવાહોનું સહઅસ્તિત્વ સક્રિયપણે ગતિ કરે છે. આ જ જીવનનું કુરુક્ષેત્ર છે. તમસના ગુણધર્મો ઉપર જીવનની ગતિ જ્યારે ચૈતન્ય તત્વના પ્રાધાન્યનો સ્વીકાર કરી પોતાનું દિશામાન બદલે ત્યારે જ આપણને વ્યક્તિગત જીવનમાં ચૈતસિક ઉત્ક્રાંતિનો સજ્ઞાત અનુભવ થાય છે. આવી સજ્ઞાત ઉત્ક્રાંતિનું નિર્માણ અને અનુશીલન એ જ સાધના છે. સંવાદિતા એ ચૈતન્ય તત્વની જીવનના તમસ સહિતના સર્વે તત્વો ઉપર સ્વામીપણાની પ્રસ્થાપનાની સ્થિતિ છે. સ્વના નિજી આત્મતત્વની આવી જાગૃત અવસ્થા જ્યારે આપણા વ્યવહારના જીવનનો કર્મયોગ બની જાય ત્યારે જ આપણા વૃક્ષ અને જળ જીવનને એની યાંત્રિકતા અને સ્થૂલતામાંથી મુક્તિ મળે છે અને જીવનનું આત્મતત્વની દિવ્યતામાં રૂપાંતર થવાની ગતિ નિર્માણ પામે છે. સંવાદિતા સભર આત્મજાગૃતિની આ સક્રિય અવસ્થા છે જેને શ્રી અરવિંદે યોગ ઓફ એસેન્ટ કહી છે. શ્રી રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર, તુલસીદાસ, શ્રીમદ રાજચંદ્ર તથા શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીએ જીવન પર્યંત આ જ અનુભૂતિને પાયાના સત્વ તરીકે ધારણ કરી ચૈતન્યની ઉત્કૃષ્ટ ઊંચાઈની દિશામાં ઉર્ધ્વગમન કર્યું છે. જીવનનું આવું આધ્યાત્મિકરણ મર્યાદિત માત્રામાં પણ જીવનમાં સાકાર થાય તો જ જીવન જીવવા જેવું લાગે અને પરિણામે સમાજમાં, રાષ્ટ્રમાં અને સમગ્ર માનવજાતની પરિપાટીએ આવી સર્વાંગી સંવાદિતા જ બધા જ પ્રશ્નોનો એકમાત્ર ભાગવત ઉકેલ છે.
1: સંવાદિતા. હમણાં જ આપે અશ્વિન કાપડિયા પાસેથી આ અમૃતધારા સાંભળી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો વડોદરા કેન્દ્રનું પ્રસારણ ચિંતન શ્રેણી અમૃત ધારા.
1: રજૂ કરીએ છીએ કાર્યક્રમ અમૃત ધારા. આજનો વિષય સંવાદિતા. વાર્તાકાર અશ્વિન કાપડિયા.
2: પરમાત્માની સર્જેલી સૃષ્ટિ અને આ સમગ્ર અસ્તિત્વ એક અખિલાઈની આકૃતિ છે. એક જ સત્તત્વનો એ નિજાનંદી આવિષ્કાર છે. સૃષ્ટિના સર્જન બનવા પાછળનો પરમ તત્વનો એકમાત્ર ઉદ્દેશ એ પરમાનંદની પ્રક્રિયા પ્રગટાવવાનો જ છે. આ આનંદ એ જ સર્જનમાંથી નીપજતું અંતિમ તત્વ અને પરિણામ છે. સમગ્ર અસ્તિત્વની જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તથા દ્રશ્યમાન અને અદૃશ્યમાન સૃષ્ટિ સર્વેમાં જે એક તત્વ સ્થિર અને સ્થિત છે તે તો માત્ર ચૈતન્ય તત્વ છે. અને એ સર્વ પરિમાણોમાં, આકૃતિઓમાં સર્વકક્ષાએ એક જ સમાન ગુણધર્મો અને સ્વભાવ ધારણ કરતું અને વ્યક્ત કરતું

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન ભાગ 167. આજની કડીના કલાકાર ભૂપિંદર સિંઘ, સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રામચરિત માનસ ગાન કડી 167. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા ભૂપિન્દરસિંહ અને સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ ફિલ્મ કાશ્મીર કી કલીનું આ ગીત આપ સાંભળશો. મોહમ્મદ રફી અને આશા ભોસલેનો યુગલ સ્વર, ઓપી નૈયરની ધૂન, એસ એચ બિહારીના શબ્દો.

0: લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા દિલ એક મંદિર ફિલ્મના આ ગીત સાથે સૂર સરિતા કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ. પ્રવાચક દિવ્યાનંદ ઝા. अथ वार्ताः. नवदिल्ल्यां हैदराबाद हाउस स्थले अद्य विदेश मंत्री डॉक्टर सुब्रह्मण्यम जयशंकरः अमेरिका देशीयेन विदेश सचिवेन मार्को रूबियो इत्यनेन समं द्विपाक्षिक संवादं करिष्यति. एतौ क्षेत्रीय वैश्विक शांति सुरक्षा संबद्धान विषयान समेत्य अनेकेषु भिन्न विषयेषु चर्चां करिष्यतः इति आशास्ते. अमेरिका विदेशमंत्री गतदिने प्रातः चतुर्दिवस

0: સદાબહાર ગીતોના કાર્યક્રમમાં આગળ વધીએ પહેલા રોકાઈએ એક નાનકડા વિજ્ઞાપન વિરામ માટે.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.

0: કાપી નાખ્યો.
1: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
1: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
2: તો પૈસા ગુમાવશો.
3: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

સદાબહાર ગીતો કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી અને ગીતા દત્તનો સ્વર, ઓપી નૈયરની ધૂન, મસરૂ સુલતાનપુરીના શબ્દો.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 7:10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ગ્રીન ટેક

0: ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. આ પહેલનો ઉદ્દેશ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરિત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વધારી ટકાઉપણું સુધારવા, બાંધકામ ખર્ચ ઘટાડવા અને હાલની રોડ સામગ્રીના મોટા પાયે પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, મહેસાણા, કચ્છ, ભાવનગર, જામનગર અને નર્મદા સહિતના જિલ્લાના 20 રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ નિવરણી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. બીજી તરફ વલસાડની 6 તાલુકા પંચાયતો પૈકી વલસાડ, નાના પોંઢા, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે, જ્યારે ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારને 13 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતમાંથી વેરાવળ, સુત્રાપાડા, તલાલા, ઉના અને ગીર ગઢડામાં ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે, જ્યારે કોડીનાર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દા પર મહિલા સભ્યોની વરણી કરવામાં આવી છે, તો નવસારી જિલ્લામાં ચીખલી, ગીરકામ, ગણદેવી તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે પદભાર સંભાળ્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા 631.86 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરવામાં આવી. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મ્યુલ બેંક એકાઉન્ટ, શેલ કંપનીઓ અને મલ્ટીસ્ટેટ ઓપરેશન્સ દ્વારા સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી.
1: ઓપરેશન મ્યુલહન 2.0 કે તહત અમદાવાદ, સુરત, બડોદા, ભરૂચ ઓર રાજકોટ ઇલાકો મેં સે 13 લોગોં કો ગિરફ્ત મેં લિયા હૈ. ઇન 13 લોગોં ને પૂરે ભારત મેં 982 સાયબર ક્રાઇમ ઇનકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ, જો 1930 પ્લેટફોર્મ પે હૈ. 200 સે જ્યાદા FIR ભી દાખિલ હો ચુકી હૈ. ઇન લોગોં ને કુલ મિલા કે 631 કરોડ સે જ્યાદા કી રકમ કે સાયબર ધોકાધડી મેં એક્ટિવ પાર્ટિસિપેશન કિયા થા.
0: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીમાં મદદરૂપ થતા વધુ 23 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કેટલાક શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને સરકારી તંત્ર ઉપર નજર રાખી તેની માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
2: અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. વીકમાં અમે લગભગ 40 આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પર બેસીને આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા. આ લોકોની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી 23 એવા લોકો જે ગ્રુપ એડમિનને અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમે ચેક કરી રહ્યા છે. આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 કેદી પાસ થયા છે. જેલ વિભાગ દ્વારા કેદીઓના પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ઉત્તીર્ણ થયેલા કેદીઓને અભિનંદન પાઠવતા આ મુજબ પ્રતિક્રિયા આપી.
3: જેને અભ્યાસ છૂટી ગઈ છે એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે અને અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.
0: અરવલ્લી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 3,800

0: 75 જેટલા ખેડૂતોની નોંધણી સામે 410 જેટલા ખેડૂતોના ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. મેઘરજ તાલુકા ગોડાઉન મેનેજર એસ ટી પટેલે આ અંગે વધુ જાણકારી આપી.
1: આપણે ટેકાના ભાવે આ ચાલુ ઘઉંની ખરીદી ચાલુ છે. અંદાજિત રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે. અંદાજે ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે. એમાંથી આપણે ખરીદી 6889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાન આવેલ નથી, તો આપણે જૂના બારદાનોનો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે અને ટૂંક સમયમાં નવા બારદાન આવી જશે.
0: અમરેલીમાં લાઠી તાલુકાના કેરાડા ગામ નજીક ખાનગી બસ અને કાર સામસામે ટકરાતા કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર તમામ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી.
2: और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख के चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे पिछले 24 घंटे में तो अहमदाबाद में 43.3 और गांधीनगर में 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिलायंस है. और ओवरऑल तो गुजरात के स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रिलायंस हुआ है वो है सुरेंद्रनगर.
0: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બકરી ઈદ પૂર્વે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય એઆઈ અને રોબોટિક્સ વિષય વસ્તુ આધારિત રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6-10ના કુલ 58 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સાયન્સ કેમ્પમાં યોગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાગરિકો SE.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકે છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હું સૂર ઢોળું ને તું વીણી લે તો ગીત કહેવાય, હું સૂર ઢોળું ને તું વીણી લે તો ગીત કહેવાય, ને હું શ્વાસ છોડું ને તું ઝીલી લે તો પ્રીત કહેવાય. જી હા મિત્રો, મનગમતા મીતની, પ્યાર ભરા પ્રીતની અને ગીતોની રમઝટ સાથે આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 7:20 થયા છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતોની પ્રથમ પ્રસ્તુતિ રમેશ શાહની રચના આપ સાંભળશો, પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર તથા સંગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. આજે કાર્યક્રમમાં આપને સંભળાવી રહ્યા છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતથી સજેલા કેટલાક ગીતો. એ જ કડીમાં આગળ વધીએ. મેઘબિંદુની રચના હવે આપના સુધી મોકલીએ છીએ હંસા દવેનો સ્વર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતો માણી રહ્યા છો આકાશવાણી ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધી કૈલાશ પંડિતની રચના હવે આપના સુધી. હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયનો યુગલ સ્વર, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતો આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ રમેશ શાહની રચના, સ્વર તથા સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

અને આ સાથે શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યા પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતથી સજેલા કેટલાક ગીતો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર, તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરશે. શ્રી રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક 26 મેના રોજ યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: ક્વાડ વિદેશમંત્રીઓ

0: ये बैठक मंगलवार को होगी। बैठक में विदेश मंत्री सुब्रमण्यम जयशंकर, ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वोंग, जापान के विदेश मंत्री तोशिमित्सु मोतेगी और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो हिस्सा लेंगे। स्वतंत्र और मुक्त हिंद प्रशांत क्षेत्र के लिए क्वाड की परिकल्पना के अनुरूप प्राथमिकता वाले क्षेत्रों में क्वाड सहयोग को आगे बढ़ाने पर विचार विमर्श किया जाएगा। बैठक में क्वाड की वर्तमान पहलों की प्रगति की समीक्षा की जाएगी और हिंद प्रशांत क्षेत्र में हाल के घटनाक्रमों तथा आपसी चिंता के अन्य अंतर्राष्ट्रीय मुद्दों पर चर्चा होगी। सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार।
1: केंद्रीय उद्योग मंत्री पीयूष गोयल आवतीकालथी भारतीय व्यापारी नेताओना प्रतिनिधिमंडळ साथे केनेडानी 3 दिवसनी मुलाकाते रवाना थशे। वाणिज्य मंत्रालये जणाव्युं छे के श्री गोयल व्यापार रोकाण अने भारत केनेडा व्यापक आर्थिक भागीदारी करार पर चाली रहेल वाटाघाटोने आगळ वधारवा माटे ओटावा अने टोरंटोमां द्विपक्षीय बैठको करशे। आ करार माटेनी शरतो अने नियमो आ वर्षे मार्चमां प्रधानमंत्री मार्क कार्नीनी भारत मुलाकात दरमियान नक्की करवामां आव्या हता। वाटाघाटोनो प्रथम तबक्कों मार्चमां वर्च्युअल યોજાયો હતો અને બીજો તબક્કો 8મીના રોજ પૂર્ણ થયો હતો। શ્રી ગોયલની મુલાકાત દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો બીજો તબક્કો યોજાશે। કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોકનીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેક સોકી સાથે મુલાકાત કરી હતી। શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રોમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું કે બેઠકમાં જાળવણી, સમારકામ અને કુશળતા, સપ્લાય ચેન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં સાકુરા વિજ્ઞાન કાર્યક્રમ 2026માં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એક જૂથને લીલી ઝંડી આપી હતી। શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી શાળાઓના 24 યુવકો અને 32 યુવતીઓ સહિત 56 શાળાના વિદ્યાર્થીઓ ભારતના 4 સુપરવાઇઝર આ મહિનાની 30મી તારીખ સુધી જાપાનની મુલાકાતે રહેશે। આ વિદ્યાર્થીઓ આસામ, દાદરાનગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના છે। મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ સાકુરા સાયન્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને દેશના અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવા માટે 1 અઠવાડિયા માટે જાપાનમાં આમંત્રિત કરવામાં આવે છે। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુત્સદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે। ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા 21મી જૂન સુધીમાં મુત્સદ્દા નિયમો પર વાંધો અને સૂચનો રજૂ કરી શકે છે। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
2: વિકસિત ભારત જીરામજી એક્ટને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હે। નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષમે રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હે। મંત્રાલય કે અનુસાર ઇસ કાનૂન કે મસૌદા નિયમ ધારા 33 ઓર અન્ય સંબંધિત પ્રાવધાનો કે તહેત તૈયાર કિયે ગયે હૈ। મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ। વીબી જીરામજી એક્ટ 2025 કો ઇસ મહિને કી 11 તારીખ કો અધિસૂચિત કિયા ગયા થા ઓર યહ ઇસ સાલ 1 જુલાઈ से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। TCS સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાસિક અદાલતે 1500 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દાખલ કરી છે। તપાસ ટીમના વડા સંદીપ મિટકાએ જણાવ્યું હતું કે ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તૌસીર અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। તેમણે ઉમેર્યું કે આગામી થોડા દિવસોમાં કેસમાં 7 થી 8 અન્ય આરોપીઓ સામે વધારાની ચાર્જશીટ દાખલ થવાની શક્યતા છે। મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં 7 મહિલાઓ સહિત કુલ 24 નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોનીપાલાવા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસને માહિતી મળી હતી કે કેટલાક વિદેશી નાગરિકો આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા। અટકાયત કરાયેલા લોકોમાં 13 પુરૂષો, 7 મહિલાઓ, 3 સગીર છોકરાઓ અને 1 સગીર છોકરીનો સમાવેશ થાય છે।

0: અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી છે. આ નીતિ હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજદારોએ તેમના વતનથી અરજી કરવી પડશે. ડેમોક્રેટિક સાંસદોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ અમેરિકન સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના નિર્ણય સામે શક્ય તેટલા પગલાં લેશે અને તેને રદ કરવાની માંગ કરશે. આ નીતિમાંથી કોને મુક્તિ આપવામાં આવશે એ હજુ સ્પષ્ટ કરાયું નથી. એજન્સીએ સંકેત આપ્યો છે કે આ નિયમ આશ્રય શોધનારાઓને લાગુ પડી શકશે નહીં. હજુ સુધી સ્પષ્ટ નથી કે આ મુક્તિ એચ વન બી વિઝા પર કામ કરતા વિદેશી કામદારોને પણ લાગુ પડશે કે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને આ ક્ષેત્રના અન્ય સહયોગો સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સમુદ્ર ધુણી ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી રહી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમેરિકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લિયે બાતચીત જારી હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: અને આઈપીએલ ક્રિકેટમાં કેપ્ટન શ્રેયસ અય્યરના અણનમ 101 રનની મદદથી પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ બપોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જ્યારે બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, બિલ્લી પગે આવતી મોંઘવારી, પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ફરી મોંઘા થયા, 10 દિવસમાં 3જો ભાવ વધારો. ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે, મોંઘવારીનો ડોઝ, પેટ્રોલ ડીઝલ સીએનજીમાં ભાવ વધારો.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: એવું વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અલાવા આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે ભી. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

સંજય ઓઝા, આરતી મુનશી અને સાથીઓના સ્વરમાં ગવાયેલું આ દેશભક્તિ ગીત આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત, અને 8:15 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું મોર્નિંગ ન્યૂઝ.

ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળમાં શ્રોતા મિત્રો હવે પ્રસ્તુત કરીએ છીએ સદાબહાર ગીતો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સદાબહાર ગીતોના કાર્યક્રમમાં આજે યાદ કરવા છે વીતેલા જમાનાના પ્રખ્યાત શાયર, સુપ્રસિદ્ધ ગીતકાર, જિંદાદિલ શાયરી જેમનું એક અર્થપૂર્ણ અને મતવાલું નામ હતું. બેશુમાર અર્થપૂર્ણ ગીતો આપ્યા અને અવ્વલ દરજાની શાયરી પણ જેમણે આપણે આપી, એવા મસરૂહ સુલતાનપુરીને આજે યાદ કરીએ. મિત્રો, આજે છે મસરૂહ સુલતાનપુરીની પુણ્યતિથિ અને આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ મસરૂહ સુલતાનપુરીના નામ. મસરૂહ સુલતાનપુરીના લાગણીભર્યા શબ્દોથી સજેલા ગીતોના કાર્યક્રમને શરૂ કરીએ. કાર્યક્રમનું પ્રથમ ગીત આપણા સુધી મોકલી રહ્યા છે મેરે જીવન સાથે ફિલ્મનું આ ગીત, કિશોર કુમારનો સ્વર, રાહુલ દેવ બર્મનનું સંગીત, શબ્દરચના મસરૂહ સુલતાનપુરીની.

મઝરૂહ સુલતાનપુરી એટલે એક એવું નામ, એક એવા ગીતકાર કે જેમના ગીતો ખરેખર અર્થપૂર્ણ. એમ કહેવાય કે આપણા માનસ પટલ પર કાયમ માટે આ ગીતો અંકિત થઈ જાય. આપણા મનને, આપણા હૃદયને, આપણા આત્માને જાણે કે આ ગીતો સોંસરવા ઉતરીને અડકીને નીકળી જાય. આ ગીતોના રચયિતાને આજે યાદ કરી રહ્યા છે ત્યારે એક વાત એ પણ નોંધવા જેવી છે કે કારકિર્દીમાં એક સમય એવો પણ આવ્યો મઝરૂહ સુલતાનપુરીનો કે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ, પરંતુ ત્યારે પણ તેમણે પોતાના આદર્શને છોડ્યા નહીં. અને ત્યારે આ આલા દરજ્જાના સંગીત, આલા દરજ્જાના ગીતકારને ખરેખર એમ જ કહેવાનું મન થાય કે સૌ કોઈ હાર્યા ને જીતી ગયા. ફિલ્મ આરપારનું ગીત હવે આપના સુધી. મઝરૂહ સુલતાનપુરીના શબ્દ, સંગીતકાર ઓપી નૈયર, સ્વર ગીતા દત્તનો.

પેઇંગ ગેસ્ટ આ ફિલ્મમાં આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમારના સ્વરમાં મઝરૂહ સુલતાનપુરીની શબ્દરચના, સંગીત હતું સચિન દેવબર્મનનું. સદાબહાર ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આજે કાર્યક્રમમાં યાદ કરી રહ્યા છે ગીતકાર મઝરૂહ સુલતાનપુરીને. મિત્રો, મઝરૂહ સુલતાનપુરીની વાત કરીએ તો વીતેલા જમાનાના પ્રસિદ્ધ સંગીતકારોમાંથી લગભગ બધા જ સંગીતકાર સાથે તેમણે કામ કર્યું. નૌશાદ, મદન મોહન, રોશન, એસ ડી બર્મન, રવિ, શંકર જયકિશન, ઓપી નૈયર, ઉષા ખન્ના, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રાહુલ દેવ બર્મન, અન્નુ મલિક, રાજેશ રોશન, આનંદ મિલિન, જતીન લલિત, એ આર રહેમાન, કંઈ કેટલાય સંગીતકારો સાથે તેમણે એક અમર અને અવિસ્મરણીય અનેક ગીતો આપ્યા. આવા જ ગીતો આજે આપને સંભળાવી રહ્યા છીએ અમે સદાબહાર ગીતોના કાર્યક્રમમાં. આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં હવે આપ સાંભળશો યાદો કી બારાત ફિલ્મનું ગીત, રાહુલ દેવ બર્મનનું સંગીત.

મઝરૂહ સુલતાનપુરી ખરેખર એક એવા શખ્સ કે જે દીવાનું દિલ લઈને ફરતા રહ્યા અને આપણને કેટલાક યાદગાર ગીતો આપ્યા. એમના ગીતોએ કેટલાયના દિલની વાતોને શબ્દો આપ્યા અને કેટલાય સપનાને હકીકતના બોલ આપ્યા. ફિલ્મોમાં તેમના ઉલ્લેખનીય યોગદાન માટે 1993માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અત્રે ઉલ્લેખિત એ પણ છે કે તેઓ સર્વપ્રથમ એવા ગીતકાર હતા જેમને આ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1965માં સર્વશ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર ફિલ્મફેર પુરસ્કાર તેમને મળ્યો. અને કયું ગીત હતું? જી હા મિત્રો, આપ બિલકુલ બરાબર વિચારી રહ્યા છો. ફિલ્મ દોસ્તીનું એ ગીત હતું. મોહમ્મદ રફીનો સ્વર હતો, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું.

આજના દિવસે જ એટલે કે 24 મે 2000 સાલમાં ન્યુમોનિયાની બીમારીથી હારીને મઝરૂહ સુલતાનપુરીએ અનંતની વાત પકડી. 2013 સાલમાં ભારતીય ટપાલ વિભાગે એમની યાદમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરી હતી. આજે મઝરૂહ સુલતાનપુરીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શતશત વંદન કરીએ.

रहे ना रहे हम महका करेंगे, बिल्कुल आज रीते मजरूह સુલતાનપુરીના શબ્દો આપણી આસપાસ મહેકી રહ્યા છે અને તેઓ આપણા જીવનમાં અમર થઈ ચૂક્યા છે. આજે પ્રખ્યાત ગીતકાર મઝરૂહ સુલતાનપુરીની પુણ્યતિથિ નિમિત્તે આપ સાંભળી રહ્યા હતા સદાબહાર ગીતોના કાર્યક્રમમાં તેમની કલમે લખાયેલા કેટલાક યાદગાર ગીતો. અંતિમ ગીત આપે સાંભળ્યું મમતા ફિલ્મનું, લતા મંગેશકરનો સ્વર હતો અને રોશનનું સંગીત હતું. આ સાથે શ્રોતા મિત્રો, સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

0: સવારે સવારે
1: 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. શ્રોતા મિત્રો, આપ તો જાણો જ છો કે કાર્યક્રમ સવારે સવારે અંતર્ગત અમે લઈને આવીએ છીએ દિન વિશેષની, વ્યક્તિ વિશેષની જાણકારી અને સાથે હોય છે કેટલાક સુમધુર મનોરંજક ફિલ્મ ગીતો. તો આવો માહિતીની ગાડી દોડાવીએ. હું છું આપની રેડિયો દોસ્ત આસ્થા, ખૂબ ખૂબ પ્રેમ ભર્યા અભિવાદન સાથે આપનું સ્વાગત કરું છું કાર્યક્રમમાં. મિત્રો, કાર્યક્રમમાં પહેલી વાત જે આપની સાથે વહેંચવી છે એ છે આજના દિન વિશેષની વાત. જી હા મિત્રો, આજે છે રાષ્ટ્ર મંડળ દિવસ એટલે કે કોમનવેલ્થ દિવસ. ભારતમાં કોમનવેલ્થ દિવસ દર વર્ષે 24મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ માત્ર એટલો જ છે કે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બનેલા જેટલા પણ દેશો છે તે બધા દેશોમાં શાંતિ અને એકતાની ભાવના મજબૂત થાય. વૈશ્વિક સ્તરે આમ જોવા જઈએ તો મોટાભાગના કોમનવેલ્થ દેશો માર્ચના બીજા સોમવારે તેની ઉજવણી કરે છે, પરંતુ આપણા દેશમાં એટલે કે ભારતમાં આ તારીખ રાણી વિક્ટોરિયાના જન્મદિવસની તારીખ જે 24 મે 1819 હતી તેને ઉપલક્ષીને આજની ઉજવણી આજના દિવસે કરવામાં આવે છે. આ દિવસ કોમનવેલ્થના દરેકે દરેક એટલે કે 56 સભ્ય દેશોના સહિયારા સંબંધો અને મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. અને આમ પણ મિત્રો, આપણે તો એ પ્રજા છીએ જે ભૂતકાળમાંથી શીખીને ગઈકાલના અનુભવમાંથી પાઠ લઈને આવતીકાલ તરફ આગળ વધે છે.

થોડા પ્યાર થોડા મેજિક આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. શ્રેયા ઘોષાલ અને સ્નેહા સુરેશનો સ્વર હતો. શંકર એહસાન લોયની ધૂન હતી અને પ્રસુન્ન જોશીના શબ્દો હતા. મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કોમનવેલ્થ ડે, કોમનવેલ્થ ગેમ્સ ડે સેલિબ્રેશનની, અને

આજના વર્ષની, આજના દિવસની, આ વર્ષની 2026ની આપણા દેશની ઉજવણીની થીમ છે અ ન્યૂ આઇકોન ફોર ફિટર ઇન્ડિયા પેડલિંગ ટુ 2030. 2030 કોમનવેલ્થ ગેમ્સમાં પરિણમતા લાંબા ગાળાના રમતગમતનું માળખું અને સંસ્કૃતિનું નિર્માણ કરી શકાય એ જ ભારતની મહત્વાકાંક્ષા છે અને એ જ મહત્વાકાંક્ષાને આ થીમ પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 8,000થી પણ વધુ સ્થળોએ 75માં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આમ જોવા જઈએ તો આ કાર્યક્રમની જે વાત છે તે કંઈક એવું પણ છે કે રમતગમત, એકતા, ફિટનેસ, રાષ્ટ્ર ગૌરવની ઉજવણી અને કોમનવેલ્થ ગેમ્સની ચળવળની ભાવના, આ બધું જ એક સાથે મળીને અમદાવાદમાં, જેમ મેં વાત કરી, ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 75મી આવૃત્તિનું આયોજન આજે કરવામાં આવશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી આ કાર્યક્રમનું નેતૃત્વ કરશે.

0: ચક દે ઇન્ડિયા આ ફિલ્મનું શીર્ષક ગીત અપમાણી રહ્યા હતા સુખવિંદર સિંઘ, સલીમ મર્ચન્ટ અને સાથીઓનો સ્વર હતો. સંગીત હતું સલીમ સુલેમાનનું અને ગીત રચના હતી જયદીપ સહાનીની.
1: ઓરે, અસલી નોટ સાથે કેમ રમે છે?
2: ભાઈ, આ ફાટેલી છે.
1: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
3: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
0: માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે આપ માણી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ. કાર્યક્રમમાં હવે વાત કરવી છે વેકેશનની. જી હા મિત્રો, મે મહિનો એટલે આમ જોવા જઈએ તો ગરમીનો મહિનો, પણ મે મહિનો એટલે વેકેશનનો પણ મહિનો. મહિનો રજાનો, મહિનો મજાનો, મહિનો મામાના ઘરનો, મહિનો સમર કેમ્પનો, અને મહિનો નવી નવી વસ્તુ શીખવાનો અને નવી નવી દોસ્તી કરવાનો. અમે મિત્રો જ્યારે નાના હતા ને ત્યારે તો આખો મહિનો લગભગ અમે બે જૂથમાં વહેંચી દેતા. પહેલા તબક્કામાં અમારા ફોઈના દીકરા અમારે ત્યાં આવતા અને બીજા તબક્કામાં અમે અમારા મામાના ઘરે જતા. ઘર ગમે તે હોય, દ્રશ્ય લગભગ બધે એક સરખું રહેતું. બપોરે જમવામાં કેરીનો રસ અને સાંજે રસ ભરી રમતોનો સંગ. સવારે અમે જ્ઞાન સાથે ગમ્મત, પલાખા, ઉખાણા, અક્ષર સુધારવા માટેના ફકરા લખીએ એવું બધું કરીએ. ક્યારેક ક્યારેક ઘડિયા પણ ઘોખીએ. ગુજરાતીથી અંગ્રેજીનું ટ્રાન્સલેશન કરવાનું એવું બધું પણ શીખીએ. બપોરે થોડોક આરામ કરીએ અને સાંજે સતોડિયું, લંગડી, સાતતાળી, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, ઇંડુ, પગથિયા, પાંચીકા, કોડિયો, સાપસીડી, અમદાવાદ બાજી ને નહીં નહીં ને કેટલીય રમતો, અને રાત્રે વળી અંતાક્ષરી, પત્તા, બરફનો ગોળો, શેરડીનો રસ. પણ હવે જમાનો બદલાયો છે. સ્પોકન ઇંગ્લિશ અને વેદિક મેથ્સના જમાનામાં સમર કેમ્પનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો એ બધી એક્ટિવિટીઝમાં પણ તમે તમારા બાળકોને જરૂરથી મૂકજો. પણ આ સાથે કેટલીક કરવાની પ્રવૃત્તિઓ છે, જો આપને રસ પડે તો આ પ્રવૃત્તિઓ નોંધી લો અને આ બધું પણ આપના બાળકોને કરાવજો. બની શકે તો એકાદ વખત બાળકોને વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમની મુલાકાતે લઈ જજો. એક નાની એવી ફેમિલી ટ્રીપ પ્લાન કરજો. બુક્સ માટે નાની એવી લાઇબ્રેરી એમના જ ફ્રેન્ડ્સના ગ્રુપમાં એ લોકો શરૂ કરે અને બુક્સ શેર કરીને વાંચે અને વંચાવે એવું કંઈક આયોજન કરજો. તમે એમ પણ કરી શકો કે બાળકોને આ દિવસોમાં કોમ્પોસ્ટિંગ અને વેસ્ટ મેનેજમેન્ટનું કામ શીખવાડી શકાય. નાના નાના કામ તેમને સોંપો, જેમ કે પોતાનું કબાટ તેઓ જાતે ઓર્ગેનાઇઝ કરે, જાતે ગોઠવે. એક નાની ડાયરી બનાવીને બાળકને શાકભાજી કે કરિયાણું એવી નાની એવી વસ્તુ લેવા પણ મોકલી શકાય છે. સેવિંગ્સનું મહત્વ સમજાવવું હોય તો બાળકોને મ્યુચ્યુઅલ ફંડ અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની માહિતી પણ આપી શકાય છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કેટલીક પ્રવૃત્તિઓ પણ કરાવી શકાય છે. નર્સરી, બાગાયત, ગાર્ડનિંગનો શોખ હોય તો તેની પ્રવૃત્તિઓ કરાવો, અથવા બર્ડ ફીડર બનાવવાનું પણ તેમને શીખવાડી શકાય છે. કંઈ નહીં તો એક ટાઈમની ચા અથવા દૂધ બનાવવાની જવાબદારી તેમને સોંપો. કોઈ પણ પ્રવૃત્તિમાં એમને ઇન્ટરેસ્ટ હોય તે શોખ વિકસાવો. એ શોખ માટે, નવી માહિતી માટે, જાણકારી મેળવવા માટે કેટલાક પોડકાસ્ટ સાંભળવો. અને જો તમારું બાળક થોડું મોટું હોય તો તેના માટે તમે મોક ઇન્ટરવ્યૂનું આયોજન પણ કરી શકો છો. અને આ સાથે સાથે વાંચન એ બધી પ્રવૃત્તિઓ તો આપ કરતા જ હશો એ મને 100% ખ્યાલ છે. બસ, તો આવી નાની નાની વાતો ધ્યાન રાખો અને માણો વેકેશનની મજા.

વેકેશનની ઉનાળાના દિવસોની રજા માણતું આ ગીત, મજા માણતું આ ગીત આપણે સાંભળ્યું. હમસા સાથે ફિલ્મનું આ ગીત હતું. હરિહરન હેમા સરદેસાઈ શંકર મહાદેવન અને સાથીઓનો સ્વર હતું. રામ લક્ષ્મણનું સંગીત હતું અને મિતાલી શશાંકના શબ્દો હતા. કાર્યક્રમમાં આગળ વધીએ પહેલાં આજના દિવસની એક ખાસ વાત આપના સુધી વહેંચવી છે કે આજે બરાબર 11 કલાકે આપ અમારા સાથે જોડાઈને સાંભળી શકો છો દિલ્હી કેન્દ્રનું પ્રસારણ, કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111. આમ જોવા જઈએ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના કાર્યક્રમ પર આ કાર્યક્રમ આધારિત હોય છે. આજનો કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111, આજનો વિષય પ્રકૃતિનું સંરક્ષણ, જે અંતર્ગત ફ્લેમિંગો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ પર આજે વાત થશે. આજની ચર્ચામાં ભાગ લેશે શ્રી જયપાલસિંહ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને ગુજરાત રાજ્ય વન વિભાગના પ્રમુખ. તેમની સાથે હશે કચ્છ ઇસ્ટ ડિવિઝનના ઉપ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા,

0: અને આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ પ્રસારણકર્મી શ્રી હિતેશ માવાણી. તો આપને યાદ કરાવી દઈએ કે આજનું આ પ્રસારણ બરાબર 11 કલાકથી અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. સાંભળવાનું આપ ચૂકતા નહીં.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या माई गोव के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
0: મિત્રો, આકાશવાણી જ્યારે તેના ગૌરવશાળી 90 વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આ 9 દાયકાની જે સફર છે, ભરોસેમંદ સફર છે, તેના સાંસ્કૃતિક જોડાવ માટે, જનસેવા માટે, વિરાસતના જશ્ન માટે આપ સૌ શ્રોતા મિત્રોને અમે ઋણી છીએ. અને આવો કાર્યક્રમમાં આગળ વધીએ. દો દૂની 4 ફિલ્મનું ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છે કિશોર કુમારનો સ્વર, હેમંત કુમારનું સંગીત, ગુલઝારની શબ્દરચના.

पता किसके नाम, ओ पंछी तेरा ये सुरीला सलाम, हवाओं पे लिख दे।

આજે એક અન્ય વ્યક્તિ વિશેષને યાદ કરીએ. જી હા મિત્રો, આપ તો જાણો જ છો, જેમ હમણાં જ થોડા સમય પહેલાં આપણે વાત કરી કે આજે છે સુપ્રસિદ્ધ ગીતકાર મસરૂહ સુલતાનપુરીની પુણ્યતિથિ. તો આવો કાર્યક્રમનું અંતિમ ગીત મસરૂહ સુલતાનપુરીના નામ. ધરમ કરમ આ ફિલ્મનું ગીત આપ સાંભળશો મુકેશ અને સુષ્મા શ્રેષ્ઠનો સ્વર, આર ડી વર્મનું સંગીત, મસરૂહ સુલતાનપુરીના શબ્દો.

0: અને આ સાથે શ્રોતા મિત્રો, માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે અહીં પૂરો થાય છે. જો આપ પણ દિન વિશેષની, દિનના વ્યક્તિ વિશેષની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારી સાથે જોડાઓ સવારે બરાબર 9 ના ટકોરો અને દરરોજ સાંભળો કાર્યક્રમ સવારે સવારે. તો આપો આપની રેડિયો દોસ આસ્થાને રજા, આવજો, આપનો દિવસ મંગલમય રહે. સવારે સવારે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સવારે સવારે.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે સવારના 9:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતો કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ ઉજ્જવલ ધોળકિયાની રચના, ગરિમા ત્રિવેદીનો સ્વર, શશાંક ફડનીસનું સંગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ વધીએ. રમેશ પારેખની રચના હવે આપ સાંભળશો. હેમા દેસાઈનો સ્વર, આશિત દેસાઈનું સંગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।
1: શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો ગુજરાતી ગીતો। ગુજરાતી ગીતોમાં હવે આગળ વધીએ। જગદીશ જોશીની રચના આપના સુધી મોકલી રહ્યા છે હેમા દેસ।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. વિનોદ જોશીની રચના આપણે સંભળાવવા જઈ રહ્યા છીએ, નિશા કાપડિયાનો સ્વર અને સોલી કાપડિયાનું સંગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0797-232-5849.
1: ગુજરાતી ગીતો માણી રહ્યા છો. આ પાછા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપના સુધી મોકલી છે વિનોદ જોશીની રચના, કલ્પક ગાંધીનો સ્વર અને સંગીત.

0: વિનોદ જોશીની આ રચના આપ માણી રહ્યા હતા. કલ્પક ગાંધીનો સ્વર અને સંગીત હતું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: અને આ સાથે શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાંથી આપો અમને રજા. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 10 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણમાં, એટલે કે બરાબર 10 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

મિત્રો, કહેવાય છે કે પળે પળ આપણી સાથે હોય છે આપણું સંગીત. ખળખળ વહેતા ઝરણામાં છે સંગીત, ને પાનખરમાં પડતા પાંદડાના રવમાં છે સંગીત. વસંતમાં ખીલેલા ફૂલોની ફોરમમાં છે સંગીત. તો જીવનની આ સફરમાં સાચે સાચો સાથી છે સંગીત. અને એ જ સંગીતના સાથ સાથે, એ જ સંગીતના સથવારે અમે લઈને આવી ગયા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયા છો. આવો ફિલ્મ સંગીતના કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમનું પ્રથમ ગીત બંટી ઓર બબલી ફિલ્મનું આ ગીત આપ સાંભળશો. મહાલક્ષ્મી અય્યર અને સોનુ નિગમનું યુગલ સ્વર, શંકર અહેસાન લોયનું સંગીત.

બંટી ઓર બબલી આ ફિલ્મનું ગીત આપ માણી રહ્યા હતા સોનુ નિગમ અને મહાલક્ષ્મી અય્યરનો સ્વર હતો. સંગીત હતું શંકર અહેસાન લોયનું અને શબ્દ રચના હતી ગુલઝારની. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળ વધીએ. યુવા ફિલ્મનું ગીત હવે આપના સુધી મોકલી રહ્યા છે મધુશ્રી અને એ આર રહેમાનનો સ્વર. એ આર રહેમાનનું જ સંગીત અને શબ્દ મહેબૂબના.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો મિત્રો, આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો સુપર 30 ફિલ્મનું ગીત, ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલનો સ્વર, અજય અતુલનું સંગીત, અમિતાભ ભટ્ટાચાર્યનું શબ્દાંકન.

0: અને આ સાથે શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શબ્દોમાં મહેકતી યાદો, આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
0: મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 10:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પહેલા આપ સાંભળશો હમ દિલ દે ચુકે સનમ. આ ફિલ્મનું શીર્ષક ગીત કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં, મહેબૂબના શબ્દો ઇસ્માઇલ દરબારની ધૂન.

કવિતા કૃષ્ણમૂર્તિ અને મોહમ્મદ સલામતના સ્વરમાં આજે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું શીર્ષક ગીત ઇસ્માઇલ દરબારની ધૂન મહેબૂબના શબ્દો.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
2: આકાશવાણીના અમદાવાદ

0: કેન્દ્ર સાથે જોડાયા છો. મિત્રો, આપણને સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં આગળ વધીએ. ખામોશી ધ મ્યુઝિકલ, આ ફિલ્મનું ગીત હવે આપના રેડિયો સેટ પર. અલકા યાજ્ઞિક અને હરિહરનનો સ્વર, જતીન લલિતનું સંગીત, મઝરૂહ સુલતાનપુરીની શબ્દરચના.
1: કોઈ નામુમકિન સપના ના હો.

ખામોશી ધ મ્યુઝિકલ આ ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા સવારના 10:45 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીત કાર્યક્રમમાં આજના કલાકાર છે હરજિંદર સિંઘ. સર્વપ્રથમ તેઓ સંભળાવી રહ્યા છે શકિલ બડાયુણીની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સુગમ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આજના કલાકાર છે હરજિંદર સિંઘ અને હવે તેમના સ્વરમાં નાનક સાહેબના કેટલાક શબ્દ સાંભળશો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

નાનક સાહેબ રચિત શબદ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતના કાર્યક્રમ અંતર્ગત. આજના કલાકાર હતા હરજિંદર સિંઘ. અને આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 354.64 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર. શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 11 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11 કલાકે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રનું પ્રસારણ કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111. માનનીય પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ પર આધારિત આ કાર્યક્રમ પોસ્ટ બોક્સ

બોક્સ નંબર 111. આજના કાર્યક્રમનો વિષય છે પ્રકૃતિનું સંરક્ષણ. કાર્યક્રમ અંતર્ગત ફ્લેમિંગો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ પર વાત થશે. આજના કાર્યક્રમમાં વાત કરશે શ્રી જયપાલસિંહ, ભારતીય વનસેના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી અને ગુજરાત રાજ્યના વન વિભાગ પ્રમુખ, તથા શ્રી આયુષ વર્મા, કચ્છ ઇસ્ટ ડિવિઝનના ઉપ વન સંરક્ષક શ્રી, અને તેમની સાથે વાતચીત કરશે આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ પ્રસારણકર્મી હેડ ઓફ પ્રોગ્રામ શ્રી હિતેશ માવાણી. તો આવો પ્રતીક્ષા કરીએ અમારા દિલ્હી કેન્દ્રના પ્રસારણની. કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111.

0: જે અંતર્ગત આપે ફ્લેમિંગો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પર કેન્દ્રિત વાતચીત સાંભળી. આજના વાર્તાલાપમાં જોડાયેલ હતા શ્રી જયપાલસિંહ અને શ્રી આયુષ વર્મા. સંવાદ કરતા શ્રી હિતેશ માવાણી, વરિષ્ઠ પ્રસારણકર્મી, હેડ ઓફ પ્રોગ્રામ, આકાશવાણી અમદાવાદ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
2: નેવ વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આઠમા રાઉન્ડ અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ 31,065 નોંધપાત્ર લીડ મેળવી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને, જ્યારે કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં પૂર્ણ થઈ. આકાશવાણીની 90મી વર્ષગાંઠ ઉજવણીના ભાગરૂપે આકાશવાણી કુર્સિયાંગમાં આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચની દહેજ કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી, જોકે આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ આજથી પેરિસમાં શરૂ થશે. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લેવા હાંકલ કરી. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોક નીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેફી શોકી સાથે મુલાકાત કરી. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 લોકોની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આજે આઈપીએલમાં પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતો સાંભળવાનો. સૌપ્રથમ આપને સંભળાવીએ ઉદય મઝમુદારના સ્વરમાં ઉમાશંકર જોશીની આ શબ્દરચના.

મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આપને હવે સંભળાવીએ સૌમિલ મુનશીના સ્વરમાં ઉમાશંકર જોશીની આ રચના.

મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી ગીતો. અત્યારે આપે ઉમાશંકર જોશીની રચના ગાર્ગી વોરાના સ્વરમાં સાંભળી. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ શ્યામલ મુનશીના કંઠે તુષાર શુક્લની આ રચના.

0: હાથીએ. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી. ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ.
1: નારી સંતોની શબદ સાધનામાં, નારી સંતોની શબદ યાત્રામાં આપણે ધીરે ધીરે આગળ વધતા રહ્યા છે અને ત્યારે પ્રેમલક્ષણા ભક્તિ પરંપરામાં શ્રી કૃષ્ણ ભક્ત એવા સંત કવયત્રી મીરાબાઈની વાણી આપણે સાંભળવાના છીએ. ઈસવીસન 1498માં મેળતા રાજસ્થાનના રાજકુંવરી તરીકે કુડકી ગામે જેનો જન્મ થયો, બાળપણથી જ ભગવાન કૃષ્ણને પોતાના પતિ માનેલા, મેવાડના રાજા ભોજરાજ સાથે એના વિવાહ થયા, ઈસવીસન 1521માં વૈધવ્ય પ્રાપ્ત થયું અને પછી સાધુ સંતોની સેવામાં જેમણે જીવન વિતાવ્યું. વૃંદાવન દ્વારકામાં નિવાસ કર્યો. ગુજરાતી, રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોનું સર્જન એમના દ્વારા થયું છે અને એમ કહેવાય છે કે જન્મો જન્મની પ્રીત લઈને અવતરેલા એવા મીરાબાઈ ઈસવીસન 1547માં દ્વારકાના જગત મંદિરમાં સમાઈ ગયા. માનવ જીવનનું મૂલ્ય પારખી અને આયખું સુધારી લેવાની ચેતવણી આપતા સંત કવિઓ આત્મતત્વની ઓળખાણ કરાવવા માટેનું સૂચન કરતા હોય મીરાબાઈ કહે છે, આત્મા

જ્યાં સુધી પોતાના આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી લખ 84ના ફેરામાંથી છૂટી શકાતું નથી. કોયલ અને કાગડાનો રંગ એક જ છે, પણ એની બોલીમાં તફાવત છે. હંસ અને બગલા તો સફેદ જ દેખાય, પણ એનો ખોરાક જુદો છે. એ રીતે સતી નારી અને ગણિકા વચ્ચે એક સમાન લાગતી હોય, પણ એનું શીલ, એનું ચારિત્ર જુદું હોય. સંતોની કૃપાથી જ એનો ભેદ સમજાય.

કાનુડા ને કોઈએ ભાળેલ રે બાયું, દેખેલ રે બેની ગોકુળ ગામડાનો ગારુડી. કૃષ્ણ મિલનને માટે આકુળ વ્યાકુળ થયેલી ગોપી પોતાના પ્રાણ પ્રિયની રાહ જોતા મનોમન જે ભાવ અનુભવે છે એને આપણા સંત કવયત્રી મીરાબાઈએ વાચા આપી છે. રાત દિવસ મનમોહન વિસરાતા ન હોય, સંસાર વ્યવહારના કામ સૂજતા ન હોય, કુટુંબીજનો તો ગાંડી ઘેલી કહી અને મશ્કરી કરતા હોય, વૈદ હકીમના ઔષધ મૂળિયા, તાંત્રિકોના જંતર મંતર અને દેવી દેવતાઓના દોરા ધાગા, ભૂવા ભારાડીના દાણા જોવડાવાય નકામા થતા હોય એવી સ્થિતિમાં જ્યારે એક વૃંદાવનની ગોપી ભગવાન શ્રી કૃષ્ણની રાહ જોતી હોય અને એ એમ કહેતી હોય, કાનુડાને કોઈએ ભાળેલ રે બેની, દેખેલ રે બેની ગોકુળ ગામડાનો ગારુડી. મીરાબાઈ પોતાની સખીઓને પૂછે છે કે હે સખીઓ, હે ગોપીઓ, કોઈએ ગોકુળ ગામના ગારુડીને જોયો છે? ગોકુળ ગામના મદારીને જોયો છે? એને કોઈ જો બતાવે ને તો મારી અપાર સંપત્તિ હું આપી દઉં, મારા ગળાનો નવલખ હાર પણ આપી દઉં. જેણે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને તોળી લીધો તો ગોકુળની ગાયોને ઉગારીતી એ જાદુગરના વિરહરૂપી કાળી નાગ મને કરડી ગયો છે. એના ઝેરની મને મીઠી મીઠી લહેરું આવે છે. હું તો એના સ્મરણ અને ભજનથી એ ગોવિંદાના ગુણ ગાતા ગાતા ન્યાલ થઈ ગઈ છું. મીરાબાઈની આ વાણી છે, કાનુડાને કોઈએ વહાળેલ રે બેની, દેખેલ રે બાયું ગોકુળ ગામડાનો ગાયું.

0: आप सांभळी रह्या हता महिला संतोना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना। लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आहती आकाशवाणी राजकोट नी प्रस्तुति।
1: खरेखर आपणा महान नारी संतोनी अद्भुत वाणीने सांभळता सांभळता आपणू मन अने हृदय तृप्त थतुं ज नथी। आ श्रेणीमां आपणे हजु घणा नारी संतोना अमूल्य ज्ञाननो लाभ लेवाना छीए। आशा छे कि आपने आजनो मणको चोक्कस पसंद पड्यो हशे। हवे आजनो विचार विमर्श, आजे वातो करीशुं विविध प्रकारनी बचतो विशे। आम तो बचत शब्दनो शाब्दिक अर्थ जोईए तो व्यक्तिनी आवकमांथी तेना वपराश पाछळना खर्चने बाद कर्या पछी बाकी रहती रकम। आवक वधारे होय त्यारे व्यक्ति वधु बचत करी शके, परंतु ओछी आवक धरावनार व्यक्ति पण योग्य आयोजन द्वारा बचत चोक्कस करी शके। बचतना अनेक प्रकारो छे। सौ प्रथम तो बचत शब्द सांभळीए एटले नाणाकीय बचतनो ख्याल आपणा मनमां आवे, अने ए सौथी वधारे जरूरी पण छे, कारण के ते आपणा रोजिंदा जीवननी प्रवृत्तिओ साथे जोडायेली बाबत छे। समान आवक धरावनारा बे व्यक्तिओनी बचत वृत्તિ પણ અલગ અલગ હોઈ શકે, કારણ કે તે તેના સ્વભાવ, જરૂરિયાતો, જીવનશૈલી, કુટુંબના સભ્યોની સંખ્યા વગેરે પર આધારિત છે। પરંતુ વ્યક્તિએ તેની આવકનો અમુક ટકા હિસ્સો બચત કરવો જ જોઈએ, જેથી કટોકટીના સમયમાં તેને નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે। બચત કરેલી રકમ અથવા મૂડી તે વિવિધ સ્થળોએ રોકાણ કરી તેનું વળતર પણ મેળવી શકે છે। ભવિષ્યની આર્થિક સુરક્ષા અને જરૂરિયાતો માટે બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેના માટે વિવિધ સરકારી અને બેન્કિંગ બચત યોજનાઓનો ઉપયોગ કરી શકાય, જેમાં સામાન્ય બચત ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી અનેક યોજનાઓનો લાભ લઈ બચત કરેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરી શકાય। આ ઉપરાંત વિવિધ ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય, જે સમયાંતરે ઉપયોગી થઈ શકે। આ તો થઈ નાણાકીય બચતની વાત। આ ઉપરાંત આપણે આપણી

રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાસ કરીને અન્ન અને પાણીની પણ બચત કરવી જોઈએ. કુદરતે આપણને આપેલ સ્ત્રોતનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી ખાસ કરીને તેનો બગાડ ન થાય તે જોવું જોઈએ. આ ઉપરાંત વીજળી, વિદ્યુતની બચત પણ કરવી જોઈએ. જરૂર ન હોય તો લાઇટ, પંખા, એસી, કોમ્પ્યુટર અથવા ચાર્જિંગ પોઈન્ટને પણ બંધ રાખવા જોઈએ. ઉપરાંત વિવિધ પ્રકારના ઇંધણો, પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરે પણ ખૂબ જ સમજદારીપૂર્વક વાપરવા જોઈએ. આ ઉપરાંત આપણા સૌથી કિંમતી પરિબળ સમય, તેની પણ બચત કરવી જોઈએ. આમ જોઈએ તો આજના ઝડપી યુગમાં દોડધામ કરતા માનવી પાસે સમય જ નથી તેવી ફરિયાદ ખૂબ સામાન્ય છે. સમયના અભાવે તે ઘણી જરૂરી વસ્તુઓ કરી શકતો નથી, પરિવારને, મિત્રોને અને ઘણીવાર સ્વયંને પણ સમય આપી શકતો નથી અને અંતે તે ઘણું ગુમાવે છે. તો આપણા સૌ પાસે જે એક સરખો સમય, જે દિવસના 24 કલાક છે, તેનું સુંદર આયોજન કરી સમયનો સદુપયોગ પણ જરૂરી કાર્યો માટે કરવો જોઈએ. અને મિત્રો, આ સાથે મને એક વધુ વાત કહેવાનું મન થાય કે આજના સમયમાં સૌથી વધુ જરૂરિયાત છે સદગુણોની અને સંબંધોની બચત કરવાની. પહેલાના સમયમાં જે સદગુણોનું ભાથું નાનપણથી બાંધવામાં આવતું તે જીવનભર સાથે રહેતું. ઉપરાંત સંબંધોનું જતન એ પણ ખૂબ ચોકસાઈથી કરવામાં આવતું. આજના સમયમાં આ બંનેની બચત કરવાનું ખૂબ જ આવશ્યક છે, કારણ કે આજના યાંત્રિક અને દોડધામ ભર્યા જીવનમાં કેટલીકવાર શાંતિથી ભોજન પણ પ્રાપ્ત થતું નથી. તેવા સમયમાં સદગુણો અને સંબંધોની સાચવણ આપણને જીવનના સંઘર્ષો સામે લડવામાં મદદરૂપ થાય છે, ખરું ને મિત્રો? તો આજે આપણે વિવિધ પ્રકારની બચતોની વાતો કરી. આશા છે કે આપને તે ગમી પણ હશે અને ઉપયોગી પણ થશે. હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થતો આવે છે, તો તે પહેલા આપણે સાથે મળીને સાંભળીએ આ સુમધુર રચના.

વાહ મિત્રો, આ સુમધુર રચના સાથે કાર્યક્રમનું સમાપન કરીએ તે પહેલા આપને જણાવું કે આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો તે વિશે પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા પાઠવી શકો છો. પત્રો લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ સીતારામ પંડિત માર્ગ આકાશવાણી રાજકોટ 360001 અને ઇમેઇલ એડ્રેસ પણ નોંધી લેશો રાજકોટ સહિયર @gmail.com RAJKOTSAHIYAR@gmail.com. તો આ સાથે કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર. આજના કાર્યક્રમમાં આપે નારી સંતોની શબ્દ સાધના વિશે જ્ઞાનની સરવાણી પ્રાપ્ત કરી. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

સુગમ સંગીતના કાર્યક્રમમાં આ રચના આપે સાંભળી ગોરખનાથની સુભદ્રા દેસાઈના કંઠે. હવે સાંભળશો હરીન્દ્ર દવેની રચના સુપર્ણા બેનર્જીના સ્વરે.

અને મિત્રો, સુપર્ણા બેનર્જીના સ્વરમાં ગવાયેલ હરીન્દ્ર દવેની આ રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ખાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદરવીર સિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

0: વિગતવાર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં વ્યાપક ચર્ચાઓ કરી, જેમાં ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતીનો પુનરોચ્ચાર અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. હૈદરાબાદ હાઉસ ખાતે તેમની મુલાકાત બાદ મીડિયાને માહિતી આપતા ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે વહેલામાં વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉર્જા વેપારમાં તાજેતરના વિસ્તરણનું સ્વાગત કર્યું અને કહ્યું કે વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા માટે કેન્દ્ર સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 11મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ નોંધપાત્ર લીડ મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 44,891 મત મળ્યા છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. 14 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. ગણતરી 21 તબક્કામાં થશે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગા, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાને કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્ત્રાવ થાય છે. હાલમાં તેની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કોંગોમાં ઇબોલા રોગચાળાથી મૃત્યુઆંક વધીને 204 પર પહોંચ્યો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 867 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. કોંગો અને યુગાન્ડા ઉપરાંત અન્ય દેશો પણ ઇબોલા વાયરસથી પ્રભાવિત થવાના જોખમ હેઠળ હોવાની આફ્રિકન યુનિયનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી. રેડક્રોસે જણાવ્યું કે કોંગોમાં વાયરસના કારણે 3 સ્વયંસેવકોના મોત થયા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં જણાવ્યું છે કે સિક્કિમમાં ખાંગચેડ ઝોંગાના 5 વારસા સ્થળો 2047 સુધીમાં વિકસિત સિક્કિમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે માર્ગ મોકળો કરી રહ્યા છે. આ લેખ ખાંગચેડ ઝોંગાને સિક્કિમની ભૂમિ, સ્મૃતિ અને ચેતનાના રક્ષક તરીકે દર્શાવે છે અને તેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં આરોગ્યમાં બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ઠરાવો કરવામાં આવ્યા. આ નિર્ણયો મગજના સ્ટ્રોક, ક્ષયરોગ, એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર, કટોકટી દવા, હિમોફિલિયા, ચોકસાઈ દવા અને રેડિયેશન સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામકે જણાવ્યું હતું કે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સતત ભંડોળની જરૂર છે. સરકાર વજન અને માપ તપાસવાની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ચેકિંગ કેન્દ્રો જીએટીસીએસની ભૂમિકાનો વ્યાપ વધારશે, જેના માટે 2013ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ આ કેન્દ્રો વજન અને માપની 23 શ્રેણીઓની

0: ચકાસણી કરી શકશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ, સીએનજી, એલપીજી, એલએનજી અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની તપાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વેપારને પારદર્શક બનાવવા, સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે મિઝોરમના આઇઝોલમાં એક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 82 લોકો માર્યા ગયા છે અને 2 લાપતા થયા છે. શુક્રવારે વિસ્ફોટ સમયે લગભગ 247 કામદારો ફરજ પર હતા. ચીનના રાજ્ય મીડિયા અનુસાર મોટાભાગના કામદારો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડથી પ્રભાવિત થયા હતા. ગેસ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો છે કે ખાણમાં ઘાયલોની સારવાર અને બચી ગયેલા લોકોને શોધવામાં કોઈ કસર છોડવામાં ન આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાક્સી પ્રાંતમાં ખાણ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગુમ થયેલા લોકો સલામત અને ઝડપથી પરત ફરે તે માટે પ્રાર્થના કરી છે. ભારતના ગુરિંદરવીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 100 મીટર દોડમાં 10.9 સેકન્ડના નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુરિંદરવીરે પોતાનો જ અગાઉનો 10.17 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. આ સાથે તેમણે કોમનવેલ્થ રમતોત્સવ માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સ્પર્ધામાં અનિમેશ કુજુરે રજત, જ્યારે પ્રણવ પ્રમોદે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. બીજી તરફ પુરૂષોની 400 મીટર દોડમાં વિશાલ ટીકે 44.98 સેકન્ડના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. વિશાલ 45 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે, જોકે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાઇંગ થવાથી ચૂકી ગયા છે. આજે આઈપીએલમાં 2 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં 3:30 વાગે રમાશે. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિજેતા ટીમો પ્લે ઓફમાં આગળ વધશે. ગઈકાલે ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પંજાબમાં કપૂરથલા જેલની બેરેકમાં કેદીઓએ ગઈકાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી અને જેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. કેદીઓ વચ્ચે પરસ્પર થયેલી અથડામણ બાદ આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાત્કાલિક પોલીસ દળ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જેલમાં અને તેની તપાસ આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જલંધર ડિવિઝનના નાયબ મહાનિયામક નવીન સિંગલાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ચાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદરવીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા યે અહેમદાબાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ અબ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે હમારા વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: हम गुजराती लोग रात जाग तो लेते हैं, लेकिन मॉर्निंग में उठने की आदत भी अभी लगानी है, क्योंकि फिट रहना देश के लिए फायदे में है. जो हमारे हर्ष भाई के स्लोगन है ना, कायदे में रहना तो फायदे में रहना, वैसे देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है, तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे, और स्वस्थ समाज ही समृद्ध રાષ્ટ્ર કા નિર્માણ કર સકતા હે.
0: તેમણે સાયકલિંગના ત્રણ મુખ્ય ફાયદાઓ ગણાવતા કહ્યું કે સાયકલિંગ એ શરીરને તંદુરસ્ત રાખવા માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ કસરત છે. સાયકલના ઉપયોગથી પ્રદૂષણની સમસ્યાનું કાયમી નિવારણ થાય છે.

0: ઉપરાંત સાયકલનો ઉપયોગ કરવાથી ઇંધણની બચત પણ થાય છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કહ્યું, ફિટ ઇન્ડિયા અભિયાન એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ તે આપણા સૌના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારું જન આંદોલન છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું. તે અંતર્ગત મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ અંગે યુવા અને રમતગમત વિભાગના નિયામક અરૂણ ગુપ્તાએ પ્રતિક્રિયા આપી.
1: લાઇટ હાઉસ જો બીચ હૈ યહાં સે સન્ડેઝ ઓન સાયકલ કા આયોજન કિયા ગયા, જિસમે જો હૈ પ્રશાસન કે વિભિન્ન ઓફિશિયલ્સ, જનપ્રતિનિધિ, સ્ટુડન્ટ્સ ઓર આમ નાગરિકો ને બડી સંખ્યા મેં હિસ્સા લિયા. ઓર જૈસા કે હમ જાનતે હૈ, સન્ડેઝ ઓન સાયકલ જો હૈ ભારત કે પ્રધાનમંત્રી કે માર્ગદર્શન એવમ દિશા નિર્દેશ મેં ચલાયા.

0: जो है प्रशासन के विभिन्न ऑफिशियल्स, जनप्रतिनिधि, स्टूडेंट्स और आम नागरिकों ने बड़ी संख्या में हिस्सा लिया। और जैसा कि हम जानते हैं, संडेज ऑन साइकिल जो है भारत के प्रधानमंत्री के मार्गदर्शन एवं दिशा निर्देश में चलाया जा रहा है, जिसका उद्देश्य लोगों में फिटनेस को बढ़ावा देना और पर्यावरण संरक्षण को बढ़ावा देना भी है।
1: પશ્ચિમ કચ્છના દરિયા કિનારે ફરીથી શંકાસ્પદ બિનવારસુ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા છે। અમારા પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બીએસએફને શોધ અભિયાન દરમિયાન ઇબ્રાહીમ બેટ વિસ્તારમાંથી 11 બિનવારસુ પેકેટો મળ્યા છે। એક પેકેટ પર અરેબિયન પ્રોડક્ટ અને અન્ય પેકેટ ઉપર ખાલી પ્રોડક્ટ લખાણ જોવા મળ્યું હતું। બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર રીતે ઇંધણનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા એક શખ્સને એસઓજી ટીમે સલાયા ખંભાળિયા રોડ પરથી ઝડપી લીધો છે। તેની પાસેથી 1000 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે કુલ 2,43,000નો મુદ્દામાલ કબજે કર્યો અને એક કાર્યવાહીમાં ભાણવડ પોસ્ટ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઇંધણ સાથે મળી આવ્યું। આ મામલે પણ એક શખ્સની અટકાયત કરી કુલ 1,34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ખમાપુરા બાંગાપુરાની ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનન ઝડપાયું। ખાણ ખનીજ વિભાગે રાત્રિના સમયે ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીના એડવાટ પાસે માઇનિંગ ઝોનમાં ગેરકાયદે રેતી ખનન વહન કરતા એક જેસીબી, એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક સીઝ કરાઈ અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતી ખનનમાં 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો। તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે। પ્રમુખ તરીકે વાલોડ તાલુકાના બુહારી સીટ પરથી વિજેતા થયેલા ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે સોનગઢ તાલુકાની ગુણસુદા સીટ પરથી વિજેતા થયેલા અશોક ગામીતે ઉમેદવારી નોંધાવી। ભરૂચના દહેજ વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। કંપનીમાં કેમિકલ લાઇનમાં લીકેજ થતા સમારકામ માટે શટડાઉન પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન અચાનક આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
2: હવે આપ સાંભળશો એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ગુજરાત પ્રવાસ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી।
3: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPC તાજેતરમાં જ ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવી હતી। આ સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત કુલ 39 સભ્યો છે, જેમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે। આ સમિતિએ રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના હિતધારકો સાથે ચર્ચા કરીને તેમના અભિપ્રાયો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી। સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીના નેતૃત્વ હેઠળ આ મુલાકાત યોજાઈ હતી। સમિતિમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદોનો પણ સમાવેશ થાય છે, જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, ભાજપના સાંસદ સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિતના સભ્યો સામેલ છે। સમિતિ દેશભરમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈને પ્રસ્તાવ અંગે સર્વપક્ષીય અને વ્યાપક અભિપ્રાયો એકત્ર કરી રહી છે। આ સમિતિએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબ ખાતે મુખ્ય સચિવ MK દાસ, DGP ડોક્ટર KLN રાવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી। ત્યારબાદ એક પત્રકાર પરિષદને સંબોધતા JPCના અધ્યક્ષ PP ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે 7 લાખ કરોડ રૂપિયા બચશે। તેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણીને રાષ્ટ્રીય હિતમાં એક મહત્વનું પગલું ગણાવ્યું।
4: મુજે પૂરા વિશ્વાસ હૈ કે આને વાલા ટાઈમ મે હમ પાર્ટી પોલિટિક્સ સે ઉપર ઉઠ કે દેશ હિત મે સારી પૂરી કમિટી કામ કરે, પૂરી પાર્લામેન્ટ કામ કરે और ये कानून 2029 से अगर लागू होता है तो ये देश के हित में होगा। गुजरात सरकार के जो अधिकारी आए, मैं चीफ सेक्रेटरी और उनकी पूरी टीम की प्रशंसा करूंगा कि पहली बार हमें जो प्रेजेंटेशन मिला उसमें काफी ऐसे पॉइंट शॉर्ट लिस्ट थे, ऐसे इश्यू शॉर्ट लिस्ट थे जो हमारे सामने पहले नहीं आ पाए थे, लेकिन अब हमें जो इनपुट मिला है उसमें हमने और कहा इसको और इम्प्रूव करो और एक रोल मॉडल के रूप में हम

0: देश में सारे सरकार को हम भेजेंगे, भाई इस रूप में आप हमें अपनी रिपोर्ट प्रिपेयर करके दो।
1: ગુજરાત પ્રવાસ દરમિયાન સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધિકારીઓ અને વરિષ્ઠ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. ઉપરાંત રાજ્યના વિવિધ રાજકીય પક્ષોને પણ તેમના વિચારો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાથી દેશના શાસનતંત્ર, નાણાકીય ખર્ચ અને વહીવટી પ્રક્રિયાઓ પર શું અસર પડશે. સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશના હિતમાં મહત્વપૂર્ણ ચૂંટણી સુધારાના રૂપમાં જોવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં વારંવાર થતી ચૂંટણીઓના કારણે આચારસંહિતા લાગુ થવાથી વિકાસ કાર્યો પ્રભાવિત થાય છે, વહીવટીતંત્ર પર વધારાનો ભાર આવે છે અને સરકારી મશીનરીનો મોટો સમય ચૂંટણી પ્રક્રિયામાં વપરાય છે. તેમણે ઉમેર્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થયા બાદ વર્ષ 2034 દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાશે.
0: अगर मैं उदाहरण के तौर पे आपको बताऊं कि 2029 में अगर ये लागू होता है कानून, तो लागू होते ही पार्लियामेंट की प्रथम जो मीटिंग होगी उसको अपॉइंटेड डेट कहेंगे, वो कैलेंडर हो गया सेट. जैसे 30 मई 2029 को अगर पहली मीटिंग होती और संविधान में संशोधन हो जाता उसके पहले, तो पहली मीटिंग के दिन ही ये माना जाएगा कि अपॉइंटेड डेट है और उससे 5 साल के बीच में, मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो शॉर्ट टर्म के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे. लागू ये 2029 में तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे.
1: ત્યારે ગુજરાત સરકારે પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું.
2: વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન ને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શન ને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝન ને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે.
1: તો બીજી તરફ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કર્યો હતો અને સમિતિ સમક્ષ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સમિતિ હાલમાં 129મો બંધારણીય સુધારા વિધેયક 2024 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક 2024નું પણ પરીક્ષણ કરી રહી છે. આ કાયદાકીય માળખા દ્વારા સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાથી સંભાવનાઓ, બંધારણીય જોગવાઈઓ અને વહીવટી પડકારોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની મુલાકાત બાદ સમિતિ દેશના અન્ય રાજ્યોમાં પણ પરામર્શ પ્રક્રિયા આગળ વધારશે. વિવિધ રાજ્યોમાંથી પ્રાપ્ત થયેલા સૂચનો અને અભિપ્રાયોના આધારે સમિતિ અંતિમ અહેવાલ તૈયાર કરશે, જે સંસદ સમક્ષ રજૂ થવાની શક્યતા છે. આ મુદ્દો આગામી સમયમાં દેશની રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં મોટા પરિવર્તનનું કારણ બની શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ગુજરાત પ્રવાસ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
4: આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે સંગગાન શિક્ષણ. આજના સંગગાન શિક્ષણ અંતર્ગત આપ સાંભળશો અસમિયા ભાષાનું ગીત. રચયિતા છે સતીશ દાસ.

말씀이 어렵니다. आप शुरू से लेंगे सारा गाना है ना एक दो तीन चार

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા સંઘગાન શિક્ષણ. સંઘગાન શિક્ષણ અંતર્ગત આજે આપે અસમિયા ભાષાનું ગીત સાંભળ્યું, જે ગીતના રચયિતા હતા સતીશ દાસ. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 3 થયા છે. અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ. સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરી મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. અત્યારે રજા લઈએ. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 4:59 થઈ રહી છે. અમારી આજ સાંજની અને બીજી પ્રસારણ સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત છે. બરાબર 5 વાગે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: जाने को देखते हुए जारी की गई। बोर्ड ने कहा है कि कुछ मामलों में ज्यादा शुल्क लिया गया जबकि कुछ मामलों में कम राशि ली गई है। बोर्ड के अनुसार अतिरिक्त भुगतान के मामलों में शुल्क खाते में लौटा दी जाएगी। सरकार ने इबोला संक्रमण के बढ़ते मामलों को देखते हुए भारतीय नागरिकों को अफ्रीकी देश कांगो, युगांडा और दक्षिण सूडान की गैर जरूरी यात्रा न करने की सलाह दी है। एक रिपोर्ट।
1: सरकार ने इन देशों में मौजूद भारतीय नागरिकों से भी स्थानीय स्वास्थ्य दिशा निर्देशों का सख्ती से पालन करने और एहतियात बरतने के निर्देश दिए हैं। विश्व स्वास्थ्य संगठन ने इबोला को आपात स्थिति घोषित किया है। इबोला वायरस से फैलने वाला रोग है जिसमें बुखार और रक्तस्राव होता है। फिलहाल इसके लिए कोई टीका या इलाज उपलब्ध नहीं है। समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
0: मुंबई में आईपीएल क्रिकेट में मुंबई इंडियंस और राजस्थान रॉयल्स के बीच मुकाबला जारी है। ताजा समाचार मिलने तक राजस्थान ने 16वें ओवर में 6 विकेट पर 142 रन बना लिए हैं। दिन के दूसरे मुकाबले में कोलकाता में शाम 7:30 बजे से दिल्ली कैपिटल्स का सामना कोलकाता नाइट राइडर्स से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ત્રણ સો ચોપન પૂર્ણાંક 6.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, જાણી લઈએ આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા। 5:10 આપ સાંભળશો ગુલમહોર કાર્યક્રમ। 5:45 લોકસંગીતનો કાર્યક્રમ। લોકસંગીત અંતર્ગત આપ સાંભળશો પ્રાચીન ભજનો સરજુદાસ હરિયાણીના સ્વરમાં અને સાથે લોકગીત બચુભાઈ શ્રીમાણીના સ્વરમાં। 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન। 7:00 ગીત। 7:22 સાંભળશો આપ ગામનો ચોરો। રાત્રે 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત। 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। 9:15 આરએનયુ અહેમદાબાદ કી વિશેષ પ્રસ્તુતિ। વિષય છે વસ્તી ગણતરી 2027। રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ માયત્રાની વાતચીત। આકાશવાણી અમદાવાદના સહાયક સંપાદક મયુર સોલંકી સાથે। રાત્રિના 9:30 આજ કે ફનકાર અને 10:00 રવિવાસરીય સંગીત સભા જેમાં આપ સાંભળશો પંડિત હરશંકર ભટ્ટાચાર્યનું સિતારવાદન। તો શ્રોતા મિત્રો, આ હતા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા। હવે જાણી લઈએ પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓની માહિતી। ગુમ થનાર મમતાબેન વેલજીભાઈ જોડિયા તારીખ 9/5/2026 રોજ ગુમ થયેલ છે। તેમની ઉંમર 24 વર્ષની છે। તેમનો પાતળો બાંધો, વાને ઘઉંવર્ણ, વાળ અને આંખો કાળા, ચહેરો લંબગોળ છે। તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે। ઊંચાઈ 4 ફૂટ 6 ઇંચ છે। તેમણે જમણા હાથના અંગૂઠા પર એમ ત્રોફાવેલ છે। ગુમ થનાર રૂચિતા બા મહેન્દ્રસિંહ વાજા તારીખ 8/5/2026 રોજ ગુમ થયેલ છે। તેમની ઉંમર 18 વર્ષની છે। તેમનો બાંધો મધ્યમ, વાને ઘઉંવર્ણ, આંખો અને વાળ કાળા, ચહેરો ગોળ છે। તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે। તેમની ઊંચાઈ 5 ફૂટ 1 ઇંચ છે। ગુમ થનાર નેહાબેન દિલીપભાઈ પરમાર તારીખ 4/5/2026 રોજ ગુમ થયેલ છે। તેમની ઉંમર 20 વર્ષની છે। તેમનો બાંધો મધ્યમ, વાને ઘઉંવર્ણ, આંખો અને વાળ કાળા, ચહેરો ગોળ છે। તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે। તેમની ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ છે। તો આ હતી પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓની માહિતી।

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे

સાંભળીએ હવે ફના ફિલ્મનું ગીત શાન અને કૈલાશ ખેરનો સ્વર છે. સંગીત છે જતીન લલિતનું, બોલ છે પ્રસૂન જોશીના.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળીએ ન્યૂયોર્ક ફિલ્મનું ગીત. સુનિધિ ચૌહાણનો સ્વર છે, સંગીતકાર પ્રીતમ, ગીતકાર સંદીપ શ્રીવાસ્તવ.

0: वर्ष। जी हाँ दोस्तों, आज 90 वर्षे पण अडिखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणानो नाद જેમ મનમોહક હોય છે તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: આપ માણી રહ્યા છો ગુલમહોર કાર્યક્રમ। કાર્યક્રમમાં હવે સાંભળીએ કાઇટ્સ ફિલ્મનું ગીત કેકેનો સ્વર છે। સંગીત રાજેશ રોશનનું અને બોલ છે નસીર ફરાઝના।

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગજની ફિલ્મ ગીત. જાવેદ અલીનો સ્વર છે, સંગીત એ આર રહેમાનનું, બોલ છે પ્રસૂન જોશીના.

શ્રોતા મિત્રો, સાંભળીએ હવે ગુલમહોર કાર્યક્રમનું અંતિમ ગીત કિસ્મત કનેક્શન ફિલ્મનું. આતિફ અસલમ અને અલકા યાજ્ઞિકનો સ્વર છે, સંગીત પ્રીતમનું બોલ છે સઈદ કાદરીના.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 5:45 થઈ રહી છે. બસ થોડી જ ક્ષણોમાં કાર્યક્રમ લોકસંગીતનો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ પ્રાચીન ભજન સરજુદાસ હરિયાણીના સ્વરમાં. રચના છે લીરલ બાઈની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત

0: राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સરજુદાસ હરિયાણીના સ્વરમાં રવિરામની રચના।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ લોકગીતો બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લોકસંગીતનો કાર્યક્રમ. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 6:15 સાંભળશો સિંધીમાં સમાચાર.

0: अहम ख़बरुनि ते नज़र विझंदासीं। भारत ऐं अमरीका ॿिन्ही मुल्कनि जे विच में रणनीतिक भाङेबाईवारीअ खे अहम ॼाणायो। विदेश मंत्री डॉक्टर एस जयशंकर चयो, तुर्त वापार समझौतो ज़रूरी, मुल्क जे लाइ शक्ति रसद जी गूनागूनियत ते ॿल। अमरीका जे विदेश मंत्री मार्को रूबियो भारत खे सभ खां अहम भाङे भाईवारनि मां हिकु करे ॼाणायो। ओलह बंगाल में फलता विधानसभा खिते जी ॿीहर वोटिंग में भाजपा जो उमेदवार देबांशु पांडा सभ खां अॻिते। सरकार इबोला जे वधंदड़ विचराउ खे ध्यान में रखंदे भारत नागरिकनि खे कांगो, युगांडा ऐं ॾखण सूडान जी गैर ज़रूरी यात्रा खां बचण जी सलाह ॾिनी। आकाशवाणी तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
1: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે।
2: શું તમે તૈયારી કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
4: પોલીસ?
5: મિસ સીમા
4: જી,
5: હમણાં જ પોલીસ સ્ટેશને આવો। ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું। હા,
4: કેમ પણ હું
5: એકલા બીજા રૂમમાં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો।
4: ડિજિટલ અરેસ્ટ?
5: 1 લાખ આપો, બચી જશો।
4: આટલા પૈસા?
5: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે। હો,
4: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે।
5: અરે,
4: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
6: હેલો મમ્મા,
7: RBI કહે છે
4: જાણકાર બનો, સતર્ક રહો।
8: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
9: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
8: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
9: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
8: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

0: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે પ્રાયોજિક કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
2: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 59, પ્રસારણ તારીખ 24 મે 2026.

0: જૈવિક વિવિધતાના જતનમાં ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સાથ આપી રહેલા અમારા હજારો શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મિત્રો, કુદરતને જો પરંપરાગત રીતે તેના મૂળ સ્વરૂપે ખીલવા દઈએ તો તે આપણને પણ અનેક રીતે મદદરૂપ થાય છે.
0: કુદરતની આ તાકાત અને ગુણો હજારો વર્ષો સુધી એવા ને એવા જળવાઈ રહે છે. એક ખેડૂત પુત્ર, કૃષિ વિભાગના નિવૃત્ત અધિકારી અને સજીવ ખેતીને જ સમર્પિત શ્રી નરેન્દ્રભાઈ મંડીરે આ વાતને સમર્થન આપ્યું છે.
1: દરેક ખેડૂતે શ્રી નરેન્દ્રભાઈની વાત જીવનમાં ઉતારવા જેવી છે. આ ચર્ચા સાંભળો એટલે ખાતરી થશે.
0: હા,
1: મંડી સાહેબ નમસ્તે.
2: નમસ્તે.
0: નમસ્તે.
1: અહીંના તને અને શ્રોતા મિત્રોને પણ આજે ખૂબ આનંદ થાય એવા એક મહેમાન આપણા ગીર ફાઉન્ડેશનના સ્ટુડિયો નિનાદમાં આવ્યા છે, નરેન્દ્રભાઈ મંડીર. આમ તો કૃષિ ભવનમાં પશુપાલન ખાતામાં સેવા આપીને નિવૃત્ત થયા, પણ એના કરતાં પ્રાકૃતિક ફાર્મ પોતાનું શરૂ કર્યું અને એની સાથે સાથે અત્યારે ઘણા બધા ખેડૂતોને, સેંકડો ખેડૂતોને આ માટેની તાલીમ આપે છે કે આપણા મૂળ બીજ છે કે મૂળ પાકો છે એને કઈ રીતે સાચવવા, પશુપાલનમાં કઈ રીતે આપણી જે જાતો છે, ગીર ગાયો છે, કે એ જે બધાનું કઈ રીતે સંવર્ધન કરવું, જતન કરવું, એની વાત કરે છે.
0: મંડીર સાહેબ, આમ તો આજે આપને ખાસ એટલા માટે વિનંતી કરી કે 22મી મે જૈવિક વિવિધતા દિવસ છે, ઇન્ટરનેશનલ જૈવિક વિવિધતા, આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ છે. અને જૈવ વિવિધતા અમારો આ જે પ્રોગ્રામ છે એનો હેતુ એ જ છે કે આપણી જે પરંપરા હતી, આપણી જે સંસ્કૃતિ હતી, આપણા જે જૂના ખોરાક હતા, આપણી જૂની પદ્ધતિ હતી, એ બધી ફરી પાછી પુનઃપ્રાપ્ય થાય. એમાં વનસ્પતિ પણ આવે, પ્રાણી, પશુ, પક્ષી, પરંપરા બધું જ આપણે એમાં વણી લીધું છે. તો ખાસ જૈવિક વિવિધતાનું જતન કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ છીએ, પ્રાકૃતિક ખોરાક અનાજ આપણે ઉગાડીએ છીએ, તો એના વિશે આપ શું કહેશો?
3: બંને મહાનુભાવે બહુ સારી વાત કરી. મારો પોતાનો ટૂંકો પરિચય આપ્યો, પણ હું પોતે એક નાનકડા એવા ગામનો ખેડૂત છું અને આમાં કોઈ પણ ભણતર કે ગણતર ત્યારે જ તમારું કામ આવે કે પાછા આપણે મૂળ ધરતીના અંશીએ અને ધરતીમાં પાછા મળીએ, એટલે ધરતી સાથે જેનો નાતો છે એનું જ આ કામ છે. હવે આપે જે ઉલ્લેખ કર્યો કે બાયોડાયવર્સિટી, જૈવ, બાયો એટલે જૈવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. ભગવાને, ઈશ્વરે હજારો વર્ષથી આર્યન દ્રવિડની સંસ્કૃતિ નહીં, હું તો એમ કહું છું એનાથી કલિકાળથી આપણી જે સંસ્કૃતિ છે એ જંગલોમાં, પથ્થરોમાં, નદીઓમાં, નાળામાં, ઝરણામાં, જ્યાં જ્યાં નજીક નજીક

પડે ત્યાં લોકો વસતા અને એની સાથેના એટેચમેન્ટ સહવાસથી આપણે રહ્યા છે. એની સાથે સાથે જે જે સજીવો જીવો, હું તો ત્યાં સુધી કહીશ કે અમીબાથી માંડીને ડાયનોસોર સુધી ની સંસ્કૃતિ એ બધી જ જૈવ વિવિધતામાં સમાવેશ છે. ભગવાને આ ભારત દેશ એક જ એવો દેશ છે કે જેમાં તમામ જૈવ વિવિધતા વાળા તમામ પ્રકૃતિના અલગ અલગ માપદંડોમાં આપણને સેટ કર્યા છે અને એમાંથી જ આપણે શીખવું પડે. એટલે આપનો બહુ સરસ શબ્દ છે 22મી તારીખે બાયોડાયવર્સિટી. હવે જેમ સાહેબે વાત કરી તે પ્રાકૃતિક ખેતી, આપે પણ સંસ્કૃતિની વાત કરી, આપે પરંપરાગતની વાત કરી, તો આપણું જે જીવન, ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે આખો એક પૃથ્વીના નકશા ઉપરનું જે પદાર્પણ છે એમાં જ વિવિધતા છે. અને વિવિધતા માત્ર એટલા માટે ટકી છે કે આપણે

0: જે જીવન ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે આખો એક પૃથ્વીના નકશા ઉપરનું જે પદાર્પણ છે એમાં જ વિવિધતા છે. અને વિવિધતા માત્ર એટલા માટે ટકી છે કે આપણે મૂળને પકડીને હજી બેઠા છીએ, સંસ્કૃતિને પકડીને બેઠા છીએ. અને આજની 21મી સદીમાં હું વજન સાથે કહું કે જો એ પકડ્યું છે તો જ આપણે સચવાયા છીએ. જો આપણે મૂકી દઈશું તો ઠીક છે, આપણને ફેસિલિટી મળશે, પણ આપણું મૂળ તત્વ જો તો આપણી નામના અથવા આપણું જે મૂળ છે કામ એ ભટકી જશે. હવે વાત આપણે પશુપાલનની પણ કરી, ખેતીની પણ કરી, બીજની પણ કરી, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો હકીકતે બાયોડાયવર્સિટીમાં, જૈવ વિવિધતામાં તમામ પ્રકારના બીજને, જે દેશી બીજ, હવે તમને એક નવાઈ લાગશે કે અત્યારે શબ્દ વાપરું તો જીનેટિકલ મોડિફાઈડ સીડ, જીએમ સીડ. મારે એના વિશે બહુ ડીપમાં નથી જવું, પણ ત્યાર પછી ફાઉન્ડેશન સીડ, બ્રીડર સીડ, લેબલ સીડ, ટેગ સીડ, સર્ટિફાઈડ સીડ, હેક સીડ અને દેશી બીજ. દેશી બીજ આખા સિરીજના તળિયે છે, પણ આ ઉપરના તમામના જે સારા સારા નામો છે એની કરતા દેશી બીજની તાકાત, વિગર પાવરફુલ છે. તમે કોઈ પણ હાઇબ્રિડ સીડ, બહુ લાંબુ નહીં કરીએ, માનો કે હાઇબ્રિડ સીડ લાવો, તમે એને વાવો તો એમાંથી તમને ઉત્પાદન મળશે, પણ કેટલી વાર મળશે? એક જ વાર. એ બીજ તમારે વાવવું છે તો ફરી તમારું બીજ બીજી વાર એને બજારમાંથી ખરીદવું પડશે. જ્યારે આ બધા સીડની સામે તળિયે જેને આપણે દેશી બીજ છે અને એ જ ખરી રીતે સર્વોપરી છે, એને તમે એક વાર વાવો. હવે માનો કે હું દાખલો દઉં તમને હાઉ દેશી પદ્ધતિનો, કે ભીંડો વાવ્યો તો ભીંડાની અંદર 20-25 છોડ થયા આપણા, દાખલા તરીકે વધારે નહીં. એ આપણને એમ લાગે કે આ ભીંડાનું સિંગ સારી છે, પર્ણ સારો છે, એનું તમે સિલેક્શન કરી લ્યો નેક્સ્ટ એના બીજ માટે. એ તમારી આંખ છે ને એ જ એ પ્રકૃતિની સાથે સાપેક્ષમાં રહી અને બીજનું એનું સંગ્રહ કરવાની સ્થિતિ બતાવશે. તો એ ભીંડાનું બીજ જે છે એ આવતા વર્ષ માટે આપણું બિયારણ થઈ ગયું. તમારી જાણ માટે કે હજારો વર્ષ, 100 વર્ષ 200 વર્ષ નહીં, હજારો વર્ષ તમે એ દેશી બીજ વાવો તો પણ ભગવાને એ દેશી બીજની તાકાત છે કે એનો વિગર કે તાકાત ઘટતી નથી. એટલે આપણે ભગવાનનો પાડ માનીએ કે પ્રકૃતિ બાયોડાયવર્સિટીમાં દેશી બીજ મેઇન છે, એનું જો સંક્રમણ અને સંગ્રહણ અને એ થાય. તમે વિચારો કે હમણાં જ એક પદ્મશ્રી એવોર્ડ મધ્યપ્રદેશની એક આદિવાસી બાઈને આપવામાં આવ્યો. તમે એનું કારણ શું છે? કે એને દેશી બીજનો સંગ્રહ કર્યો. કેટલા બધા દેશી બીજ, એટલે પરંપરાગત, આપણી એક ભારત સરકારની યોજના પણ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના, એની અંદર જેનો શોર્ટ ફોર્મ PKVY, તો એની અંદર જે માણસ નાનપણથી માંડી અને મોટા થાય ત્યાં સુધી દેશી પદ્ધતિથી જે જે કામ કરે છે એના દેશી બીજનું સંવર્ધન કરે છે. ગ્રામ્ય લેવલે એવા ઘણા પોકેટ છે કે જેના ગામડાઓ 18મી સદીમાં, સાંભળજો શબ્દ બોલું, 18મી સદીમાં, આપણે અત્યારે 21મી સદીમાં જીવીએ છીએ, પણ એવા ઘણા ખેડૂતો છે કે જેને DAP, યુરિયા કે દવાના ખરીદવાના પૈસા નથી, એટલે દેશી ભાષામાં કહુલે બીજ વાપરે છે. પણ સાહેબ, એ ગામડાઓનું માનો કે એક પોકેટ એરિયા દાખલા તરીકે હું લઉં અને મારા વતનનો દાખલો લો, તો વિછિયાની બાજુમાં પાળિયાદ, નાના પાળિયાદ, ગોરૈયા, ભીમડાદ, સમઢિયાળા રાબાનું જેને અસલ ભાદર ખોટ, ઉરી, માત્રા, રેવાણિયા, છાસિયા, ઢેઢુકી, એ ગામડાઓમાં આજે પણ ગ્રામ્ય લેવલે દેશી બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી બીજ કેવા, બેને હમણાં કીધું કે એ સ્વાદ ક્યાં ગયો, તો એ સ્વાદ હજી જમીનમાં છે. એનું પ્રમાણ આપું કે માનો કે આણંદપુર ભાડલાનો તમે બાજરો લ્યો, તો રાજુલાનો તમે બાજરો લ્યો, પણ એ બાજરાનું ઓરિજિન સીડ તમે એ જમીનમાંથી કસ ખેંચીને બહાર આવશે, એટલે એની તાકાત છે ને એની સ્વાદ અને સુગંધ છે. હા, આ બાજરો દેખાવે રંગે રૂપે બહુ સારો ન હોય, પણ સ્વાદ અને સુગંધ હોય છે. એટલે જેને દેશી ભાષામાં કહું કે અત્યારના જમાનામાં જેમ હાઇબ્રિડ બ્યુટી પાર્લર નહીં હોય, પણ આંગો બાંગો ને ત્રાહો દૂધી છે, પણ એ દૂધીનું શાક સ્વાદિષ્ટ. તો આ આપણું દેશી બીજ છે.
1: એટલે બહુ સાચી વાત કરી આપે મનીષ સાહેબ. પરંતુ આ

0: દેશી બિયારણો અને શંકર બિયારણ પાકોના ગુણધર્મમાં એટલે એ રીતે કોઈ ફરક ખરો? કારણ કે આપણે એમ ઘણી વખત આમ હસતા હસતા કહીએ કે એક ઘરે દેશી બાજરો અને રોટલો બનતો હોય તો ચોથા ઘર સુધી ખબર પડે હવે તો બંગલા બની ગયા, બધાની દિવાલો પેક છે, પણ પહેલા તો એ સુગંધ આવતી હતી. એવી રીતે દૂધમાં પણ, દૂધ પીતી વખતે તમે દેશી ગાયનું દૂધ પીતા હો કે ભેંસનું દૂધ પીતા હો તો તમને તરત સ્વાદની ખબર પડતી હતી. તો આવો આ જે ફરક છે એના વિશે થોડી વાત કરશો.
1: બાજરાનો રોટલો આપણે બીજા ઘણા બધી વસ્તુઓ છે, ધાન્ય વર્ગ છે, કઠોળ વર્ગ છે, તૈલી વર્ગ છે, એમાં જશો ધીમે ધીમે. પણ માનો કે આપણે બાજરાનો ઉલ્લેખ કર્યો, ગામડાઓની અંદર દેશી બાજરો ઘણી વાર તો તમને કહું એમાં કાંટાળો બાજરો આવતો, ડુંડાની અંદર કાંટા નીકળે અને એનો જે સ્વાદ છે, અથવા માનો કે રીંગણા હોય તો રીંગણામાં પણ કાંટા હોય, એમાંય પાછો સફેદ કલર હોય, જાંબલી કલર હોય, આ બધા દેશી બીજ છે. તો તમે જે ઉલ્લેખ કર્યો એ જમીનના પોષક તત્વો, ત્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી, દેશી ગળત્યું છાણિયું ખાતર વાપરી અને એ બાજરાના બીજને અંદર નાખે અને 60-65 દિવસે બાજરો જમીનની તાકાત સાથે જમીનના પોષક તત્વો ખેંચીને બાજરાનો ડુંડું થાય, માટે બાજરાની અંદર જે કણસલું બેસે અને કણસલાને ઢૂંઢવો મારી અને બીજ બહાર કાઢો અને બીજને બહાર કાઢીને ઘંટલીના બે પડ વચ્ચે દળો, દેશી માટીની બનાવેલી મોટી તાવડી હોય અને એમાં ઓગમણ કરીને લાકડા ઓરતા ઓરતા તાવડીમાં એ રોટલો ભૂસેકાય તો તમારી જે ભાષા છે એ ચોથા ઘરે સુગંધ આવે. અત્યારે તો માફ કરજો બહેનો, બાજરાનો રોટલો બનાવે પણ ગેસ ઉપર રોટલો બનાવે પણ એના નાક 1.5 ફૂટ હોય ત્યાં પણ એની સુગંધ આવતી નથી. તો આ દેશી બીજોની તાકાત છે. બેને હમણાં બહુ સરસ મને વાત કરી હતી કૃષ્ણ કમોદ ચોખાની. સાહેબ, કૃષ્ણ કમોદ, કૃષ્ણનું નામ જે સાથે છે, કૃષ્ણ કેટલા હજારો વર્ષના આપણા દેવાધિદેવ છે, શિવજી છે, ગણેશ ભગવાન છે, ભગવાનની હારમાળા, રામ ભગવાન, પણ કૃષ્ણ કમોદ, કમોદ એટલે ચોખા, કૃષ્ણ આગળ લાગ્યું, એ હજારો વર્ષ જૂની જાત છે. સાહેબ, એ કૃષ્ણ કમોદનું ઉપરનું પડ તૂટે અને એમાંથી સરસ મજાનો સફેદ ચોખો મળે. હવે એ જો દેશી ખાંડણિયાથી ખાંડીને બહાર કાઢો તો કદાચ એનો ટુકડો થઈ જાય, પણ એને દેશી ગામડાઓમાં સિસ્ટમ હતી કે એને પાણી છટકોરી છટકોરીને એને એક એક મુઠ્ઠી નાખતા જાય અને પાણી છાંટતા જાય. તમે કેટલી મહેનત કરી છે બહેનોએ અને એમાંથી પોણીઓ કે આખો દાણો કાઢે અને એ એ તમે ભાત બનાવો, સાહેબ એની એરોમાં, સાહેબે જેમ કીધું એ પણ એના ચોથા ઘર સુધી. આવા જૂના આપણા ઘણા બધા ઘઉં, માનો કે હમણાં કાળમુખા ઘઉં, તમે ભાલિયા લ્યો, છાસિયા લ્યો, તમે ભાલિયા ઘઉં એટલે શું તમે માનો છો? વિસ્તાર ભાલિયા ટ્રેક, ભાલિયા ટ્રેકમાં 12 મહિનામાં ચોમાસામાં વરસાદ પડે, ચોમાસાના વરસાદને અંતે ચોમાસાનું પાણી જે તે સ્થિતિમાં લાંબો સમય સુધી ભરાઈ રહે, એ જ્યારે સિઝન પૂરી થાય ચોમાસાની એટલે શિયાળાની સિઝન શરૂ થાય એટલે પાણી થોડું સુકાય અને એ સુકાય ત્યારબાદ એમાં ભાલિયા ઘઉં નાખવામાં આવે બિયારણ. એ ભાલિયા ઘઉંની વિશેષતા એ છે કે શિયાળાની અંદર એ જમીનમાં જે ભેજ હોય એ ભેજને ચૂસી અને ઘઉં ઉત્પન્ન થાય અને મોટો દાણો થાય. સાહેબ, એનું ચૂરમું લ્યો, એની તમે લાપસી લ્યો, મોઢામાં જ્યાં પાણી આવે ભાખરી બનાવો, તો એ ભાલિયા ઘઉં છે. એમ કાળમુખા ઘઉં. અત્યારે મારે પ્રાકૃતિક ખેતીમાં એક મારે ખાસ આપને ઉલ્લેખ કરવો છે કે જેનું નામ છે સોના મોતી, સોના જેવો કલર અને મોતીના દાણા. હવે એ ઘઉંની વેરાયટી આજની નથી, 4000, આ વજન દઈને બોલું છું, 4500 વર્ષ જૂનું બિયારણ છે. મોહનજો દરોની સંસ્કૃતિ વખતે આ બિયારણ વાવવામાં આવતું, કાળક્રમે એ દેશી બિયારણો આપણા લુપ્ત થઈ ગયા. આજની તારીખે મારો એક નાનકડો પ્રયત્ન છે, આવલા રામ ભગવાન સેતુ બાંધતા હતા અને ખિસકોલી નાનકડું કણ ઉપાડીને જતું હતું અને ત્યાં મૂકતું, એમ હું મારો એક નાનકડો પ્રયત્ન છે કે સોના મોતી ઘઉંને જાળવવા. તો અત્યારે ગયા વર્ષે મેં છેલ્લા 5-1 વર્ષથી હું સોના મોતી ઉત્પાદન ઓછું છે, પણ ભગવાને એવી વિશેષતા કરેલી કે એ પાક વાવ એટલે 145 દિવસે પાકે, લોંગ ડ્યુરેશન ક્રોપ. અત્યારે કોઈ પણ ઘઉં વાવો તો એને 7 પાણી જોઈએ, CRI થી મંડીને રાઇપનિંગ સ્ટેજ સુધીમાં. પણ આ ઘઉં 145 દિવસે પાક

0: કે એને તબક્કા વાઇઝ પાકે, એટલે એમાં દૂધિયો દાણો બે, ફૂટ બે, સીડ જર્મિનેશન થાય, એમાં અવસ્થા આ રીતની હોય છે, એ મુજબ પાણી દેવાનું. માત્ર વીઘે 19 મણનો ઉતારો આવે પણ તમે એ ઘઉંને ખાવ એટલે રૂમાલી રોટી જેવો સ્વાદ આવે. આખા વિશ્વમાં, હું વજન દઈને કહું છું, આખા વિશ્વમાં કોઈ પણ એવી ઘઉંની જાત નથી કે જેમાં ફોલિક એસિડ હોય. આ ઘઉંની એક જ એવી જાત છે એમાં 3,249 કાઉન્ટના ફોલિક એસિડ છે. ફોલિક એસિડ એક જ એવું છે કે જે બહેનોને જેની થોડી તકલીફ હોય ગાયને, તો એ ફોલિક એસિડ માટે બહુ સારા ઘઉં છે. બીજું, અત્યારે સમય સંજોગો પ્રમાણે ખોરાકો થતા આપણને કેન્સર, બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક એવા બધા રોગો થાય. તો હું એમ નથી કહેતો કે આ ડાયાબિટીસના માટે ઉપયોગી ઘઉં છે, પણ એમાં મિનિમમ ગ્લુટેન છે, એટલે એ જેને ઘઉં નથી ખાતો ડાયાબિટીસના દર, એ આ ઘઉંનો ઉપયોગ કરી શકે. તો તમે વિચાર કરો, આપણી સંસ્કૃતિ જે શબ્દ હવે તમે બોલ્યા, આપણી સંસ્કૃતિ એવી રીતે આવા જૂના બિયારણો એ આપણો ખોરાક હતો ને એ આપણું ઔષધ હતું, અને એને કારણે આપણા બાપદાદાઓ, આપણા વડવાઓ 100-100 વર્ષ સુધી જીવતા અને તંદુરસ્ત જીવતા. અત્યારે બહુ ટૂંકા ગાળામાં ખૂબ ફાસ્ટ લાઈફ થઈ છે, ફાઇનાન્શિયલી સાઉન્ડ થયા છે, પણ આપણો જે મૂળ ખોરાક છે એ બહુ જ ખરાબ કન્ડિશનમાં. અત્યારે ભારતમાં મારે ઉલ્લેખ કરવો પડે કે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ, એમના ખૂબ સારા પ્રયત્નોથી પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ પીડા થાય છે. એટલે એમ કહે છે કે ભાઈ આ તમે ખેડૂતો પાછા વળો, સમય સંજોગો પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને ગુજરાતનું તો સૌભાગ્ય છે કે આપણા ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ એ પોતે આમાં ખૂબ સારો રસ રહેલો છે. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કૃષિ મંત્રી હોય કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના માનો કે પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, આ ખૂબ બધા પ્રાકૃતિક ખેતી તરફ વજન આપે છે. એટલા માટે કે આપણી દેશી બીજ અને દેશી ગાય આધારિત જો ખેતી છે તો એ ઝેરમુક્ત ખેતી છે. પછી એના નામ ઘણા બધા, સજીવ ખેતી લ્યો, ઓર્ગેનિક ખેતી લ્યો, પ્રાકૃતિક ખેતી લ્યો, સુભાષ પાલેકર ખેતી લ્યો, તારાચંદ બેલજી ખેતી લ્યો કે આકાશ ચૌરસિયાની ખેતી લ્યો, કોઈ પણ, માનો કે હું તો ત્યાં સુધી મારા મિત્ર છે ગોપાલભાઈ સુતરે, તો બંસી ગૌશાળાની ગૌકૃપામૃતમ, દરેકનો મૂળ ગોલ એક જ છે, મનસુખભાઈ સુભાગ્ય કે મૂળ એક જ છે કે ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય અને દેશી બીજ. તો આપ બંને મહાનુભાવે ખૂબ સરસ વિષય સિલેક્ટ કર્યો છે, બાયોડાયવર્સિટીનો અને દેશી બીજ માટે આપ ખૂબ સારું કામ કરવાનું મને અનુમોદન આપ્યું.
1: તો પછી મંદિર સાહેબ, આપણે જેમ ચોખાની વાત કરી, ભાલિયા ઘઉંની વાત કરી, આપણે એવી રીતે જ કઠોળમાં દેશી ચણા છે, દેશી મગ છે, દેશી વાલ છે. એટલે મેં તો એવું સાંભળ્યું કે દેશી વાલ અમે લોકો બનાવતા હતા ને, તો કે નાના નાના વાલ હોય ને દેશી, એ થોડાક આમ તડછા કરછા લાગે અને પેલા એકદમ મીઠા લાગે, કાજુ વાલ કહીએ છીએ. તો આ બધામાં શું ફેરફાર હોય છે, એટલે કલર ચઢાવતા હોય છે? ઘણી વખત તો આપણે મગ પલાળીને તો એમ લાગે કે આમાં લીલો લીલો કલર નીકળ્યો છે. તો આ કેવી રીતની ઉત્પાદકતા હોય છે?
0: મોદી મેડમ, આપે જે વાત કરીને એમાં ઘણા બધું સબ્જેક્ટ સાથે આવ્યા, પણ હું એનું થોડું વિભાજન પાડી દઉં. માનો કે કઠોળ વર્ગ માં એમાં તમે માત્ર દેશી ચીણા, દેશી ચીણા છે ને એ દેખાવે બહુ મોટો દાણો ન હોય, એ દાણો નાનો ઝીણો દાણો હોય. બીજો, આપણે છે ને નાના બાળકો ગીત ગાતા હતા કે હું તો નાનો ચીણ્યો, હે નાનો ચીણ્યો, અને એ ચીણાનો આકારનું પોપટું છે. ભગવાને એવી કુદરતી વ્યવસ્થા કરી છે, એ બીજ જયારે બેસે ને ત્યારે તમને કઈ હોય નહીં, પણ એમાં નીકળે ત્યારે અંદર ચીણ્યો અને ઉપર એનું આવરણ એને કપડા પહેરાવીને આ મોકલે ભગવાન, બરાબર. અને પાછું એ ચીણાને ભગવાન એક ચીણ્યો અને એની માથે કપડું પહેરાવે, બીજો ચીણ્યો હોય તો એની માથે કપડું પહેરાવે. તમે વિચાર કરો પાછી ભગવાનની કૃપા કેવી કે એ દેશી ચણો જેમ મોટો થાય એમ કપડું મોટું થાય. સાહેબ, આ દેશી આપણા બિયારણોની તાકાત છે. હવે દેશી બિયારણોમાં તમે માનો કે હું ભાલિયા ઘઉંની વાત કરી, તો દેશી ચીણા છે એને ઓછામાં ઓછું પાણી જોઈ, એક કે બે પાણી હોય તો ચીણો હારો થઈ જાય. ચીણાના પ્રકારમાં ઝીણો દાણો હોય, ભાલિયાનો દાણો, ભાલિયા ચીણા આવે ઝીણા, એ પણ સ્વાદિષ્ટ હોય. પછી પીળો ચીણો આવે, પીળો ઝીણો, એને મઠડી ચીણો કે, એ પણ એટલો સ્વાદિષ્ટ. પણ આ બધા ઓરિજિન આપણા દેશી બીજ છે, હાઇબ્રિડ બીજ નથી.

0: અને હું છે અત્યારે બહેનોને ભાઈઓને ગણાઈને બજારમાં જાય એટલે છીણા દેખાડે, જો ઝીણો અનઈવન હોય તો બહુ ગમતું.
1: હા
0: દેખાવે, આ મેં તમને પહેલા કીધું, પ્રકૃતિ છે ને એ જે સર્જન કરે છે ને એ બ્યુટી પાર્લર નથી પણ એ સ્વાદ અને સુગંધની દુનિયા છે. એટલે દેશી ચણાની હવે મગની વાત કરી તો હું તમને, મારે તો અત્યારે મારી આગળ નમૂનો નથી પણ હું કહી દઉં, મારી આગળ પીળા મગ છે, મારી આગળ કાળા મગ છે, મારી આગળ લીલા મગ છે. તો તમને એમ થાય કે આ મગ કેમ? હવે પીળા મગ એટલે રિયલમાં પીળા મગ, એનો કલર થી માંડીને બધો સ્વાદમાં ભગવાને અતિ બેસ્ટ. પણ એ મગ છે એ માત્ર પતરાળ જમીનમાં થાય, બીજું થોડી ખારાશ વાળી જમીનમાં થાય. હવે હું માનો કે હું અહીં સિંહોલી મારું ગાંધીનગર, તો ત્યાં એ મગ નહીં થાય, ત્યાં લીલો મગ થશે. તો ટોપોગ્રાફી ઓફ સોઇલ, ભૌતિક સંરચનાને કારણે વિસ્તાર પ્રમાણે મગ થતા હતા. કાળો મગ છે એ સોરઠમાં કે ગીરના ગીર જંગલોમાં કે જામનગર એ બાજુ કાળો મગ થાય. હવે એમાં બેને હમણાં જે કલરની વાત કરી તો કાળા મગની કુદરતી એ મગ તમે પલાળો ને એટલે એમાં કાળો રંગ બહાર નીકળે. હા હું તમને નમૂનો, મારી આગળ ઘણા બધા છે. તો આ મગની વેરાયટી છે. બીજું આ દેશી બીજ છે, એ દેશી બીજ છે એને ભગવાને જયારે જમીનમાં રોપ્યું ત્યારથી એની ફળી એટલે એની સિંગ થઈ ત્યાં સુધીની દેશી સિસ્ટમ થી, એટલે ભગવાને આપેલું બીજ છે, એમાં કોઈ ડીએપી યુરિયા કે દવા છાંટવામાં આવતી. અને જો તમે છાંટો તો પીળો મગ નહીં થાય, કાળો મગ નહીં થાય. આ કુદરતી છે પાછું. એટલે આ બધું જ ભગવાને ખૂબ સારી રીતે ગોઠવેલું છે. બીજું આ તમામ પ્રકારના મગ, માનો કે આપણે હિસાબ ગણીએ, મેં તમને કીધું કે ખોરાક ઔષધ છે. ગામડાઓની અંદર કોઈ માંદું પડે તો ભાઈ એને તાકાત આપી છે તો એને મગનું પાણી દો, બરાબર છે? મગના પાણીથી શરૂઆત કરો, હળવે હળવે ખોરાક વધતો જાય તો કાંઈ વાંધો આવે નહીં. પણ કાળા મગ અને પીળા મગ એની ન્યુટ્રિટિવ વેલ્યુ લીલા મગ કરતા પણ સારી છે. બીજું એક તમને ખાસ ઉલ્લેખ કર દઉં, કોઈ પણ મગ હોય, કાળો હોય, પીળો હોય કે લીલો હોય, જો તમારે એની સાઈઝ મોટી છે, સાંભળજો વજન દઈને, એની સાઈઝ મોટી છે અને આકાર એક સરખો છે તો તમારે સમજવું કે એ હાઇબ્રિડ બિયારણ છે. દેશી બિયારણ, દેશી બિયારણ નાનું હોય, અનઈવન હોય અને એનો સ્વાદ અનેરો હોય. એટલે આ ભગવાને બધું જ, જેમ આપણે વારંવાર ઉલ્લેખ કર્યો, બાયોડાયવર્સિટીમાં વનસ્પતિ પણ આપણને, તમે મેંગ્રુવ ચેરના જંગલોની વાત કરી, તમે મનો, મને તો આનંદ થયો, ખેરઈ ઊંટની સાહેબ દરિયામાંય હાલે ને રણમાંય હાલે, માન્યતા મળી ભારત સરકારની. તો આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી જૈવ વિવિધતા છે, આ આપણી બાયોડાયવર્સિટી. હવે તમે મગ અને ચણાની વાત કરી, એક શબ્દ તમે વાલનો પણ વાપર્યો, તો વાલમાં ઝીણા વાલ, મધ્યમ વાલ, મોટા વાલ અને રંગુની વાલ. રંગુની વાલનો દાણો મોટો હોય, એની તમે શાક બનાવો ને એટલે પોપટી નીકળે. પણ ફોર યોર ઇન્ફોર્મેશન, જેમ દાણો કોઈ પણ પાકનો ઝીણો એમ સ્વાદ અનેરો. એટલે એટલે તમારે દેશી બીજમાં નાના વાલ હોય, એ નાના વાલ તમને દેખાવે ભલે નાના લાગતા હોય પણ એને તમે ગરમ પાણી અથવા મીઠાના પાણીમાં રાત્રે પલાળો અને બીજા દિવસે એની દાળ કે તમારે જે શાકમાં નાખવાનું હોય એનો સ્વાદ અનેરો હોય. અત્યારે પ્રાકૃતિક ખેતીમાં દેશી બીજ અને જેમ આપણે ગવર્નર સાહેબ કહે છે, કોઈ પણ બીજને એમનામ નહીં વાવવાનું. આપણે જેમ આપણા યજ્ઞોપવિત ભગવાને આપણને હિન્દુ સમાજની અંદર 16 સંસ્કાર આપ્યા છે, એમ બીજને સંસ્કાર આપવાના, બીજને સંસ્કાર આપવાના. બીજા અમૃત, બીજને અમૃત આપવાનો. બીજને કઈ અમૃત દેવાય નહીં, પણ ગાયનું ગોબર, ગૌમૂત્ર અને થોડોક ચૂનો લઈ આગલે દિવસે જે દી વાવેતર કરો ને આગલે દિવસે ને બીજને સંસ્કાર આપીને મૂકી દેવાના. ભેજ થોડો પકડાય એટલે ઉગે પણ ઝડપથી. બીજું ઉપર કોટિંગ હોય એટલે કોઈ પણ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન ન લાગે. જમીનમાં દાણો જાય એટલે નવ ચેતના સાથે તમામ એમાંથી દાંડી નીકળે, એટલે બીજ સંસ્કાર. બીજું પાયાના ખાતરમાં ડાય એમોનિયમ ફોસ્ફેટ સાહેબ ઝેર આપીએ છીએ, ડીએપી, એને બદલે દેશી ઘન જીવામૃત. નામ જો, ઘન કઠણ, જીવ અને અમૃત, ક્યાંય ઝેર નથી લખ્યું. પેલામાં બીજમાં અમૃત, બીજા અમૃત. તો એ ઘન જીવામૃત છે, એમાં ગાયનો ગોળ

0: ઉપરનો ભાગ વધારે છે, ગૌમૂત્ર ઓછું છે, અને એને સૂકવી અને એની અંદર ખાડા કરીને એની અંદર જીવામૃત નાખવા. એટલે પાયાના ખાતરમાં ડીએપીને બદલે ઘન જીવામૃત નાખવાનું. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ જીવામૃત. તમે માનો કે કોઈ પણ વાવેતર કરો તો પેલા પાયામાં ચાસમાં ડીએપી નાખતા, એને બદલે ઘન જીવામૃત નાખવાનું, બીજને સંસ્કાર નાખીને બીજ વાવી દીધા. ત્યાર પછી વરસાદ પડે, નવ પલ્લિત થાય, છોડ બહાર નીકળે, એટલે એમાં જીવામૃત, જીવ અમૃત, એમાં ગાયનું ગૌમૂત્ર, થોડું ગોબર, ચેણાનો લોટ, દેશી ગોળ અને માટી. તમે વિચારો આટલી બધી વસ્તુ નાખવાની શું? તમારી આગળ બધી જ વસ્તુ રસોડામાં પડી છે, પણ રસોઈ ન હોય તો રસોઈ બની શકે નહીં. એમ જમીનમાં સૂક્ષ્મ તત્વો ઘણા છે, પણ એને એક્ટિવેટ કરવા માટે તમારે જીવામૃતની જરૂર પડે, અને જીવામૃતથી જમીનના સૂક્ષ્મ તત્વો એક્ટિવ થશે, સૂક્ષ્મ જીવાણુ એક્ટિવ થશે, એટલે તમારો છોડ તંદુરસ્ત થશે, એટલે એને પૂરતો ખોરાક. હવે જો તમે ગોળનો મેં ઉલ્લેખ કર્યો તો સુક્રોઝ મળ્યો, ચેણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ કરો તો પ્રોટીન મળ્યું. તો તમે વિચારો ગાયનું ગોબર અને ગૌમૂત્ર, તમારી જાણ માટે દેશી ગાયમાં 1 કિલોગ્રામના 1000 ગ્રામ છે, તો 1 ગ્રામમાં 300 થી 350 કરોડ જીવાણુ છે. 1 ગ્રામમાં આપણને આ, હું વજન દઈને એટલા માટે બોલું છું કે આપણી, માનો કે માનવ છે, આપણે માનવ ગણીએ તો આપણો અંશ શું હતો પહેલા માના ગર્ભમાં? કઈ નહીં. અને છતાં આજે 6.5 ફૂટનો માણસ ઉભો છે. એમ કોઈ પણ મલ્ટીપ્લિકેશન થાય એ જીવામૃતમાં, 1 ગ્રામમાં 350 કરોડ જીવાણુ એને જીવામૃત બનાવે, દર 20 મિનિટે ડુપ્લિકેટ ડબલ થાય. તમે વિચાર કરો, 72 કલાક સુધી રાખો ને એ પછી તમે જમીનમાં આપો તો જમીનમાં કેટલા અળસિયા, કેટલા સૂક્ષ્મ જીવાણુ, કેટલા, અને એ જમીનની તાકાત કેટલી થાય. હું મારે કરુણા સાથે કહું છું, આખા ગુજરાતનો જમીનનો જે ફળદ્રુપ તાંક છે એ 0.2 થી 0.5 છે. ગવર્નર સાહેબ કાયમ છે, કાયમ ગવર્નર સાહેબ કહે છે. પણ તમારી જાણ માટે કે જો તમે આ બધી જ જેમ પગથિયા છે, બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, પછી એક કરતા વધુ પાક એટલે મિશ્ર પાક, આચ્છાદન એટલે ઓછાડ, અને તમે વાપસા કંડી છે, ભેજ પાણી નથી જોતું, એને ફ્લડિંગ નથી જોતું, એને ભેજ છે, જો આ સિસ્ટમ કરો તો તમારી જમીનનો ફળદ્રુપ તાંક વધે. સિંહોની મારી જે જમીન છે એનો આજનો ફળદ્રુપ તાંક, ઓર્ગેનિક કાર્બન આખા ગુજરાતનો 0.2 થી 0.5 છે, તમારી જાણ માટે કહો 2.5 ઓર્ગેનિક કાર્બન છે. એ માત્ર ને માત્ર, એ માત્ર ને માત્ર ગૌ માતાની કૃપા અને દેશી બીજનું કારણ છે. એટલે મારી તમામ લોકોની વિનંતી છે કે બાયોડાયવર્સિટીની આપણે વાત કરીએ છીએ, પણ અમલમાં જો કરવું છે તો જેમ સાહેબે કીધું, આપે કહ્યું, એમ આપણી જૂની સંસ્કૃતિને પકડી રાખવી પડશે.
1: ખરેખર ખૂબ સરસ ચર્ચા રહી. હજી તો મેં આજના કાર્યક્રમમાં અનાજ અને કઠોળની જ વાત કરી છે, બાબાપુરી બાજરાની વાત કરી છે.
2: લાભ લેવાનો બાકી રહ્યો હજી તો મંડી સાહેબનો.
1: શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં અત્યારે આપણે રજા લઈએ છીએ અને ફરી મળીશું સાહેબ સાથે બીજા પ્રોગ્રામમાં. ત્યાં સુધી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ આભાર, ધન્યવાદ આપ સર્વેનો.
2: ખૂબ આભાર સાહેબ, નમસ્કાર.
3: કેવું સરસ કહેવાય નહીં, ઘઉંમાંથી ગ્લુટેનના બદલે ફોલિક એસિડ મળે અને ચોખામાંથી લોહ તત્વ મળે.
2: બિલકુલ મિત્રો, આવી તો ઘણી અજાયબ માહિતી શ્રી નરેન્દ્રભાઈ પાસેથી મેળવવાની હજી બાકી છે, પણ તે હવે આવતા રવિવારે સાંભળીશું.
3: ત્યાં સુધી તમારે ત્યાં આવું કોઈ સ્વદેશી બિયારણ, વૃક્ષ કે વનસ્પતિ હોય તો અમને ચોક્કસ જણાવજો, અમે તે બીજા બધાને જણાવીશું.
2: સાવ સાચી વાત. એ માટે ફોન નંબર તો જાણો છો,
3: 94-276-96. અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ છે,
2: જૈવિક વિવિધતાનું જતન,
3: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
3: બી વિંગ,
2: 5મો માળ,
3: સેક્ટર 10, ગાંધીનગર.
2: તો અત્યારે લઈએ રજા અને અમે પણ તમારી સાથે ગાઈએ છીએ

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ સુરેશ દલાલની રચના, કાવ્યા પાટડિયાનો સ્વર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હવે સાંભળીએ ચંદ્રકાંત શેઠની રચના સ્વર છે નિલ્સન ક્રિશ્ચિયનનો.

0: શ્રોતા મિત્રો, આ સાથે જે ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: પપ્પા, આપો 3,000.
2: કેમ ભાઈ?
1: મારી પોકેટ મની.
2: અરે, હમણાં ફક્ત 2,000 કેશ છે.
1: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદગાડું ચલાવો છો, ડિજિટલ પેમેન્ટ ચલાવો.

0: આવો.
1: હે
0: નહીં, હા સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: દાદા, આ કયો પ્લાન છે?
5: ટેન્જેરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
4: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
5: કેમ?
4: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
5: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
4: RBI કહે છે, સ્માર્ટ બનો,
6: કૂલ રહો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા અને એઆઈ લેબની પણ સુવિધા છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી તે હંમેશા આગળ વધ્યો છે તેમ જણાવી તેમણે ઇંધણ બચત અંગે પણ અનુરોધ કર્યો.
1: લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ એઆઈ લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને મુસાફરોની સેવાઓની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સલામત અને વિશ્વકક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા માટે સતત કાર્યરત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગરમાં સંકલિત રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ સુવિધાઓમાં પેરા ખેલાડીઓ માટેનું છાત્રાલય, કેન્દ્રીય ભોજનાલય, બહુહેતુક તાલીમ હોલ અને ધ્યાન ઉદ્યાનનો સમાવેશ થાય છે. ભારતીય રમતગમત સત્તામંડળના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવીયાએ જણાવ્યું કે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું વિક્રમજનક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી પરંતુ તે ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક માળખું અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોની વરણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. વાવથરા જિલ્લાના 8 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હેતલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ નોમડિયા અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણિયાની વરણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોક ગામિતે ઉમેદવારી કરી છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે પકડેલો આ આરોપી છેલ્લા 2 વર્ષથી

0: રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જઈ 10-15 કરોડ રૂપિયાની લેવેચ કરી હતી. તેની સામે 42 લાખ રૂપિયાની ગેરકાયદેસર ફંડિંગની વિગતો પણ બહાર આવી છે.
1: આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝૈદ સિદ્દીકના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીકને એણે આપેલું હોવાનું ખુલ્યું. ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીકને, એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2Pના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું.
0: જરા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે, ત્યારે આ વર્ષે રાજ્યના સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેને કોઈ ન જાણતું હોય તેઓની પ્રતિભાને પણ ઓળખીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
2: પહેલે કી બાત કા તો મુજે કોઈ ખ્યાલ નહીં હૈ કૈસે દિયા જાતા થા કૈસે હોતા થા, લેકિન અબ જો કુછ સાલો સે જો દિયા જા રહા હૈ વો મેં દેખ રહા હું કે અનજાન લોગો કો ભી જો અપને ક્ષેત્ર મેં લોગ જાનતે હૈ લેકિન ઓર કોઈ નહીં જાનતે, લેકિન ઉનકો ઢૂંઢ કર ભી પદ્મ એવોર્ડ દિયા જાતા હૈ.
0: કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાની હાજરીમાં રાષ્ટ્રમંડળ રમતોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું.
3: मुझे याद है जब 2006 में मैंने अपनी पहली कॉमनवेल्थ गेम्स खेली थी, हम कितने एक्साइटेड थे, और अब 2023 में वापस कॉमनवेल्थ गेम्स इंडिया आ रही है, तो आई थिंक लोगों में यहाँ के काफी उत्साह है, काफी ऊर्जा है, और आई थिंक यही ऊर्जा जो है भारत को आगे जाके बियॉन्ड 2030 में भी मेडल्स लाने और देश का नाम रोशन करने की प्रेरणा देगी.
0: આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે, સાથે તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
4: मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रिशिएट राइज आया है हमारा थोड़ा सा, विशेषकर नोलार चेंटर और अप्रिशिएबिलिटी अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में, और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं. तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं इधर स्टेट से, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है.
0: દમણ અને દીવ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત મેન સ્ટેટ ફૂટબોલ લીગનું સફળતાપૂર્વક સમાપન થયું. આ સ્પર્ધામાં કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ પ્રદેશોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને સ્પર્ધાત્મક પ્રદર્શન દર્શાવ્યું હતું. આ રાજ્યસ્તરની સ્પર્ધા 13 મેના રોજ શરૂ થઈ હતી, જેની ફાઇનલ મેચ આજે રમાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેઇટરે નાખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
3: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. PM સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
4: વહુ
5: જી મમ્મી જી,
4: આ ઘરના થોડા નિયમો છે.
5: જેમ કે
4: અહીંયા કેશ ની પરંપરા નથી.
5: તો
4: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
5: ઓ,
4: જેમ કે UPI થી.
5: અચ્છા.
4: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
5: કયો નિયમ મમ્મી જી?
4: તારું મોઢું જોઈને લાગો પણ UPI થી જ મળશે.
5: તમે પણ ને મમ્મી જી.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
6: શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ ગામનો ચોરો.

0: રામ રામ કાનનબેન, તમને, વિરલભાઈ ને, કાનજીભાઈ ને, વેજાભાઈ ને, હવ ડાયરી.
1: તમે પણ ને મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
4: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રધાન.

0: એ રામ રામ કાનનબેન તમને, વિરલભાઈ ને, કાનજીભાઈ ને, વેજાભાઈ ને, હવ ડાયરા ને, જજા કરીને રામ રામ રામ રામ.
1: એ રામ રામ છે સુધીરભાઈ, વિરલભાઈ તમને, રામીબેન, વાલીબેન, જીવીબેન, નેચોરાના હવ ભાઈ બેનુને રામ રામ રામ રામ.
2: એ સુધીરભાઈ, કાનનબેન, હવ ડાયરા ને જજા કરીને રામ રામ રામ રામ.
3: ગામના ચોરે આજે રજૂ કરીએ છીએ હાસ્યરસ. કલાકાર છે શ્રી ભીખુદાન ગઢવી.

જીવનમાં આપણે જ્યારે ડગલે અને પગલે અનુભવ કરતા હોઈએ એમાંથી હાસ્યના પણ અનુભવ થાય અને જીવતરના ઘણા અનુભવ ખાટા મીઠા પણ થાય. ઘણા વડીલોને આપણે એમ કહીએ બાપા બેઠા ને તો કે બસ હવે કાંઠે બેઠા છીએ, કોકને ધક્કા મારવા.

અને જી આખી જિંદગી એને કાંઈ કર્યું ન હોય એમ નમ ગુમરા દીધા હોય. એટલે આપણે સાહિત્યમાં પણ હાસ્યમાં ટકોરો કરી છે, હાસ્યમાં જ્ઞાન આપ્યું છે.

હે જીવતરની માલિપા, તું કઈ કરી લેજે નગર વાળા, તેજી ધ્રુજી છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. તમે જોજો, માણસ જન્મી અને 25 વર્ષનો થાય ને એટલે તૃષ્ણાનો જન્મ થાય. ભાઈ બરાબર 50 વર્ષના થાય એટલે તૃષ્ણા 25 વર્ષની થાય. આ બરોબર ખાટલે પડ્યો હોય, નાડું તૂટતી હોય, તે તૃષ્ણાનો ભર જોવાની આવે. અને ગરેડે સીડો હોય, હે હરિ હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચે, ત્યાં ફીંડલા ને ફીંડલા પડ્યા છે. ઓલો એમાં ખેંચી ખેંચીને થાકી ગયો છે. ત્યાં જગ્યા નથી, ત્યાં હળેલ કટકા નાખે ક્યાં. અને અને લાકડી લઈને રખડતા જોયો ભાઈ. એવા ક્રોધી હોય, દરેક ખાવાનું મોડું થાય કે મને હરપ કરડાવો. પછી એના ઘરના જઈને એટલું કીધું, તમે કકરા ઠુકામ કરો, ઘરનું સારું માણા હોય તો આવી શિખામણ દે. દીકરાની વહુ છે, દીકરીઓને ભૂલાવે એવી આવ્યું છે, જરીક ખાવાનું મોડું થાય કામકાજમાં તો તમે એમ કહો મને હરપ કરડાવો. તો એની ઉપર ખીજાણો, તું બધાને સડાવીશો, ધીરે તને બધું નડશે. તઈ ડોહીએ નિહાકા નાખ્યા, અરે રે મારી હારોહારની બધું ડોહ્યું રંડાણ્યું, પણ મારો હારો ન આવ્યો. બધાયના ચૂડલા ભાંગ્યા, ભગવાન મારો ચૂડલો કેદી ભાંગે. હવે એને કેવું જીવતર ઝેર કર્યું છે કલ્પના કરો છે. એટલે આપણે ત્યાં લોક સાહિત્યમાં એમ કીધું છે કે નાનપણથી તું કઈ કરી લેજે, ઘટપણમાં પછી કોઈ કઈ ન થાય. આપણે ઘણી વાર ખોટી વ્યાખ્યાઓ પણ બહુ થઈ ગઈ. તમે જો ઘટપણમાં ગોવિંદ ના ગુણ ગાહું, અટાણે હું ગાય એમ. હવે ગણપણમાં તું ગોવિંદ ના ગુણ ક્યાંથી ગાય? છોકરાવે તારા વારા કાઢ્યા હોય, ખાવાના વારા કાઢ્યા હોય, ખાવાના ભાગ પાડ્યા હોય. તમે નહીં માનો, ત્રણ ત્રણ ઋતુમાં એટલે કે ચાર ચાર મહિને દીકરાના ભાગ પાડેલા, ભાગ પાડેલા દાખલા છે. દીકરા બાપના ભાગ પાડે, બોલો. સૌથી મોટો એમ કે આખો વર્ષ મારા પેલા નો પાયો, 4 મહિના હસવી દઉં. એથી ઝીણકો કે તો 4 મહિના હું હસવી દઈશ. ઈથી જીણકો કે તો 4 મહિના ભાઈડું હાંસવી દે. હવે બોલો, વેચાણો ને 4-4 મહિને ઋતુ ફરે, ભાભાનો ખાટલો ફરે. બોલો, હે શિયાળામાં વા ધાબલો ઓઢીને બેઠો હોય, ઉનાળામાં વા ઓકો ટડકાવતો હોય, ચોમાહામાં વા છત્રીનો કાગડો કરીને પીડ્યો હોય. હવે આમાં તું ગોવિંદના ગુણ ગા ક્યાંથી? હે, અને તમે જો નાનપણથી જેટલું અંદરથી આવ્યું હોય સારું સારું ધર્મ નીતિ, ઈ અંતે આવે. પછી છેલ્લે કઈ રામ બોલો બાપા, રામ બોલો બાપા, ઈ કોઈ બાપા બોલે નહી કઈ. મને હમણાં એક ગામડાના બાપાએ કીધું હતું, બહુ સરસ વાત કરી, કેવું હાસ્યમાં એને મોટી વાત કરી. મને કે ભીખુદાનભાઈ, મેં મારા મોટા દીકરાને એમ કીધું કે મારી છેલ્લી ઘડિયું હોય ને તે ચમચીઓનું પાણી ખોહી અને મને ગોટે ન સડાવતા. તમે મને એમ ન કીધા કે મારા હાથનું પાણી પીઓ, હવે તારા હાથનું જિંદગી આખી પીધું, હવે મારા જીવને તું ઠેકાણે જવા દે. એમ એમ નાનપણની માલિપા ઈશ્વરનું નામ લીધું હોય તો છેલ્લે આવે, નકર ન આવે એનો દાખલો બહુ સરસ છે. એક બાપાની છેલ્લી સ્થિતિ હતી, હાવ છેલ્લી સ્થિતિ. છોકરા કે બોલો બાપા રામ. જીવ નો તો જતો, એમાં કોઈક રાયા માણસે કીધું કે ભાઈ રામ બોલે તો એને મુક્તિ થઈ જાય, નકર મુક્તિ નહીં થાય. એટલે આખું ઘર રામાયણના પાઠ કરે, ગીતાના પાઠ કરે. હવે સાંભળતો તો તઈ કાંઈ સાંભળ્યું નહીં, હવે નથી સાંભળતો હું સાંભળે. અહીં કાન હાલતા હતા તઈ એને રામાયણ નો સાંભળી, હવે તો બધું દબાવનામાં થઈ ગયું, હવે આમાં ક્યાંથી સાંભળાય. તો ડાયા માણસે કીધું કે એમ કરો, તમે ગમે એટલી રામાયણ વાંચ્યો, ભાગવત વાંચ્યો, ગીતા વાંચ્યો તો એને મુક્તિ નહીં મળે. તો કીધો, ઈ જો એમ કે છેલ્લે રામ તો એને મોક્ષ મળી જાય.

હવે આખું કરી કે બોલો બાપા રામ, બોલો બાપા રામ, તો કરે બાપા રામ તો ઢોર ઘુરે રાખી કરે એમ. પછી મોટા દીકરાની યાદ આવ્યું કે આપણા આપણે આપણા કાકાનો દીકરો રામલો છે ને, એને સામે ઉભો રાખીને કહીએ કે બાપા આનું નામ બોલો, એટલે રામ રામલાનું નામ રામ કહે ને તો એને મુક્તિ મળી જાય. હવે ગામડાના માણસો કેટલું સરસ રામ બોલવા માટેના પ્રયત્ન કરે છે. એ ભાઈ આખું ઘરે ના હું નહોતું બોલતો ને તોય ગામમાંથી ગોતી આવ્યા એને, અબોલા હતા તોય રામલા હાલ અમારે ઘેરે હાલ મારો ભાઈ હાલ, એટલે આખા ગામમાંથી રામલાને ગોતીને લઈ આવ્યા અને હામો ઉભો રાખીને કીધું બાપા આ કોણ છે, તો કે ભણકો. હવે એનું હુલામનું નામ ભણકો હતું, એટલે ઓલા છોકરા કે પણ નહીં બાપા એનું નામ સાચું હું, તો કે ભણકો. અરે બાપા એ તો હુલામણું નામ છે, સાચું નામ તો એનું રામ છે, એ મને નથી યાદ. હવે લીએ કોઈ દી, નાનપણમાં કોઈ દી લીધું ન હોય છેલ્લે આવે કોઈ દી. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે. એ તો નાનપણથી જો ટેવ પાડી હોય તો, બાકી વાલા તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. જીવતરનો સંદેશો મેળવવા માટે નાનપણથી માણસે હરિસ્મરણ કરવું જોઈએ. અને એટલે તમે જુઓ પછી કાન ન સાંભળે, આંખું જોઈ હગે નહીં, હાવ બેરો થઈ ગયો હોય આપણે કહીએ રામ રામ તો કે રીંગણા. બોલો હવે ન સાંભળે શું કરો તમે. મારા એક મિત્ર હાવ બેરા ને અમે બે ભજન સાંભળવા ગયા, તો ભજની કે ભજન ગાયું, મારી હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. એટલે મેં એને કીધું, મેં કીધું આ હેલી નું ભજન બહુ સારું ગાયું, મને કે થેલી તો હોય જ મારી હેલી, થેલી વિના તો હું નીકળું જ નહીં. હવે બોલો ક્યાં હેલી અને ક્યાં થેલી. બે બેરા હાલ્યા જતા હતા, એમાં એક બેરે બીજા બેરાને કીધું કા રેલવે સ્ટેશન ગયા હતા, તો કે ના ના હું તો રેલવે સ્ટેશન ગયો હતો. કે તમે રેલવે સ્ટેશન જતા હો તો, હું તો રેલવે સ્ટેશન ગયો હતો. રેલવે સ્ટેશન આવે બીજું કઈ આવે જ નહીં. બોલો હવે કઈ સાંભળે નહીં ના તમે શું કરો. વાલા તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ, પણ દોષ જોયા દુનિયાના તે તો એવું કીધું છે અકાજ, સદા રિયો નેણ ચડાવી અને નિર્મળ રાતે આંખમાં નાવી. દોષ જ જોયા હોય તમે, તમે ઘણા માણસ તમે જોજો ટીકા કરવાની જેને ટેવ હોય, 35 લાખ ના બંગલામાં તમે એને લઈ જાઓ ને તો સંડાસ માંથી નુભો હોય ના કે આ દિન કે ગંધા હિબો હોય, પણ તું આની કોર ગુડા ની આની કોર, આ ડ્રોઈંગ રૂમ છે બેડરૂમ છે તું ત્યાં ગુડાણો હું કામ. આ 35-40 લાખ ના બંગલામાં તને ઈ ઠેકાણું મળ્યું ઉભવાનું, ન્યા જ ગયો, નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન. અરે ભલા માણા હારું ન જીવી તો કાંઈ નહીં, પણ હલકું તો જીવમાં એમ, નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન. કોઈના વખાણ કરીને તો કાંઈ નહીં, પણ કોઈની ટીકા તો કરી માં, કોકને દે નહીં તો કાંઈ નહીં, પણ કોકનું લઈ તો લેમાં ભલા માણા. ભાગવત સપ્તાહમાં નહીં નંદભયો થાય, માણસ ગાંડું તૂર હોય, અબીલ ગુલાલ ચોખા ઉડાડે, કોઈ માખણ ઉડાડે, કોઈ દહીં ઉડાડે, દહીં દોણકા ફોડી નાખે નંદભૈયામાં ઠેકડા મારતું હોય. હવે એમાં એક જણો તો ખોબા ભરી ભરીને પરચું ઉડાડતો હતો. બોલો એમાં એક જણો જોઈ ગયો કે મારો કોઈ દી કુતરાને કરવા દે નહીં યાર, ના એટલું પરચું ઉડાડે કેમ. પછી ખબર પડી કે પોથી ઉપરથી ઉપાડી ઉપાડી ઉડાડતો હતો. અમે એને ઓળખીએ ભાઈ, અમે એને ઓળખીએ, ગાડા ગાડા નિહાકા નાખે શું છે તો ઓળખી હું, ઓહો ઉંદર ખાય મિની ભાઈ પાટે બેઠા, હવે બેઠા બે વાત ને હવા હો ખાય, આ હોય અટકી ગયા હારું ન કહેવાય, એના એના એના વખાણ કરવા જોઈએ ને. એટલે કે ગુણ ગ્રહણ કરો તમે, ટીકા કરો માં એને એના અવગુણ જોવો માં, એટલે મજા આવે. હો ઉંદર ખાય અને મિની બાઈ પેટે બેઠા, આપડી કેવી જ છે, આ કેવી જ નહીં પાસે.

વાતો પડી હોય, આપણે ઘણી વાર નથી કીધું ભાઈ આમાં કઈ બીજું નથી, આ તો ભેહું બાજ્યું ડોહી સોરે સડી ગઈ, આ કેવત છે કે ભાઈ આ વાતની વાતમાં એમ કે ભાઈ આમાં બીજું કઈ નથી, આ તો ભેહું બાજ્યું ડોહી સોરે સડી ગઈ, એનું કારણ શું? હકીકતમાં ડોશીમાં ચોરે ચોરાની પાસેથી નીકળ્યા, છાહી લેવા જતા હતા, એમાં બે ભેહું બાંધ્યું એટલે પગથિયા બચવા ખાતર પગથિયા ચડીને ચોરા ઉપર ચડી ગયા. હવે દરેક ચોરે રામ મંદિર હોય, હવે આરતીને પૂરું થવું, ડોહીમાં ને ચોરા ઉપર ચડવું,

દર્શન કર્યા હોય તો ખબર પડે કે આ ચરણામાં છે ને પીવાનું હોય એને ચાવવાનું ન હોય. એટલે આપણે ત્યાં કીધું છે કે ધર્મથી નીતિથી સત્સંગથી માણસ નજીક ન જાય તો એને કેવી રીતે ખ્યાલ આવે. એટલે કીધું કે વાલા તેજી ધ્રુજી છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. અને જીવતર તમે જુઓ ને તો એને એવું ટીકાત્મક કાઢ્યું હોય કે પછી રોગે ઘેરાણો હોય, પછી વ્યસનથી ઘેરાણો હોય. તમે જોજો ઘણા એની ઉધરસ એવી આવે, આપણને એમ થઈ જાય બંધ થઈ ગયું, પણ ઊંસી સડી ગયું હોય. ગરીઓ ટકર લે એમ ટકર લઈ જાય. એક ગામડાની માલિપા એક જ જણો ભાઈ ભણેલો આખા ગામમાં, અને એક ડોશીમાં કાગળ લખાવા ગયા કે મારો દીકરો મુંબઈ છે બેટા તું એને કાગળ લખી દે. તો કે ઉભા રહ્યો મા મને ઉધરસ સડી. હવે ઉધરસ તો હવે 10-15 મિનિટ ઘૂર લઈ ગયું. અને પછી એમ કીધું લખાવો માળી. તો કે ઉભો રહે હવે મને સડી. દોરીમાં 15 મિનિટ ટકર લઈ ગયા. બોલો

આપણા લોક સાહિત્યમાં એક સરસ દુહો છે કે માયા જાજી મેળવે અને જાજુ જો જીવાત તો તો નંદ તણા નથાત કોઈ દી મહાણે ડેરા માંડડા. માતંગ બગીયો ને મોટરું જેને ક્રોડ્યું હોય કે કાણ પણ છેવટનું પર્યાણ એ તો પગપાળા જાવું શંકરા. હે ઈ માયામાંથી બચવા માટે લોક સાહિત્યમાં ભક્તિરસ મળે, તમને દાતારીની વાતો મળે, સમજણની વાતો મળે. અને એટલે કવિ પણ કહે છે અને બહુ સરસ ગામડામાં વર્ષોથી આ ગીતો ગવાય છે.

ક્યાં જાય હાલી કે સૌને માયા બહુ વાગે. એટલે પૈસાનું પ્રભુત્વ આ યુગમાં બહુ છે. પૈસાની જ વાત આવે, કોઈ પણ ને કયો વીમા ઉતરાવવા વાળા આવે તો એને હામ એમ પૂછી, એક હાથ ભાંગી જાય તો કેટલા રૂપિયા આવે? તો કેટલા રૂપિયા? તો બે હાથ ભાંગી જાય તો એના ડબલ આવે. ઓહો, એમ? બે પગે ભાંગી જાય તો એના ચાર ગણા આવે. હાવ મરી જાય તો કહી તો આઠ ગણા. તો ઈ વીમો ઉતારો, બસ ઈ ઉતારો. માયાનું પ્રભુત્વ કેવું છે તમે જોયું? મરીને પણ રૂપિયો લેવો છે. એટલે કે દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી. મહાપુરુષો એમ કે છે, પૈસા જરૂર છે પણ ઈ માધ્યમ છે, સર્વસ્વ નથી, ડાયવર્જન છે, એને હાઈવે નો કર નાખાય. માણસ સાજ રૂપિયા રૂપિયા જ કરતો હોય. એટલે એમ કે છે, દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી. હે જુગાર રમે તમે જો, હાથમ આઠમ ના પૈસા માટે જુગાર રમતા હોય ને, એમાં એક મોટું ગણિત પડ્યું છે. ઘીરા આવીને છોકરો એમ કે, માં થેપલા ક્યાં? એ માં સમજી જાય કે દીકરો ઉતરી ગયો 400-500 માં, નકર થેપલા ખાવા ન આવે. હારીને જ આવ્યો છે, ખબર પડી જ જાય એમ. પછી થેપલા ખાતો જાય ને ખીજાતો જાય, મને ગળ્યા બહુ ભાવે, તેમાં તીખા કર્યા. અને તીખા કર્યા હોય કે મને ગળ્યા ભાવે, ગળ્યા કર્યા હોય કે મને તીખા ભાવે. માં સમજતી હોય બેટા ઉતરી ગયો 500-600, નકર તો આ ફૂગી હોતા ખાઈ જવાનો હતો. અને પાછા એ જુગાર રમતા હોય ને બહુ મજા આવે. એની પાસે આપણે બેઠા હોય ને જો એને બાજીઓ આવતી હોય ને તો આપણે હારાય રાખે. બીડી પાય, પાન ખવડાવે, સુકન્યાલ સમજીને પાસે બિહાડે. પણ હારતો હોય તો આપણા આમાં ડોરા કાઢે. બોલો, કયું નો ભૂંધિયાર ખાંભી ખોડીને બેઠો, બુંધ બેહાડી દીધી તા આવ. હવે બુંધિયાર તો તું કેવા ગમે કેવાય. હવે અમારી પાસે કઈ નથી, તે તો મા બાપ વિના બેઠા બેઠા તારી પાસે, નકર અમને હરકું ફૂટે ભાઈ. પછી હારી જાય ને એને પાહર નું બેહવા દે. અને તમે જો હારેલો પાછો માણસ ને ઓળખાય જાય, બગા ખાતો હોય, આરો મળ્યા કરે, ઢીગા બદલાવ્યા કરે.

અને પાછો બાજી જોવે ને તો સીપી સીપી ને પાના કાઢે, હવે ઉલારી નાખીને જે નીકળવાનું છે એ નીકળશે, તું સીપે તો કઈ ફેર નહીં પડે કઈ. પણ એવો બર કરે, આમ બાજી ઉપાડે તો ફુલેવર ની દૂડી, સીપી ને પાનું કાઢે તો ફુલેવર ની તીડી, કા તો એને સ્વર્ગ ને વેતેક નું સેઠું રી આવે. હા હા હા, ટંગડી ભૂકા કાઢી નાખું. બે પાના જોઈ મૂકી દે, પાછો નિભરો થઈ જાય, બીડી હળગાવે અને પછી ઉછીના લેવા શરૂ કરે. 20 રૂપિયા અહીંથી લે, 30 અહીંથી લે, 3-4 હાલ્યું હાલે અને ત્રીજું પાનું ખોલે, લાલ નો ગોળો નીકળે અને સોટલી ખીતો થઈ જાય. તું તો ઓની કોર મર, હવે મરીને તું અમે ક્યાં મરીએ. પણ તમે જુઓ, ઈ ગંજી પોતાની પાછળ આપણા ગામડાના માણસો જ્ઞાન આપ્યું છે. એ ગંજી પોતાની બાજી તમે ખુલ્લી મૂકી દો, જે રમવાની મજા આવે એમ જીવતર ની બાજુ જેટલી બાજી તમે ખુલ્લી મૂકી દો એટલી જીવતર ની મજા આવે. જીવન ખુલ્લું એટલું જીવવાની મજા આવે. મને એક જણે કીધું તું, મને કે વિકુદાનભાઈ આપણે પુરુષો ને હાર્ટફેલ બહુ થાય, બહેનો ન થતા. હવે એનો ઈરાદો નતો કે એવો કે બહેનો ને વધારે થાય એમ, પણ એનું તારણ એવું હતું કે બહેનો ને ઓછા હાર્ટફેલ થાય ને પુરુષો ને બહુ થાય છે. એટલે મેં કીધું સાચી વાત નહીં, એને મને કારણ દીધું એ સાચું છે. મને કે ભીખુદાનભાઈ મેં એવું તારણ કાઢ્યું છે કે બહેનો છે ને વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં અહીં હળવું કરી નાખે, વાતની વાતમાં રોઈ નાખે. આ દુનિયામાં જે હલિયા હૈયા હળવા કરે ને એને કોઈ દી હાર્ટફેલ ન થાય. અને આપણે મરીએ ત્યાંથી કોઈને કહીએ નહીં કે હુકામ ગોટો વરી ગયો. આપણે તો અભિમાની બહુ ને, હું મરું પણ કોઈને કહું નહીં. હા તો મર, ઉપર બીજું હું. બેનો છે ને એ નારી નારાયણી છે, કરુણાની મૂર્તિ છે, પુરુષ જન્મજાત અભિમાની છે. હા, અને તમે જુઓ અને અભિમાની હોય ને અને એની એને એટલે જ કીધું કે ખુલ્લી બાજી જીવનની જેટલી રાખો એટલી જીવવાની મજા આવે, અને જીવનની બાજી જેટલી તમે છુપાવો એટલે આંસકા વધારે આવે. નથી આમ આમ હાલતા ચાલતા દડી જાય. બોલો, આ તમે જોજો, કોઈ પણ હાર્ટફેલમાં બેન બાઈ માણસ ગુજરી ગયા હોય, ધવલે દાખલા તો ભગવાન જાણે, નાખે છાપું ખોલો એટલે આપણે હોય 4-5 કાઈ ખુરશીમાં જ ખુરશી ગોટો વરી જાય, એ હાયલા જાય ને દડી જાય. એની ક્યાં વાત કરો, સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય કે ભાઈ આગળ અહીંયા બેઠા તો હમણાં જ ને ઉપાડી ગયા. કારણ એને જીવતર જેટલું તમે ખુલ્લું મૂકી દો એટલી જીવવાની વધારે મજા. એટલે લોક સાહિત્યમાં એક દ્રષ્ટાંત પણ આપ્યું છે કે ઢોલ ને હરણાય બે વાતો કરતા હતા. બોલો, હવે કોઈ દી વાતો કરે, નિર્જીવ વસ્તુ છે. ઢોલને એકવાર હરણાય એમ કીધું, ભાઈ તું રૂડો બહુ લાગશો. તમે કવિની કલ્પના તો જુઓ, સમાજને સમજાવવા માટે ઢોલની પા વાતો કરાવે, શરણાય પા વાતો કરાવે, પ્રકૃતિની સાથે વાતો કરાવે કવિ આપણને. એટલે ઢોલને હરણાય એટલું કીધું, ભાઈ તું રૂડો બહુ લાગશો. તો ઢોલે કીધું કે એ તો વાત તારી સાચી બેન, પણ તે ક્યાં ઓલા ભવના પૂન કર્યા છે કે તને કોઈ પણ માણસ વગાડતો હોય ને તો તારો પગ દબાવતો હોય એવું લાગ્યા કરે. અને અમે ક્યાં ઓલા ભવ ના મોરલા માં રહે છે, ડોકમાં નાખો બગડાટી બોલી, હાવ દાંડિયું ની બટા જટી બોલે. એટલે શરણાઈ કીધું કે ભાઈ ઓલા ભવ ની વાત નથી, આ ભવ ની જ છે કે આ ભવ માં બેન અમે પાપ ને પૂન શું કર્યા. તો કે પાપ ને પૂન ની વાત નથી, પણ અમારા શરીરના જે છિદ્રો છે, કાણા છે, એ જગતના ચોકમાં હરણાય કે અમે ખુલ્લા મૂકી દીધા છે. એટલે અમારા સૂર વાગે છે અને તે તારી બે પોલ ઢાંકી દીધી ને એટલે તને માર પડે છે. જીવતર તમે જેટલું દબાવો એટલા માર વધારે પડે. જીવન જેટલું ખુલ્લું મૂકી દો નરસિંહ મહેતાની જેમ, એવા રે એવા રે, તમે કયો છો એવા રે, હે એ જીવતર જીવી શકે, એ માણી શકે. એટલે કીધું કે માયામાં બહુ હડિયું કાઢતો નહીં, માયા બહુ વાલી. અને બહુ સાચી વાત. અને પછી એ માયાને પકડવા માટે માણસ હાચા ખોટા કરે, દુખી થાય, જેલમાં જાય. હે, એક જણો જેલમાં ગયો ને તો એક જણે જેલમાં કાગળ લખ્યો કે મેં એવું સાંભળ્યું છે કે જેલમાં તું કંઈક બેઠો બેઠો કમા છો તો મારા લેણા નીકળતા રૂપિયા મોકલી દે. એટલે બોલે જેલમાંથી હામો જવાબ લખ્યો કે જેલમાં ઉઘરાણી ના કાગળ ન લખવા, બીજા કેદી ઉભા મારી આબરૂ હું. લ્યો બોલો, હજી જેલમાં આબરૂ. પછી જેલર મળવા આવ્યા,

જેલર એકવાર ફરતા ફરતા એને મળવા આવ્યા, એટલે એને જેલર એને કેદીને કીધું કે ભાઈ તમને કેમ કોઈ મળવા આવતું નથી, તમારા કુટુંબમાં કોઈ છે કે નહીં? કોઈ આવતું નથી મળવા. છે કુટુંબ? તો હા, કુટુંબ તો બહુ મોટું છે. કે તો કેમ કોઈ મળવા આવતું નથી? તો કે બધા અહીંયા જ છે, બધા સમૂહમાં આવ્યા અમે. હા હા હા, સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો. ખરેખર આ હકીકત છે. ગમે ઘણા કલાકારો હતા, સદવિચાર પરિવાર તરફથી પ્રોગ્રામ હતો રક્ષાબંધનનો. એટલે કેદીઓની પાસે બહુ સરસ પ્રોગ્રામ અમે આપ્યો અને કેદીઓ ખુશ થઈ ગયા, અમને બહુ મજા આવી. પણ પ્રોગ્રામ પૂરો થયો ને પછી એક કેદી મારી પાસે આવીને કહે મને કે વિખુદાનભાઈ મજા બહુ આવ્યો, તમારા જેવા કોક જો અહીં હારે હોય ને તો ટાઈમ ક્યાં હોય જાય ખબર ન પડે. એટલે મેં કીધું એ તો એવું કરશું તો આવશું, પણ હવે અટાણે તો જવા દે અમને. કેવા ન્યાય કેસ કરે બોલો. એક જણે તો એક જેલમાં ગયો ને એની પત્ની પાછળથી કાગળ લખ્યો જેલમાં કે તમે જેલમાં ગયા ને પછી અહીં ઘરમાં હોળી ફાટી નીકળી, ભાગ પાડવાનો વારો આવ્યો. કાગળમાં લખ્યા બધું. અને મોટાભાઈ તો કાંઈ દેવાના નહોતા, તમારી ગેરહાજરીમાં મોટાભાઈ તો કાંઈ નહોતા આપવાના, પણ હું બે માથારી રહીને એટલે ખીજડાવાળું ખેતર પડાવી લીધું. અને હવે તમને એટલા માટે કાગળ લખું છું કે ચોમા હું આવ્યું નજીક, આપણા ઘરમાં કાંઈ બાજરો કે અનાજ કે કાંઈ નથી, અને હું બાજરો તો ગમે ત્યાંથી મેળવી લઈ, પણ બળદ નથી, આપણે ખેતી કેમ કરવી ને બાજરો કેમ વાવવો, એટલે હું તમને કાગળ લખું છું. તો જેલમાંથી કેદીએ જવાબ લખ્યો બોલો કે ખીજડાવાળું ખેતર જો આપણા ભાગમાં આવ્યું હોય તો ત્યાં નીકળતી નહીં, ત્યાં જાતી નહીં, ત્યાં તણખલું તોડતી નહીં, ચોરેલો લૂંટેલો બધો માલ મેં એ ખેતરમાં ડાટ્યો છે, ખીજડાવાળા ખેતરમાં બધું ડાટ્યું છે. એની પત્નીનો પત્ની કાગળ વાંચીને હામો જવાબ લખ્યો કે તમારો કાગળ આવે એ પહેલા પોલીસ ખાતું આવી ગયું અને ગોઠણે ગોઠણે ખેતર ખોદી નાખ્યું. તો હવે એમાં બાજરો વાવી દે, આપણે ખેતર જ ખેડાવવું હતું. હવે જેલમાં બેઠા બેઠા ખાતા પાસે ખેતર ખેડવી નાખે એ ઓછા હોશિયારી છે, પણ હોશિયારીમાં હળી હરી ન મળે, હરી તો તમને ભોળપણ આમાં મળે. ગોકુળમાં ક્યાં સંપત્તિ હતી, ગોકુળમાં ભોળપણ હતું, એટલે ભગવાન કૃષ્ણને ન્યા આવવું પડ્યું ને. સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કઈ ન આવ્યા, જો લંકામાં ઠેઠ સુધી ન આવ્યા, સોનાની લંકા હતી ને તોય. હે, અને ગોકુળમાં માલધારીઓ હતા, કોઈ પૈસો નહોતો, પણ ભોળ પણ હતું ને, ત્યાં ભગવાન રમવા આવ્યા વિચારતો. હે, એટલે તો આપણે લોક સાહિત્યમાં એમ દુહામાં એમ કે છે, હે કે વાસલીએ

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હાસ્યરસ. કલાકાર હતા શ્રી ભીખુદાન ગઢવી.
1: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
2: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
3: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
2: રામ રામ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેવાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે એક સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ

0: શંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક ચર્ચાઓ કરી. બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મધ્યપૂર્વના ઘટનાક્રમ અંગે બોલતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.
1: हम इस क्षेत्र में शांति और स्थिरता चाहते हैं. दूसरा, हमारे लिए प्रवासी समुदाय का कल्याण और भलाई बहुत आवश्यक है. तीसरा, हम चाहते हैं कि ईंधन की कीमतें कम हों क्योंकि हम इसके बहुत बड़े आयातक हैं और इसका अधिकतर हिस्सा इसी क्षेत्र से आता है.
0: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભાગીદારીના વ્યૂહાત્મક પરિણામ પર ભાર મૂક્યો. તેમણે ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું.
2: जिन मुद्दों पर हम भारत के साथ मिलकर काम करते हैं उनकी व्यापकता और दायरा ही इस बात को दर्शाता है कि भारत दुनिया में हमारे सबसे महत्वपूर्ण रणनीतिक साझेदारों में से एक है. इसकी शुरुआत हमारे साझा मूल्यों से होती है. हम दुनिया के दो सबसे बड़े लोकतंत्र हैं.
0: श्री रूबियो आगामी 26 मई ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત મેળવી છે. શ્રી પાંડાએ આ બેઠક 1,09,000થી વધુ મતોથી જીતી લીધી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40,600થી વધુ મતો સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ચોથા સ્થાને રહ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિના આરોપો બાદ ચૂંટણી પંચે ફાલ્ટા બેઠક પર ફેર મતદાનનો આદેશ આપ્યો હતો. પુનઃ મતદાન 21 મેના રોજ યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે આકાશવાણી પીપલ્સ પદ્મ ઓન આકાશવાણી કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યું છે. આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 100.1 આકાશવાણી ગોલ્ડ ચેનલ, ન્યૂઝ ઓન એર એપ અને ન્યૂઝ ઓન એર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEને ત્રુટિરહિત પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં મદદ માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા IIT મદ્રાસ અને IIT કાનપુરના પ્રોફેસરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા. CBSEના પરિણામ બાદની સેવાઓ અંગેના પોર્ટલ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સરકારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્વોન્ટમ EI રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોને ફગાવી દીધો છે. આ ભ્રામક વીડિયોમાં નાગરિકોને 22,000 રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે 3,00,000 રૂપિયાની માસિક આવકનું વચન આપવામાં આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે માહિતી આપી કે આ દાવો ખોટો છે અને વાયરલ વીડિયો AI નિર્મિત છે. નાણામંત્રી દ્વારા આવી કોઈ રોકાણ યોજનાને સમર્થન આપવામાં આવ્યું નથી. સરકારે નાગરિકોને શંકાસ્પદ અથવા અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે. દરમિયાન આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે આફ્રિકન દેશોમાં વધતા ઇબોલા વાયરસને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું, વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ખાસ દેખરેખ શરૂ કરવામાં આવી છે. ભારતે આફ્રિકાના રોગ નિયંત્રણ કેન્દ્રોને તબીબી પુરવઠો અને રક્ષણાત્મક કીટનો પહેલો જથ્થો મોકલ્યો છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પુરવઠો ઇબોલા રોગ

0: જળને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા આજે જાહેર સેવાઓ અને ભારતીય વન સેવાની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. દેશભરના 83 શહેરોમાં 2000થી વધુ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ 5,49,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. યુપીએસસીએ જણાવ્યું કે પરીક્ષાને મજબૂત બનાવવા, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા, પરીક્ષા સ્થળોએ ઉમેદવારોનું રીઅલ ટાઇમ ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝાઈએ જણાવ્યું કે કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. રશિયાએ યુક્રેનના ક્યુમાં કરેલા હુમલામાં 2ના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન હાઇપરસોનિક ઓરેન્જનિક બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો. 4 વર્ષમાં યુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ 3જી વખત થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં રાજધાનીમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અન્ય મિસાઇલો સાથે ઓરેન્જનિક મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓ રશિયાની જમીન પર નાગરિક લક્ષ્યો પર યુક્રેન દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં કર્યા હતા. વિયેતનામના દાનંગ ખાતે રમાઈ રહેલી 23 વર્ષથી ઓછી વયજૂથની કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આજે 1 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય સહિત 6 ચંદ્રક જીત્યા. પુરુષોની ગ્રીકો રોમન કેટેગરીમાં સુમિત દલાલે ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઓઝોદબેક ખાલિમ્યોવને હરાવી જીત મેળવી. 55 કિલોગ્રામ વજનવર્ગમાં નીરજ પટેલે તો રોહિત બુરાએ 87 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. 50 કિલોગ્રામ વજન જૂથમાં સ્વીટીએ જ્યારે 59 કિલોગ્રામ વજન જૂથમાં નેહા સાંગવાને રજત ચંદ્રક જીત્યો તો 55 કિલોગ્રામ વજન જૂથમાં અહિલ્યા સિંધે કિર્ગિસ્તાનની ઇરુકે કાદિરબેક કાઇઝીને 13-2થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો. આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું. 206 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચ્યું છે. અને એક મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના 4 ઓવરમાં વિના વિકેટે 39 રન થયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેબાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: .656 અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 8 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: ગોપી દેવા તૈયાર એવા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કોઈ મોસમમાં કોઈ પક્ષી ન જોવા મળે તો આવું કેમ બન્યું એવું વિચાર્યું છે ખરું?
0: પક્ષીઓની વસ્તી વધઘટ થવાથી શું ફેર પડે છે એવું કદી વિચાર્યું છે ખરું?
1: કોઈ પશુ કે પક્ષીનો આપણને માનવજાતને શું ફાયદો છે એ વિચારવા જેવું છે.
0: આ વાત ગીર ફાઉન્ડેશન તો કહે છે જ, પણ શ્રી વિવેક પરમાર જેવા પ્રકૃતિ પ્રેમી પણ ખૂબ ઊંડા અભ્યાસ પછી ભારપૂર્વક કહે છે.
1: હા મિત્રો, દર વખતની જેમ આજની ચર્ચા પણ ખૂબ નોંધપાત્ર છે, એટલે સાંભળો અને નોંધતા જાઓ.
2: નમસ્કાર વિવેકભાઈ.
3: નમસ્કાર દારૂભાઈ.
0: નમસ્કાર.
3: નમસ્કાર હિનાબેન.
2: એને આજે ઘણી વખત કહીએ છીએ ને કે પ્રકૃતિ સાથે જેને પ્રેમ હોય એ કામ ગમે તે કરતા હોય, પણ એ પ્રકૃતિની સાથે જોડાયેલા રહે અને કામ કરતા કરતા એ પોતાના વિસ્તારમાં ત્યાં ને ત્યાં કંઈક પ્રકૃતિના જતન માટે, રક્ષણ માટે કંઈક સારું કામ કરતા રહે, એવા વિવેકભાઈ પરમાર છે. એટલે આમ તો જે કામ કરે છે એ ગુજરાત વિદ્યુત વિભાગમાં કામ કરે છે, પણ એમને પક્ષીઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ કે એ આ બધાની ખાસ કરીને એનો ડેટા મેળવવામાં, એની ગણતરી કરવામાં, એનો અભ્યાસ કરવામાં, એનું વર્તનનું ઝીણવટપૂર્વક આખું નિરીક્ષણ કરવામાં એમાં બાકીનો સમય ગાળે. એટલે વિવેકભાઈને એને કારણે ઘણા બધા પક્ષીઓ સાથે પરિચય થયો, પ્રાણીઓની પણ એટલી જ સમજ થઈ, અને અત્યારે પણ એ એવું જ સરસ કામ કરી રહ્યા છે.
0: તો વિવેકભાઈ, તમે ક્યારથી આ અભ્યાસ કરવા માટે પ્રેરાયા?
3: મારી જે ભાવના છે તો મારા ખ્યાલથી જન્મથી જ હશે, કેમ કે મારા ફાધર એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, વન વિભાગમાં, અને એમની જે ઓફિસો તમે જોવો તો એ હંમેશા પ્રકૃતિના ખોળે જ હોય, અને એમની સાથે હું જતો હતો અને એમને અલગ અલગ વસ્તુઓ મારે માટે લઈને આવે, જેમ કે તમે કૈલાશપતિનું ફૂલ કદાચ જોયું હશે, તો એમાં કદાચ ગુલાબની સુગંધ અને મોગરાની સુગંધ મિક્સ કરો તો એની જે સુગંધ થાય એટલી સરસ એની સુગંધી હોય,
1: અને
3: હા એટલી, હા એટલી તીવ્ર હોય છે અને એટલી સરસ. પછી શિમડાનું ઝાડ જુઓ તમે, પછી કેશુડાનું ઝાડ જુઓ, તો એવી બધી પ્રકૃતિના ખોળે હું એમની સાથે પણ ફરેલો છું, અને એમને મને એનું ઇન્ટ્રોડક્શન બી ઘણું બધું સારું કરાવ્યું છે, જે આપણા ડીએનએમાં આવી ગયું છે, એટલે તમે એનાથી દૂર તો ના જ રહી શકો. અને જેમ જેમ હું આગળ વધ્યો પછી મારામાં થોડી કરુણાનો ભાવ બી પહેલાથી મારા મધર તરફથી વારસામાં મળેલો છે. તો પછી જ્યારે હું કોઈ એક્સિડન્ટ થતા જોઉં, જેમ કે કોઈ બર્ડ છે કાં તો કોઈ એનિમલ છે, કૂતરાનું એક્સિડન્ટ થયું છે, મંકીનું થયું છે, તો મેં 10-11 વર્ષથી તો હું એના રેસ્ક્યુ કરું છું, બરાબર. જ્યાં સુધી હું ગાંધીનગરમાં હતો ત્યાં સુધી મેં 10 વર્ષ સુધી એના રેસ્ક્યુ કર્યા, ઘણા બધા જીવો બચાયા, જે ખાલી પક્ષી તમે જોઈને ખુશ થઈ જાઓ છો. એને મેં હાથમાં લીધું છે, ખવડાવ્યું છે, એના બચ્ચા મોટા કર્યા છે, એટલે એના પ્રત્યે મેં બહુ અનહદ લાગણી હતી મારા માં પહેલેથી. એના પછી મારી ટ્રાન્સફર થઈ બનાસકાંઠા, ડીસાની અંદર, જે નડાબેટની જે બોર્ડર છે ત્યાં. ત્યારે થોડું આપણે અલગ થઈ ગયા, જેને આપણે આટલું બધું મળ્યા હોઈએ, જોયા હોય, જેને અનુભવ કર્યો હોય, ત્યાંથી થોડા અલગ થવું, એટલે તમારે થોડી બેચેની થાય તમારા અંદર કે યાર હું આનાથી કેવી રીતના અલગ થઈ શકું, પ્રકૃતિથી કેમ ના અલગ થઈ શકું. પછી હું મારા વાઈફ ત્યાં અલગ અલગ જંગલોમાં ફરતા હતા, ત્યાં દાતાના જંગલો છે, અંબાજી છે, પછી નડાબેટ એ બોર્ડર છે, ત્યાં વેટલેન્ડ છે, અને એ વેટલેન્ડની અંદર શિયાળા દરમિયાન છે ને માઇગ્રેટરી બર્ડ્સ આવે છે બધા અલગ અલગ, જેમ કે ઉપરના દેશોની અંદર જ્યારે બરફ થાય, સ્નોફોલ થાય, ત્યારે એ જગ્યાએ સર્વાઈવલ માટે પક્ષીઓ જોડે કંઈ રહેતું નથી, એટલે એમને બચવા માટે 12,000-13,000-15,000 કિલોમીટર ટ્રાવેલ કરીને હિમાલય ઓળંગીને, પણ એટલો બધો પ્રવાસ અને એટલું બધું ઓળંગીને, હિમાલય ઓળંગીને એ લોકો અહીંયા આવે છે ખાલી સર્વાઈવલ માટે, જીવવા માટે થઈને, એટલે એને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ. હા, ત્યારે નડાબેટની સૌથી પહેલી પક્ષી ગણતરી થઈ 2023 ડિસેમ્બરની અંદર, અને એની અંદર ઉદય વોરા સાહેબ સાથે હું હતો એ પક્ષી ગણતરીની અંદર. ત્યારે પછી મારો રસ વધારે થઈ ગયો એની અંદર, અને પછી મેં બર્ડ કાઉન્ટિંગને એ બધું ચાલુ કર્યું. એના પછી 3 જેવી પક્ષી ગણતરી કરી છે, એમાં પંડાના જંગલની અંદર બી એક પક્ષી ગણતરી કરવા ગયો હતો મધ્યપ્રદેશની અંદર. એના પછી સિંહ ગણતરી, ગુડખર ગણતરી અને દીપડા ગણતરી પણ કરેલી છે, એટલે પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો પ્રયત્ન કર્યો છે. હાલ હું અલગ અલગ પક્ષીઓ જ્યાં જે બી જાઓ, ઈ બર્ડ કરીને એક એપ્લિકેશન આવે છે જેની અંદર તમે ડેટા નાખી શકો છો, એટલે હું જ્યાં બી જઉં, જે લોકેશન પર હોય, ત્યાં જે બી મને બર્ડ્સ દેખાય એનો હું ડેટા એ એપ્લિકેશનમાં નાખવાનો પ્રયત્ન કરું છું, એટલે જેટલી બી બર્ડની સ્પીસીસ છે એ આપણે રેકોર્ડમાં રહે, અને એ રેકોર્ડ આખા વર્લ્ડ લેવલ પર રહે છે, અને જે સાયન્ટિફિક રિસર્ચમાં યુઝ થાય છે કે આ બર્ડ આ ટાઈમે કયા સિઝનમાં આવે છે, ક્યારે આવે છે, એનો હેબિટેટ શું છે, કયા વિસ્તારમાં જોવા મળે છે, ક્યાં જોવા નથી મળતું, કાં તો એ કોઈ અલગ વિસ્તારમાં જોવા મળે જ્યાં એનો હેબિટેટ નથી, તો એવો જાણવાનો પ્રયત્ન કરે કેમ અહીંયા આવ્યું, આનો હેબિટેટ તો છે નહીં, તો એનો જે જૂનો હેબિટેટ તો એ લોસ થઈ ગયો કે એમાં શું તકલીફ થઈ, કે વાતાવરણ બદલાઈ ગયું કે શું થયું, એટલે પછી જ્યારે લુપ્ત થવાના આરે હોય જે સ્પીસીસ, એનો ડેટા પણ આપણે એ રીતે જ મળે છે કે આ પક્ષીઓની સંખ્યા કેમ ઘટી રહી છે, એટલે આ બધા રિસર્ચ માટે ડેટાની બહુ જરૂર રહે છે આપણે. અને એક આઈ નેટ એટલે આઈ નેચરલિસ્ટ

0: એપ્લિકેશન છે જેમાં નાના નાના જીવજંતુઓ છે, વાઇલ્ડ લાઈફ છે કે કોઈ બી એવી સ્પીસીસ છે જેનો તમે ડેટા અંદર નાખી શકો છો, એ પણ ડેટા વર્લ્ડ વાઇડ રહે છે. એટલે એના ઉપરથી તમે રિસર્ચ કરી શકો, જેટલા બી આપણા સાયન્ટિફિક છે એ ડેટાના આધારે જ બધી ખબર પડતી હોય છે આપણે, કે ભાઈ કયું પક્ષી બચાવવું કે કયું પ્રાણી બચાવવું, કયું લુપ્ત થવાના આવે છે, કોનો હેબિટેટ લોસ છે, એ બેસ ઉપર જ નક્કી થાય છે કે ભાઈ આ જગ્યાને અભયારણ્ય રાખવું છે કે આ જગ્યાને તમે પબ્લિકની અંદર માઇનિંગ માટે આપી શકો છો, કાં તો કોઈ કન્સ્ટ્રક્શન માટે આપી શકો છો કે નથી આપી શકતા. એ બધા ડિસિઝન જ્યારે ગવર્મેન્ટને લેવાનો હોય ત્યારે એમને ડેટા જોઈએ, જે ડેટા આપણે આ બધી એપ્લિકેશન થ્રુ એમને આપી શકીએ છીએ.
1: તો વિવેકભાઈ, તમે હમણાં જ વાત કરી કે તમે વોરા સાહેબ સાથે બધું ઘણું બધું કામ કર્યું છે, તો હવે હું તો એમની સાથે ઘણી બધી શિબિરોમાં ગયેલી છું, એટલે મને ખબર છે કે વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં સુધી પક્ષીઓ જોવા માટે, ગણતરી કરવા માટે, ફોટા પાડવા માટે એવી રીતે મોકલતા હોય છે. એક શિબિરમાં એવી ગઈ હતી ને, તો એમણે તો વિદ્યાર્થીઓને ખાસ્સા કાદવની અંદર થઈને, એટલે પાણીના પક્ષીઓ હોય ને એનું પણ સંરક્ષણ કેવી રીતે કરાય, અથવા એનું નિરીક્ષણ કર્યા પછી એને કેવી રીતે બચાવવા જોઈએ, અથવા તો એનું ખોરાક શું છે, એનું હેબિટેટ શું છે, એ બધી ગણતરીઓ કરતા હોય છે. તો તમે એવા પાણીના પક્ષીઓ, પછી ઝાડ અને વૃક્ષો ઉપર રહેતા પક્ષીઓ, જમીન ઉપર રહેતા પક્ષીઓ, એ બધી જ ગણતરીઓ કરી છે અને બધાને જોયેલા છે?
0: હા મેડમ, મેં ઓલમોસ્ટ બધા જોયેલા છે. જેમ કે વેટલેન્ડની અંદર હમણાં નડાબેટ બી એક વેટલેન્ડ છે, બરોબર, અને નળ સરોવરની બે વખત કરી છે, એ પણ એક વેટલેન્ડ છે. હાલ હું ધંધુકા, મારી નોકરી છે અને ત્યાં ધોલેરા નજીક પડે છે, એ પણ એક વેટલેન્ડ જ છે, બરોબર છે. વેટલેન્ડના પક્ષીઓ એ મોટાભાગે માઇગ્રેટ કરીને આવતા હોય છે અને એનું ગણતરી એટલા માટે થોડી અઘરી થઈ જાય છે, કેમ કે વેટલેન્ડનો જે એરિયા છે એ બહુ લાંબો હોય છે, મોટાભાગે દરિયો બહુ દૂર હોય અને દરિયાનું પાણી ભરતી વખતે નજીક આવે છે, ઓટની અંદર દૂર જતું રહે છે, પછી એ કાદવ કીચડવાળો એરિયા થઈ જાય છે અને તમે બી એના પક્ષીથી બહુ દૂર હોવ છો, એટલે તમે બાયનોક્યુલર કે કેમેરો યુઝ કરો તો તમે જોઈ શકો છો, પણ પ્રોપર તમે બધા નથી જોઈ શકતા. જેમ કે તમે નડાબેટની અંદર જાઓ તો એ જે વિસ્તાર છે બહુ લાંબો છે, તો અમે હા, તો એ ટાઈમે અમારે 156 કે 157 જેવી ટીમ થઈ હતી
2: અને ચોમાસામાં તો સેંકડો ચોરસ કિલોમીટરમાં એકલું પાણી જ ભરેલું
0: હોય. હા, એકલું પાણી જ ભર્યું હોય છે, પણ વેટલેન્ડનો મતલબ એવું થાય કે વધારે પાણી નહીં, છીછરું પાણી, એટલે એ શિકારને જે કરવો હોય એ કરી શકે, બરોબર. વધારે પાણી હોય તો પછી એને એ શિકારમાં બી તકલીફ પડે અને જે લીલ ને એ બધું જે ખાતા હોય ત્યાં સુધી પહોંચી પણ ના શકે. એટલે મોટાભાગે જે માઇગ્રેટ કરીને પક્ષીઓ આવે છે ને, એ ચોમાસાના 2-3 મહિના પછી જ્યારે પાણી થોડું ઓસરી થાય, છીછરું થઈ જાય, પછી એ જગ્યા પર આવે છે. માની લો કે એ માઇગ્રેટ કરીને અહીંયા આવ્યું છે અને પાણી એટલું છીછરું નહીં થયું, તો પછી એ જગ્યાની જગ્યાએ બીજી જગ્યાએ વધારે પ્રિફર કરતું હોય છે. પણ આ નળાબેટ છે કાં તો આ નળ સરોવર છે, એ જે અભયારણ્યો છે કાં તો એ જે વેટલેન્ડ છે, એની અંદર એ એમને ફિક્સ જ હોય છે કે આ ટાઈમે પાણી ઓસરી જતું હોય છે. પણ ઘણી વખત મેં એવું બી માર્ક કર્યું છે કે વધારે પાણી રહેતું હોય એ સમય પક્ષીઓ નથી આવતા, એ ઓસરવાની રાહ જોતા હોય છે અને એ પાછળથી એ આવવાનું શરૂઆત કરતા હોય છે. પછી આ વખતે અમે હમણાં ગયા ફેબ્રુઆરી મહિનાની અંદર જ એવું અમારો એક ડેટા મળ્યો, જ્યારે અમે બર્ડ કાઉન્ટિંગ ને બધું કરતા હતા, કે ફ્લેમિંગો છે એ હમણાં આખા ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતા, એવું અચાનક થયું. એટલે વોરા સાહેબે સુરખાબ, એટલે વોરા સાહેબે એવું નક્કી કર્યું કે બધા એક સાથે અલગ અલગ વેટલેન્ડ ઉપર જાઓ અને જુઓ કે ક્યાં ક્યાં સુરખાબ છે. તો કલોલની અંદર બી એક સાઈડ છે, પછી અલગ અલગ જે વેટલેન્ડ સાઈડ છે એ દરેક જગ્યાએ ક્યાંય ફ્લેમિંગો નતા. ઇવન હું ધોલેરા ગયો તો ત્યાં પણ ફ્લેમિંગો નતા. પછી ફ્લેમિંગો ખાલી 2 જગ્યા ઉપર મળ્યા, એક તો નળાબેટ અને એક કચ્છની અંદર, કેમ કે એમનું એ નેસ્ટિંગ ટાઈમ હતો અને નેસ્ટિંગ માટે એમને જે હેબિટેટ જોઈએ એ એમને બીજી કોઈ લોકેશન પર પ્રોપર મળી શક્યા નહીં. એટલે એમને શું કર્યું, પોતાની જાતને માઇગ્રેટ કરીને એ જગ્યા પર લઈ ગયા. હવે એ અસંખ્ય સંખ્યા લાખોની સંખ્યામાં હોય, તો કચ્છમાં લાખોની સંખ્યામાં જોવા મળ્યા, નળાબેટની અંદર જોવા મળ્યા, પણ આખું ગુજરાત ખાલી હતું, ક્યાંય બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળ્યા. પછી એ નેસ્ટિંગ ટાઈમ પૂરો થયો, હવે એ અલગ અલગ લોકેશન પર શિફ્ટ થયા છે, કેમ કે ફૂડ દરેક જગ્યાએ લિમિટેડ હોય અને સંખ્યા વધારે હોય એટલે ફૂડ મળવાની શક્યતા ઘટી જાય, એટલે ત્યાંથી બી માઇગ્રેટ કરીને અલગ અલગ જગ્યા પર જાય.
2: તો એ જે વિવેકભાઈ તમે કહ્યું કે સુરખાબ છે, ત્યાં માનો કે પોતાના માળા બનાવ્યા, બચ્ચા મૂક્યા, તો એ ઈંડા મૂકીને પછી ઈંડાને છોડીને આવતા રહે ત્યાં બીજી જગ્યાએ ખોરાક ખાવા માટે?
0: ના, એ ત્યાં છોડીને નથી આવતા, એ એકચ્યુઅલી એને વેઇટ કરે છે. એનો જે સિઝન હોય, જેમ કે 2 કે 3 મહિનામાં જે એના બચ્ચા મોટા થઈ જાય, એટલે ધારો કે તમે નળાબેટ જેવા વિસ્તારની અંદર જાઓ છો, તો એ લોકો શું કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરતા હોય, બચ્ચા એ સમયગાળામાં મોટા થઈ જાય અને તમે જોશો તો કન્ટિન્યુઅસલી એક ઝૂંડમાં તમને ઉડતા જોવા મળે એના બચ્ચા સાથે. પછી એ લોકો એવું ડિસિઝન લે છે કે ભાઈ આ બચ્ચું ઉડવા માટે સક્ષમ છે, આટલા હજારો કિલોમીટર સુધી આવી શકશે અમારી જોડે માઇગ્રેટ કરીને પાછું, તો એ બધા બચ્ચા રિટર્ન થઈ જાય છે. પણ જે બચ્ચા એટલા સક્ષમ થતા નથી, કાં તો બહુ લેટ આયા છે દુનિયાની અંદર, બરોબર, તો એ એટલું બધું લાંબુ ટ્રાવેલિંગ નહીં કરી શકે, તો એ પછી નેક્સ્ટ સિઝન સુધી રોકાઈ જાય છે. એટલે પછી એ તમારા કાઉન્ટિંગની અંદર મળે છે હમણાં ફ્લેમિંગો, કે ભાઈ તમને ઉનાળાની અંદર કે ચોમાસા પહેલા બી તમને એ જોવા મળે છે. હમણાં બી મને ચોમાસા પહેલા બી અહીંયા ફ્લેમિંગો જોવા મળ્યા હતા ધંધુકા ધોલારાની અંદર. એ રોકાઈ જાય છે જે લેટ હોય છે.

0: વાત બચાવો.
1: તો એ નેક્સ્ટ સુધી રોકાઈ જાય તો પછી એમના પેરેન્ટ્સની રાહ જોવે કે આવે ને એમને લઈ જાય, કારણ કે એમને રસ્તો તો જોયો જ ના હોય ને.
0: એમાં ઓલમોસ્ટ આમાં કેવું હોય છે કે એક પેરેન્ટ્સ જેવું કે સોશિયલ જેવું હોય છે આમાં, કે એક સાથે રહી શકે છે, કાં તો મોટા ભાઈએ પેરેન્ટ્સ એની સાથે રોકાઈ જતા હોય છે. અને આ સોશિયલ છે, કેવું નહીં કે મારું બચ્ચું છે હું જ મોટું કરીશ કે હું જ ખવડાવીશ,
1: એવી જવાબ
0: હા એ થઈ જાય છે. અને પક્ષી જગતમાં કેવું છે, ખાલી અને શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ ખાલી ફૂડ આપવાનું હોય છે, પછી એ જાતે શિકાર કરતા શીખે છે કે જાતે ખાતા શીખી જાય છે. જેમ કે હમણાં મેં ટીટોડી પર હું કરી રહ્યો છું રિસર્ચ 2-3 મહિનાથી, જ્યારે આપણે અહીંયા ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ થયું એ ટાઈમે ટીટોડીના 2 ઈંડા ત્યાં હતા, પછી એમાંથી 2 બચ્ચા આવ્યા જે ટાઈમે આપણે ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ કર્યું એ ટાઈમે. તો એમાંથી એક બચ્ચું શિકાર બની ગયું અને એક બચ્ચાને હું કન્ટિન્યુઅસલી 2 મહિનાથી મોટું થતા જઈ રહ્યો છું, બરોબર. તો શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે નાનું હતું ત્યારે એની માં જોડે મેં વધારે સમયથી જોયું, અને એ સિવાયથી છે ને એ જાતે જ ખાય છે, અલગ અલગ જગ્યાએ ફરે છે, ખાતું જાય છે, શિકાર શોધતું જાય છે. અને એની મમ્મી જયારે એને વોર્નિંગ આપે ને, એકચ્યુઅલી એનો જે કલર છે એ પહેલેથી એવો નહીં હતો, બ્લેક અને એ રહ્યો, એ કેમોફ્લેક થઈ જાય, જે જમીનનો જે કલર છે થોડો હા ભળી જાય, જે કિચડિયા ટાઈપનો કલર હોય એવું. એટલે જેવી એની મધર વોર્નિંગ આપે કોઈ શિકારી પક્ષી કેવું કંઈ આવે, એટલે એફર્ટ લઈને જમીન પર બેસી જાય અને એટલું સરસ કેમોફ્લેક થઈ જાય કે તમને દેખાય જ નહીં.
1: હા,
0: અને હા બહુ જ હોશિયાર થઈ જાય. અને એવું વારે ઘડીએ મેં એનું એ બિહેવિયર જોયું છે, પણ જેમ જેમ મોટું થાય એટલે એનો અને જે ઓરિજિનલ ઉપર જે બ્લેક કલર છે અને જે બીક છે એ દેખાવાનું ચાલુ થઈ જાય છે. પણ એની માં એને ઇનિશિયલ સ્ટેજ પર જ ખવડાવે છે, પછી એને સર્વાઈવલ કરતા શીખવાડે છે કે ભાઈ મારો રોલ પૂરો થઈ ગયો છે, હવે તારે જીવવાનું છે અને તારે કેવી રીતના જીવવાનું છે તારે જોવાનું છે.
1: તો પછી આ બધા જે પક્ષીઓ હોય છે, દરેક અલગ અલગ પક્ષીઓ છે, તો બધાનો પક્ષીઓનો ખોરાક એક જ હોય છે કે અલગ અલગ હોય છે? અલગ અલગ પક્ષીઓ અલગ અલગ વસ્તુ ખાય.
0: એકચ્યુઅલી આપણે એવું માનીએ છીએ કે પક્ષીઓ શાકાહારી હોય છે, પણ એકચ્યુઅલી પક્ષીઓ જે છે એમનો મેઇન ખોરાક આ બધી જીવજંતુઓ જ છે. આપણે તો કબૂતરને દાણા નાખીએ છીએ, એ જે આપણે આદત પાડી છે, પણ એમનો નેચરલ ખોરાક નથી. પક્ષીઓનો મેઇન રોલ જે છે એ ઇકોસિસ્ટમની અંદર જે આ બધા જે મચ્છરો છે, કાં તો હમણાં તમે તીડના આક્રમણ સાંભળ્યા હશે, જે યુગો પહેલાથી તમે વાંચો ને તો એનાથી બી તીડના આક્રમણો તમે સાંભળવા મળશે કે તીડે આક્રમણ કર્યું, આખું ખેતર પૂરું કરી નાખ્યું, આખું બનાસકાંઠા વાળો ભાગ બી એ હતો, બરોબર. એટલે બર્ડ્સનું મેઇન કામ આ છે કે તમારે ઇકોસિસ્ટમની અંદરથી આ જે છે એને કંટ્રોલ કરવું. જેમ કે ડ્રેગન ફ્લાય આપણે કદાચ વાણિયા કહેતા હતા એને, એમનું મેઇન કામ હતું જે ઉડતા મચ્છરો છે એને પકડવાનું. હવે જો ડ્રેગન ફ્લાય ઓછા થયા તો મચ્છરોની સંખ્યા વધી ગઈ, ઇકોસિસ્ટમ ડિસબેલેન્સ થઈ ગયું, પછી મેલેરિયા અને ડેન્ગ્યુ ને બધું ફેલાઈ જાય છે. પછી જે બીજા તીડ છે, બીટર્સ ને બધા જે પક્ષીઓ છે મોટાભાગના, એ આ તીડને એ બધું ખાય છે. માની લો કે પક્ષીની સંખ્યા ઘટી ગઈ તો તીડનું એટલી બધી સંખ્યા વધી જશે. અને તીડ કેવી સ્પીસીસ છે, એ નોર્મલ મોડની અંદર એકદમ નોર્મલ હોય, ઓછું ઘાસ ખાય, એનો ખોરાક ઓછો હોય. પણ પછી પેલું પોકેમોનની અંદર કેવું રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એક પણ બોલ નાખો એટલે પેલું એકદમ રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એકદમ પેલું હિંસક થઈ જાય. જ્યારે એનો એ રૂપ બદલાય છે ને, પછી એને ડબલ ખોરાક જોઈએ, 3 ગણો 4 ગણો, અને રિપ્રોડક્શન એનું સિસ્ટમ એટલી બધી વધી જાય છે કે ના પૂછો વાત. પછી એ જે ખેતરમાં બેસે 1/2 કલાક 3 કલાકમાં આખું ખેતર પૂરું કરી દે, પછી આગળ વધે, નવા બચ્ચા પેદા કરે, આગળ વધે, વધતા જ જાય. અને એનું સોલ્યુશન આજ સુધી આપણે શોધી શક્યા નથી. લોકો ડીજે વગાડીને ભગાવવાનો પ્રયત્ન કરે છે, કાં તો અમુક ટાઈમે સળગાવવાનો પ્રયત્ન કરે છે, કોઈ બી રીતે ભગાવવાનો પ્રયત્ન કરો, આજ સુધી આપણે એ સોલ્યુશન નહીં લાવી શક્યા કે તીડ જો તમારા ખેતરમાં પડ્યા તો તમે એને કેવી રીતના પાક બચાવી શકો, એનું સોલ્યુશન આજ સુધી નથી. આખું ખેતર સાફ કરી નાખે, આપણે જોડે એક જ રસ્તો છે, સાફ સર નાખે. એટલે તમારી જોડે એક જ સોલ્યુશન છે કે પક્ષીઓ બચાવો, અને એનું જે હેબિટેટ રહેશે, પક્ષીઓ વધશે તો આની સંખ્યા કંટ્રોલમાં આવશે. જે આપણી આહાર શૃંખલા ચાલે છે જે પ્રમાણે, એ પ્રમાણે જ ચાલે છે. એટલે પક્ષીઓ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ખરેખર. એ નહીં બચે ને તો આપણું બચવું બી બહુ મુશ્કેલ છે. આપણા થાળીની અંદર રોટલી નહીં આવે.
2: પણ તો પછી વિવેકભાઈ આપણે જે કહીએ છીએ કે પક્ષીઓને હવે રાખવા પડે, તો એના માટે વૃક્ષો કે એના નિવાસસ્થાનની પણ જરૂર પડશે ને? તમે નિવાસસ્થાનનો અભ્યાસ કર્યો છે, એમાં નિવાસસ્થાનમાં કયા કયા પ્રકારના વૃક્ષોની જરૂર પડે?
0: અલગ અલગ પક્ષીઓ અલગ અલગ નિવાસસ્થાનમાં રહેતા હોય છે. જેમ કે હાલ આપણે અત્યારે ઉનાળો ચાલે છે, તો ત્યાં ગાંધીનગરની અંદર તમે આ સંત સરોવરની કોતરમાં જાઓ તો બ્લુ ટેલ બીટર આવે છે. આપણે એશિયન ગ્રીન બીટર રૂટીન છે, જે લોકલ અહીંની સ્પીસીસ છે. અને બ્લુ ટેલ બીટર એ માઇગ્રેટ કરીને અહીંયા આવે છે, ખાલી અહીંયા બચ્ચા પેદા કરવા માટે.
2: એટલે એની વાદળી પૂંછડી હોય,
0: વાદળી પૂંછડી હોય એની, અને પેલાની સાઇઝ કરતા થોડા મોટા હોય. એ ઉનાળા દરમિયાન જ આવે છે. અલગ અલગ પક્ષીઓ અલગ અલગ ઋતુની અંદર અહીંયા આવતા હોય છે. એટલે તમારે જો પક્ષીઓ ઉપર વધારે ધ્યાન આપવું હોય કે

0: હેબિટેટ લોસ ના થાય ને એમને ખાવા મળી રહે. તો આપણું જે પ્લાન્ટેશન છે એ આપણે થોડું સુધારવું જોઈએ. જેમ કે બધા જે વૃક્ષો છે એ બધી સિઝનની અંદર ફળ નથી આપતા. દરેક વૃક્ષની એક અલગ અલગ ખાસિયત છે, અલગ અલગ સિઝનની અંદર આપે છે. જેમ કે અત્યારે ઉનાળો શરૂ થતા પહેલા તમને જામફળ, સીતાફળ છે એ બધું મળ્યું. અત્યારે ઉનાળો એની પીક ઉપર છે તો તમારે રાયણ, ફાલસા આ બધા ફળો મળી રહ્યા છે. અને જેવું આ સિઝન જશે, ઉનાળો જશે, ચોમાસું શરૂ થશે, તો જાંબુ જેવા ફળો તમને આવવાનું શરૂ થઈ જશે. તો તમારે જો પક્ષીઓ પર વધારે એમને ફૂડ ચેન ઉપર વધારે ધ્યાન આપવું હોય, એને જે ખોરાક છે કાં તો ફ્રૂટિંગ ઉપર ધ્યાન આપવું હોય, તો તમારે એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે બધી સિઝનની અંદર એમના ફળ મળી રહે. બધી પ્રકારના તમારા વૃક્ષો વાવવા જોઈએ. અને જ્યારે ચોમાસા દરમિયાન પક્ષીઓ એટલા માટે અહીંયા આવે છે કેમ કે એમનો મેઇન જે પ્રજનનનો જે ટાઈમ છે કે જે એમને વધારે પોષક તત્વોની જરૂર પડે પ્રેગ્નન્સીના સમયની અંદર, એટલે ચોમાસાના સિઝનની અંદર સૌથી વધારે જીવજંતુઓ તમને જોવા મળશે, ઉડતા જીવજંતુઓને. અને એની અંદર સૌથી વધારે પ્રજાતિઓના જીવડા તમને ગમે ત્યારે જોવા મળશે. મકોડાની સંખ્યા બી એટલી બધી વધારે હશે, ફૂદાની સંખ્યા બી એટલી બધી વધારે હશે. તમે ઘરની અંદર ટ્યુબલાઇટ કરશો તો એની અંદર બી એટલા બધા જીવડા આવી ગયા હશે. એટલે મોટાભાગના પક્ષીઓ એ જે ચોમાસાનો જે સમયગાળો છે એને વધારે પ્રિફર કરતા હોય છે. કેમ કે એને એ ટાઈમે બચ્ચું મોટું કરવા માટે મેક્સિમમ પ્રમાણમાં પ્રોટીનની જરૂર પડે છે. એટલે એ પ્રોટીન એને ચોમાસા દરમિયાન મળી રહે છે, એટલે એ ટાઈમે એ વધારે કરતા હોય છે. અને પ્લાન્ટેશનમાં તમે કીધું એમ કે તમારે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ જો તમારે એનો એક્ચ્યુઅલ હેબિટેટને તમારે બચાવવો હોય તો.
1: તો ખાસ કેવા વૃક્ષો વાવવાના? એટલે આપણા ત્યાં ઇન્ડિયન વૃક્ષોમાં પાછા રાજ્ય પ્રમાણે અને રાજ્યમાં પણ પછી ગામ પ્રમાણે, તાલુકા પ્રમાણે જે એની ભાવતી જમીન હોય એવા વૃક્ષો વધારે જરૂરી હોય તો એમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય?
0: વૃક્ષોની અંદર આપણે એક બીજી વસ્તુ એ બી અગત્યની છે કે વૃક્ષોના પણ અમુક ટાઈમની જમીન જ ફળતી હોય છે, બરોબર. જેમ કે અત્યારે તમે કેસુડાની સિઝન ફૂલ ચાલે છે તો તમે કેસુડ અત્યારે વાવી શકો છો, પણ તમે અરવલ્લી જિલ્લાની અંદર કેવી રીતના જાઓ તમે એ પટ્ટા ઉપર, બરોબર છે, સાબરકાંઠાની અંદર કેવી રીતના અને એના જંગલોમાં જાઓ તો અત્યારે કેસુડો તમને ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. કેમ કે એ એનું એકચ્યુઅલ હેબિટેટ છે, એ જમીન એને બહુ વધારે માફક આવી ગયેલી છે. તમે અહીંયા વાવી તો શકો છો અહીંયા, પણ તમે એકલ દુકલ અલગથી વાવી શકો છો, બરોબર. પછી જેમ કે તમારે ઘરે પ્લાન્ટેશન કરવું છે તો તમે જાંબુ છે, જામફળ છે, આંબો છે, જેની લોકલ સ્પીસીસ તમે વાવી શકો છો. પછી ગુલમોહર છે, એ ગુલમોહર એકચ્યુઅલી બહારની સ્પીસીસ, આપણે દેશી સ્પીસીસ નથી અહીંયા, પણ તો એ તમે એ વાવી શકો છો. છાંયડો આપે છે અને ઉનાળા દરમિયાન ફૂલ આપે છે. પ્લસ જ્યારે બી તમે આ સાબરકાંઠા જેવા વિસ્તારમાં જાઓ છો જે ખારસવાળી જમીન છે, બીજા બધા ઝાડ ઝાડમાં સપોર્ટ નથી કરતા, ત્યાં તમે આંબો વાવવા જશો તો એ નહીં ઉગે. પણ ત્યાં જે પીલું છે, વરખડો છે, એ બધી જે સ્પીસીસ છે કે જે ત્યાં સર્વાઈવ કરી જાય છે, ઓછા પાણીની અંદર બી સર્વાઈવ કરી જાય છે, જેના મૂળિયા બહુ ઊંડા જાય છે, તમારે એ જગ્યા પર એવી સ્પીસીસ વધારે વાવવી જોઈએ. કેમ કે ઓલરેડી હવે ત્યાં ઝાડની સંખ્યા ઓછી છે, પણ તકલીફ કેવી થાય છે કે ધીમા ગ્રોથ કરે છે, પણ લાંબા ટાઈમે તમને બહુ મોટો ફાયદો છે. એટલે જો ડિપાર્ટમેન્ટ તરફથી એને વાવવામાં આવે અને અમુક વર્ષો 5 કે 10 વર્ષ સુધી એનું ધ્યાન આપવામાં આવે તો આપણે એ જગ્યા કે જે બંજર જમીન આપણે ગણીએ છીએ એ બી આપણે હરિયાળી બી બનાવી શકીએ. અને બીજા જે પક્ષીઓ છે જેમ કે રોઝી સ્ટાલિન છે, તમે શિયાળામાં અલગ અલગ ડિઝાઇનો બનાવતી કાબરો જોઈ હશે, એને બી આ પીલું બહુ ભાવે છે. અને તમે એની બખોલો છે, એની અંદર જે આઉલ્સ છે, ઘુવરની પ્રજાતિઓ છે, એ બખોલોની અંદર એનું નેસ્ટિંગ કરતા હોય છે. એટલે તમારે અલગ અલગ વિસ્તાર પ્રમાણે બી એનું પ્લાન્ટેશન કરવું જોઈએ. અને જો તમે સ્પેશિયલી કોઈ વિસ્તારને એવું સારો હેબિટેટ બનાવવા માંગો છો તો એ વિસ્તારની અંદર બધા પ્રકારના વૃક્ષ વાવવા જોઈએ, ના કે ખાલી લીમડા કે કોઈ સ્પેસિફિક સ્પીસીસ.
2: વૃક્ષો છે, માનો કે અલગ અલગ તમે કહ્યું કે સ્થાનિક જે તે વિસ્તારને જમીન જેને ભાવતી હોય, શબ્દો આપણે વાપરીએ છીએ ઘણી વખત ગ્રામ્ય વિસ્તારમાં, તો આવા વૃક્ષો ઉગે અને ઉછરે, મોટા થાય, પછી ત્યાં એના પક્ષીઓના સંખ્યા વધવાની એની શક્યતા વધારે રહે એવા પ્રાણીઓ અને પક્ષીઓ?
0: બહુ જ વધારે રહેશે. કેમ કે પક્ષીઓનું જે મેઇન જે આશરો છે વૃક્ષો છે. આમ જોવા જઈએ તો જેમ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં મોટાભાગે તમે જૂના પ્રવાહમાં રાયણો બહુ જોવા મળતી હતી, કોઠા જોવા મળતા હતા, ફાલસા જોવા મળતા હતા, અને આંબલીઓ તો બહુ જ જોવા મળતી હતી. પણ જે આંબલી છે એ મોટાભાગે રોડની બે બાજુમાં આપણે વાવતા હતા અને બહુ વિશાળ પ્રમાણમાં હતી. તો જે આઉલની પ્રજાતિ કહીએ આપણે, ઘુવરની પ્રજાતિ, એની બખોલની અંદર જ મોટાભાગે કરતા હતા. પણ રોડ પહોળા કરવાની જરૂર પડી, વસ્તી વધારો થયો, લાંબા રોડની જરૂર છે, ઘરોની જરૂર છે, તો તમારે એને કાપવા પડે. પણ પછી હવે એનો હેબિટેટ તો જતો રહે, હવે માળો કરશે ક્યાં, એ જે એને ખાવું છે એ આંબલી એને મળશે ક્યાં? તો હવે એ પ્રશ્ન આવીને એ જ ઉભો રહ્યો છે કે ભાઈ વસ્તીના કારણે તમારે આ બધી વસ્તુ કાપવી પડે છે, તો હવે એ તો જતા રહ્યા છે, તો ભવિષ્યની અંદર હવે એને ફરી તો લાવવા પડશે, ઇન્ટ્રોડ્યુસ તો કરવા જ પડશે. જેમ કે શિંબડો તમને જોવા મળતો હતો પહેલા ગાંધીનગરમાં બહુ સારા પ્રમાણમાં. હા, તમારે ચામડીનો રોગ થયો હોય તો એની છાલ કાઢીને આપણે એને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરતા હતા. હાલની તારીખમાં નાનું છોકરું જન્મ્યું હોય એને બહુ ગરમી નીકળી હોય તો કેસુડાના પાણીથી આપણે નવડાવવાનું કરીએ છીએ. તો એ બધી સ્પીસીસ જે વિકાસના કારણે

0: તો આપણે વસ્તી વધારાના કારણે જે આપણે કાપવી પડી છે, તો એને ફરીથી આપણે રીઇન્ટ્રોડ્યુસ નથી કરી શક્યા. આપણે વાવતા તો જોઈએ છે, પણ લીમડા વાવતા આપણે વધારે જોઈએ છે. કાં તો પછી બાવળની એવી સ્પીસીસ છે, તો બાવળ તો ગમે ત્યાં થઈ જાય છે, ગાણો બાવળ બી ગમે ત્યાં થઈ જાય છે. તો જે કોતરો વાળો વિસ્તાર છે ત્યાં તમે બાવળો વાવો ને, કાં તો એને એને રહેવા બી દો ને, તો પણ એ સારી વસ્તુ છે. જેમ કે ફૂલ સુંગળી કાં તો વેબલર્સની જે પ્રજાતિઓ છે, જે નાના ને બહુ જ નાના, આપણી હથડી કરતા પણ નાના પ્રમાણના પક્ષીઓ હોય છે, એ લોકોને બચવા માટે કાંઠાળી જે જગ્યા છે એને વધારે પ્રિફર કરે છે. જેમ કે બોર છે, બોરડી છે, તો જે આપણે ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે, એ ચકલીઓ એને વધારે પ્રિફર કરતી હતી. અત્યારે બોગલવેલ વાવતા હતા આપણે, તો કોઈ બી શિકારી પક્ષી આવે તો એ બોરડીમાં જતી રહે, કાં તો આ બોગલવેલમાં જતી રહે, કાં તો એ બાવળિયામાં જતી રહે, તો એના કારણે એ સર્વાઈવ કરી જતા હતા. એ કાંટાળી જે વૃક્ષો છે, હા વનસ્પતિ છે, જે આપણે એને નક્કામાં સમજીને બી કાઢી દીધા છે ને, એ બી એમની માટે તો બહુ મોટું જ કામ કરતા હતા, એને બી સાચવતા હતા. ઇવન હું તો એવું માનું છું કે તમે કોઈ એવી કોઈ જગ્યાએ ગયા છો કે જેને તમે બંજર સમજો છો, પડી ગયેલું વૃક્ષ છે, તો એને બી મારે એવું માનવું છે કે એને ના હટાવવું જોઈએ. કે ભાઈ કોઈ શિકારી પ્રાણી કોઈ બીજા પ્રાણી પાછળ પડ્યું છે તો એને સંતાવવા માટે બી એ જગ્યાનો યુઝ કરી લે છે. જેમ કે તેતર તમે કહો છો, ખેતરોમાં આપણે જોવા મળી જાય છે, બરોબર છે. એ તેતરની પ્રજાતિની પાસે ધારે કે કોઈ કૂતરું પડ્યું, કાં તો કોઈ બીજું કોઈ શિકારી પ્રાણી કે પક્ષી પડ્યું છે, તો એ ભાગીને ફટ લઈને એ નીચે જતું રહેશે, તો એના સર્વાઈવલ માટે બી ઉપયોગી છે. તો જેટલું બી તમે નેચરને ડિસ્ટર્બ નહીં કરો ને, એટલે એને તો આદત છે કે મને કોઈ બીવડાવવા આવશે કે પકડવા આવશે તો આની પાસે જતો રહીશ. એટલે પક્ષીઓને બી એવી આદત હતી પહેલેથી, તો તમારે હેબિટેટ બચાવવાની બી જરૂર છે, કાં તો હવે નવો હેબિટેટ ક્રિએટ કરવાની જરૂર છે. જે જગ્યા આપણે બહુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાના નથી ને પડી રહી છે, તો મારે એવું માનવું છે કે ત્યાં એવા નવો હેબિટેટ ઉભો કરવો જોઈએ.
1: વિવેકભાઈ, આપણે અગાઉ વાત કરી કે આ પક્ષી ગણતરીમાં ખાસું જોડાયેલા હતા અને હજી પણ એ બધું કામ અત્યારે કરી જ રહ્યા છો, તો સામાન્ય નાગરિક તરીકે, ધારો કે હું છું કે તરુભાઈ છે કે કોઈ પણ વ્યક્તિ, ઘર આંગણે રહેતું પક્ષી હોય એની ગણતરી કરવી હોય અથવા તો આમાં જોડાવું હોય, તો એને કેવી રીતે આમાં યોગદાન આપી શકે?
0: પક્ષી ગણતરી લેવું જરૂરી નથી કે તમારે કોઈ સેન્સસની અંદર ભાગ લો, એ ગણતરી થઈ એ જ ગણતરીનો ઉપયોગ થઈ રહ્યો હોય છે. માની લો કે આપણે દીપડા ગણતરીની અંદર જઈએ છીએ, તો એવું નથી હોતું કે એ દિવસે અમે જે દીપડા જોયા એટલા જ દીપડા અવેલેબલ છે, એવું બી બને કે એ ના બી હોય. તો ગણતરી નોર્મલી આખું વર્ષ ચાલતી હોય છે, ડેટા કલેક્શન બી આખું વર્ષ ચાલતા હોય છે. પહેલાં કેવું હતું કે નોટ ઉપર રહેતો હતો અને આપણે ઓફિશિયલી ડેટા આપતા હતા, પણ હવે ઈ બર્ડ કરીને એક એપ્લિકેશન છે કે જેની અંદર તમે ડેટા, એક ચેકલિસ્ટ બનાવવાની, તમારું એકાઉન્ટ ક્રિએટ કરો, ચેકલિસ્ટ બનાવો, તમે જેમ જેમ ચાલો એમ એમ એનો રૂટ બનતો જશે. તમે તમે આ જગ્યાથી આ જગ્યા પર ચાલતા ચાલતા ગયા છો, જીપીએસ લોકેશન એનું થશે, અને તમે જે સ્પીસીસ જોવો એનું ઇંગ્લિશ નામ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો ગૂગલ કરી લેવાનું કે ભાઈ આનું ઇંગ્લિશ નામ શું છે, તોય ના ખબર પડે તો આનો ફોટો ક્લિક કરી લેવાનો, ગૂગલ લેન્સમાં તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે કે આ નામ એ જ છે. કાં તો કોઈ એક એક્સપર્ટના હાથ નીચે રહેવું કે એને તમે આઈડી માટે મોકલી શકો. હાલની તારીખમાં બી મારી 300-350 સ્પીસીસ છે, પણ તોય મને ઘણીવાર કન્ફ્યુઝ થાય છે કે આ સ્પીસીસ એ જ છે. કેમ કે બર્ડની અંદર જ્યારે એની સિઝન આવે ત્યારે એનો કલર અલગ હોય, અને જ્યારે નોન બ્રિડિંગ સિઝન હોય ત્યારે એનો કલર અલગ હોય, તો આઈડી કરવામાં તમને ઘણી તકલીફ થાય. તો એક માણસ એવો રાખવો તમારે જોઈએ કે જે તમને આઈડી કરી આપે, અને જેમ જેમ તમે ચાલો એમ ચેકલિસ્ટમાં ડેટા નાખતો રહેવાનો. આ વર્લ્ડ લેવલ ઉપર એનો ડેટા રહે છે, કોઈ બી વ્યક્તિ જોઈ શકે છે, અને સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ થાય છે. જ્યારે કોઈ સ્પીસીસ ઓછી થવા લાગે તો આ ડેટા બેઝ પરથી જ આપણે નક્કી કરીએ છીએ કે આને અભયારણ્ય બનાવી દેવું જોઈએ, કાં તો આ સ્પીસીસ શેડ્યુલ 1 આવશે, 2 આવશે, કારણ કે કેટલું સંરક્ષણ આપશું, એ આ રક્ષિત વિષય, એ આ ડેટા આની માટે બહુ જ જરૂરી છે. અને જેટલા મેક્સિમમ લોકો આમાં જેટલા કવર થશે ને, એટલો મેક્સિમમ ડેટા મળશે અને આપણે કન્ઝર્વેશનમાં વધારે આને યોગદાન આપી શકશું.
2: તમે બહુ સાચી વાત કરી. એના તો પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે હવે આપ શું સંદેશ આપશો?
0: અને એક કન્ઝર્વેશન માટે હું તમને એ જ કહેવા માંગીશ કે હાલ આપણે હવે એ લેવલ પર પહોંચી ગયા છીએ કે એક બે લોકો કે એક બે NGO કે એનાથી આ હવે પાછું પડે એવું લાગતું નથી, જે ક્લાઇમેટની આટલી બધી અસર થઈ રહી છે મોટી. અને એક રિસર્ચ પ્રમાણે આપણી જોડે 2030 સુધીનો જ સમય છે, જો આપણે પાછા વળવું હોય તો. આપણી ગઈ પેઢી જે ગઈ એને આપણને કૂવામાંય પાણી આપી ગયા, તળાવમાંય પાણી આપી ગયા, નદીમાંય પાણી આપી ગયા. આપણે આપણે આપણી આવનારી પેઢીને ખાલી બોટલમાં જ પાણી આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ,
2: અને
0: એ કદાચ નહીં મળે એવી પરિસ્થિતિમાં છે. જેમ કે લાલીના વાળી ઇફેક્ટ ચાલે છે, જેની અંદર દરિયાની સપાટીનું જે છે એનું 2% ટેમ્પરેચર વધી જાય. 2% એટલે આપણને લાગે શું 2%, પણ દરિયાની અંદર 2% એટલે આટલો મોટો દરિયો જ્યારે 2% હીટ મારે એટલે ત્યાં ગરમી વધી જાય, બાષ્પીભવન થાય, અને તકલીફ કેવી થાય. એ જે વરસાદ છે ને દરિયામાં જ પડી જાય છે, તો જમીન ઉપર એ વરસાદ આવતો નથી. તમે હમણાં કદાચ આગાહી સાંભળી હોય તો આ વર્ષે આગાહી એવી થઈ છે કે વરસાદ પડશે છૂટો છવાયો પડશે, અલગ અલગ વિસ્તારમાં પડશે અને વારાફરતી અલગ અલગ વિસ્તારમાં પડશે.
2: અને ઘણી જગ્યાએ તો 150 વર્ષમાં જે નથી બન્યું એવું બનવાની શક્યતા છે,
0: એવી શક્યતાઓ છે.
2: દુષ્કાળની સ્થિતિ જે ઉભી થશે એવી ઉભી થશે.

0: એટલે આપણે હાલ કન્ઝર્વેશન માટે એટલા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, કેમ કે જો આ સમય અત્યાર સુધી આવી ગયો છે, આપણી આવનારી પેઢીને હાથમાં હવે કશું નથી, જે છે આપણા હાથમાં જ છે. એટલે કન્ઝર્વેશન માટે દરેક વ્યક્તિએ આગળ આવવું જ પડશે. તમે અને પ્લાન્ટેશન સિવાય આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી. વરસાદ લાવો છે કાં તો વોટર લેવલ ડાઉન, જેમ કે બેંગ્લોરની અંદર હમણાં ક્રાઇસિસ થઈ ગઈ, જમીન નીચે જ પાણી નથી. ગાંધીનગર જેવી સિટી છે એ બી હમણાં વોટર ક્રાઇસિસની નીચે છે. ગાંધીનગર જેવી ગિફ્ટ સિટી હમણાં ટોપ 10માં હતી એક્યુઆઈની અંદર, હાઈ એક્યુઆઈની અંદર. એટલે આપણા ઘર સુધી તો હવે આપણે આવી ગયા છીએ કે આપણે હવે કન્ઝર્વેશનની ખરેખર જરૂર છે. એક બે લોકોથી કે સરકારથી આ વસ્તુ નહીં થાય. દરેક વ્યક્તિએ પોતાનાથી જેટલું થાય, જે થાય એ પ્રયત્ન કરવો પડશે. અને પ્લાન્ટેશન સિવાય તમારો બીજો કોઈ રસ્તો નથી. અને પ્લાન્ટેશનમાં બી કેવું કે આજે તમે પ્લાન્ટેશન કરશો કાલે ઝાડ મોટું નહીં થઈ જાય, એની માટે બી તમારે વર્ષો લાગશે. એટલે એક મિયાવાકી કરીને પદ્ધતિ છે જેમાં જોડે જોડે ઝાડ વાવવામાં આવે છે, કોકોપીટને છાણિયું ખાતરને બધું મિક્સ કરીએ છીએ, એની અંદર જે 15 વર્ષમાં જે ઝાડ મોટું થાય ને એટલું 3 વર્ષની અંદર જ થઈ જાય છે. આવી બધી પદ્ધતિઓ તમારે એપ્લાય કરવી પડશે. અને એમાં મેં તમને કીધું એમ કે અલગ અલગ પ્રજાતિના વૃક્ષો આપણને વાવવા પડશે તો આપણે પક્ષીઓને બચાવી શકશું. પક્ષીઓ એટલા માટે બચાવવાના કે તીડ વધી ના જાય. તીડ વધી ગયા તો તમારા થાળીમાં ખાવાનું નહીં આવે, અને આ ફિક્સ છે. વોટર લેવલ ડાઉન થઈ રહ્યું છે અને ઉપર લાવવા માટે વૃક્ષો જરૂરી છે. અને એ તમે આજે વૃક્ષ વાવશો તો એના ફરતો 5 વર્ષ પછી મળશે. અને થોડા વર્ષો રહ્યા છે, દરેકે જાગૃત થવું પડશે. જો હવે જાગૃત નહીં થયા તો આવનારી પેઢીને તમે મોઢું નહીં બતાવી શકો. તમે એને કેન્સર આપી રહ્યા છો, પાણીની અંદર પ્લાસ્ટિકના આઈ જ ગયા છે. તમે હાલ એને કેન્સર આપશો જ, એક્યુઆઈ 100 એવરેજ થઈ ગયું છે. લંગ્સ કેન્સરના પ્રમાણ વધી રહ્યા છે. આજથી 15 વર્ષ પછી દર 2માંથી 1 વ્યક્તિને કદાચ કેન્સર હશે લંગ્સનું, એક્યુઆઈના કારણે. પ્લાસ્ટિક દરેક પાણીની અંદર છે, એ કેન્સરના શક્યતાઓ હશે. આપણે આપણી મેડિકલ સુવિધાઓ એટલે હદ સુધી લઈ ગયા કે આપણે એવરેજ 60 વર્ષ સુધીનું આયુષ્ય હતું, પણ હવે જે આવનારા દિવસો આવી રહ્યા છે તમારે છોકરાને 40 વર્ષ કરવા બી અઘરા થઈ જશે. તો હવે દરેકે પ્રતિબદ્ધ થવું પડશે, દરેકે આગળ આવવું પડશે, અને દરેકે કન્ઝર્વેશન માટે તો એક્ટિવ થવું જ પડશે. એ મારો છેલ્લો સંદેશ છે.
1: ખૂબ સરસ માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર, ધન્યવાદ.
2: ખૂબ સરસ માહિતી મળી વિવેકભાઈ, અને સંદેશ પણ મળ્યો. ધન્યવાદ.
1: મિત્રો, તમારા વિસ્તારના પશુ પક્ષીઓને માફક આવે એવા વૃક્ષો જ આ વખતે વાવજો,
2: જેથી સૌને તેનો ફાયદો થાય.
1: હા,
2: તો તમારા વિસ્તારના સ્થાનિક વૃક્ષો અને પશુ પક્ષીઓની યાદી તૈયાર કરી અમને મોકલો.
1: અમે તમારા નામ સાથે બીજા બધાને પણ જણાવીશું.
2: બિલકુલ, એ માટે નંબર તો જાણો છો,
1: 94-276-0-65-96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
2: હરિયાળુ ગુજરાત,
1: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
2: મિત્રો, આવતા રવિવારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી વાત સાંભળીશું.
1: એટલે હરિયાળુ ગુજરાત લઈ ફરી મળીશું 7 જૂન 2026 રાત્રે 8 વાગે.
2: ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજ

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

356.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે 8:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌપ્રથમ માણીએ ગીત શ્યામલ મુનશીના સ્વરમાં, સાથે રચના છે રમેશ પારેખની.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરી

0: યાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળીએ હવે આરતી મુનશીના સ્વરમાં ગીત. રચના છે તુષાર શુક્લની.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં હું મયુર સોલંકી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એવા વિષય પર જે માત્ર આંકડાઓ પૂરતો સીમિત નથી, પરંતુ દેશના ભવિષ્યના આયોજન સાથે સીધો જોડાયેલો છે, અને તે છે વસ્તી ગણતરી. અને આજે આ વિષય પર ચર્ચા કરવા સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મહેત્રા સાહેબ. સર, આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: ધન્યવાદ
0: સર. ચર્ચાની શરૂઆત કરીશું વસ્તી ગણતરીના પરિચયથી. તો શું છે આ વસ્તી ગણતરી, સમજાવશો?
1: મયુરભાઈ, વસ્તી ગણતરી એ કેન્દ્રીય વિષય છે. બંધારણની 7મી અનુસૂચિના ક્રમાંક 69 પર સૂચિબદ્ધ કરેલું છે. જે મુજબ ભારત સરકારનું ગૃહ મંત્રાલય દર 10 વર્ષે વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરે છે.

0: અને આ વસ્તી થાય છે બે તબક્કામાં. પહેલો તબક્કો કે જે હવે ચાલુ થયો છે એ છે ઘર યાદી અને મકાનોની ગણતરી, અને બીજો તબક્કો જે આવતા વર્ષે હશે એ છે વસ્તીની ગણતરી.
1: સર, આ વખતની વસ્તી ગણતરી અગાઉની ગણતરી કરતા શી રીતે અલગ હશે?
0: મયુરભાઈ, આપ જાણતા હશો કે અગાઉ પેપર પદ્ધતિ વાપરતા હતા. એમાં ગણતરી દ્વારા ઘરે ઘરે જઈને પેપર પત્ર એક હતું કે જે મોટું હતું, જેમાં 33 પ્રશ્નો ભરેલા હતા. તે લોકો પોતાના ઘરે ઘરે જઈને પેનથી ભરતા હતા, પછી એ અત્રેની કચેરીએ પોસ્ટ મારફતે મોકલતા. હવે એ જે સ્કેનિંગ હતું એનું પ્રી સ્કેનિંગ થાય, પછી સ્કેનિંગ થાય, ડેટા એન્ટ્રી થતી હતી એટલે, અને પછી એ ફાઇનલી કોલેક્ટ થતું હતું. એટલે એ ડેટા ભરવામાં ઘણો સમય લાગતો હતો. હવે આ વખતે ડિજિટલ ગવર્નન્સના ભાગરૂપે વસ્તી ગણતરીમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ લાવવામાં આવ્યું છે. એટલે પહેલી વાર વસ્તી ગણતરીની બધી જ માહિતી ડિજિટલી ભરાશે. એટલે પેપરને આપણે તિલાંજલિ આપીએ છીએ, અને એક પગલા આગળ તરીકે વસ્તી ગણતરીની પહેલા એક સેલ્ફ ઇન્યુમરેશનનું પણ વસ્તુ આપવામાં આવી છે, જે સ્વગણતરી પોર્ટલ આપણે કહીએ છીએ. એટલે આ મારફતે લોકો પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે, અને વસ્તી ગણતરી આપના ઘરે આવશે તો એ ડેટા ઓનલાઈન ભરાશે, અને એ ડેટા સીધો જશે સેન્ટ્રલ સર્વર ઉપર. એટલે ડેટા પ્રોસેસિંગ માટે પહેલા સમય ઘણો લાગતો એના કરતા તાત્કાલિક જ માહિતી આવવાની શરૂ થઈ જશે.
1: જી જી બિલકુલ. હવે દેશના વિકાસમાં વસ્તી ગણતરીનું મહત્વ શું છે સાહેબ?
0: આપ જેમ જાણો છો એમ ઘરે ઘરે જઈને આપણે જે માહિતી એકત્ર કરીએ છીએ, તો એના આધારે દેશના આવતા 10 વર્ષની ગતિવિધિઓમાં શું નીતિ લઈ શકાય, કલ્યાણકારી યોજનાઓનું કેવી રીતે આયોજન થાય, સંસદ, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સીટો છે જેને બેઠો ગણીએ છીએ ચૂંટણી માટે, તે નક્કી થાય છે. આ ઉપરાંત આપણે જાહેર સુવિધાઓ જે ગણીએ છીએ, જેમ કે માળખાગત સુવિધાઓ, આવાસ, પાણી, એની નીતિઓ અને નવી યોજનાઓનું નિર્ણય લઈ શકાય છે, અને ભવિષ્યના કોઈ પણ લગતા રિસર્ચ મુદ્દા હોય તેનો આધાર વસ્તી ગણતરીની માહિતી છે.
1: જી જી બિલકુલ. હવે સર, ભારતમાં આ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ હતી?
0: સૌથી પહેલા બ્રિટિશ રાજમાં આપણે જો જોઈએ તો 1872માં એક અસમકાલીન વસ્તી શરૂ થઈ હતી, ત્યારે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય થતી હતી. એક જ સમયે થતી હોય આખા ભારતીય વસ્તી હતી, ત્યારે સૌથી પહેલી શરૂઆત થઈ હતી ડબલ્યુસી પ્લોડેનના સમયમાં 1881માં, અને ત્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરીની કાર્યવાહી હાથ ધરાય છે.
1: જી, એટલે લોર્ડ મેયો વખતે, આઈ થિંક
0: લોર્ડ મેયોની જે 1872નું જે આપણે વાત કરી અસમકાલીન, એ લોર્ડ મેયો વખતે હતી, અને ડબલ્યુસી પ્લોડેનનું આખા ભારતમાં એક સાથે કરવામાં આવી હતી.
1: જી જી બિલકુલ. હવે વસ્તી ગણતરી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવે છે?
0: વસ્તી ગણતરી પ્રક્રિયા તો આપણે જેમ ચર્ચા કરીએ કે બે તબક્કા છે, એક તો ઘર યાદી અને વસ્તીની ગણતરી. આના માટે પહેલા જ્યુરિસડિક્શનલ બાઉન્ડ્રીઓ જે હોય છે સરકારની, સામાજિક અને રાજકીય નીતિઓ આધારિત, તે આખી લિમિટો ફિક્સ કરવામાં આવે છે. એના પછી બધાના ઇન્યુમરેટર સુપરવાઇઝરની ટ્રેનિંગ આપવામાં આવે છે, અને એને બાદ બધાને ટ્રેનિંગ આપ્યા બાદ કીટનું વિતરણ થાય, 33 પ્રશ્નો આપણે જાહેર કરે છે, એ બાદ હવે ફેઝ 1 શરૂ થશે જૂન મહિનામાં.
1: જી જી બિલકુલ. હવે સર, આ વખતની વસ્તી ગણતરીનું સમયપત્રક શું રહેશે? આમ કેટલાથી કયા સમયગાળામાં યોજાઈ રહી છે, કેટલા તબક્કામાં, એમાં શું છે?
0: જે આપણે કીધું એમ કે રાજ્યની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો ઘર યાદી છે, એ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે. એના 15 દિવસ પહેલા એટલે કે 17 મે થી 31 મે સુધી સ્વગણતરી, કે જ્યાં લોકો ઓનલાઈન પોતે જ પોતાની માહિતી ભરી શકશે, એ પોર્ટલ ઓપન કરવામાં આવે છે.
1: એટલે ટૂંકમાં અત્યારે જે ચાલી રહી છે જે પ્રક્રિયા,
0: જે હાલમાં ચાલી રહી છે
1: સેલ્ફ એનોરેશન વાળી.
0: જી
1: ઓકે સર. એમાં સર કયા રીતના પ્રશ્નો છે અત્યારના સેલ્ફ એનોરેશનમાં?
0: સેલ્ફ એનોરેશનમાં જે આપણે 33 પ્રશ્નોની વાર્તા કરી હતી, એ પૈકીના 25 પ્રશ્નો એમાં લીધા છે કે ભાઈ આપના ઘરની માલિકી કોની છે,
1: જી
0: એ ભાડુમાં છે, એ રહેણાંક વિસ્તાર માટે વપરાય છે, તમારા જે ભોંયતળિયા છે સેના બનેલા છે, તમારા ઘરમાં પાણીની સુવિધા કેવી છે, તમારા ઘરમાં ગટર વ્યવસ્થા કેવી છે, જે તમારી સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે જે જાણ લઈ શકાતી હોય છે કે તમારે ત્યાં હાલમાં ઘરમાં કોમ્પ્યુટર છે, લેપટોપ છે, કેવી રીતનો વિષય છે, એના આધારે આપણે નિર્ણય લઈ શકીએ છીએ.
1: જી. હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ વ્યવસ્થામાં રાખવામાં આવશે, જે આ વર્ષે જે વર્ષથી ગણતરી થઈ રહી છે એમાં ગ્રામ્ય અને સિટી માટે અલગ અલગ હશે કે
0: ના? આ બધું જ એક જ સમયગાળો કે 1 જૂનથી 30 જૂન બધામાં બધાના ઘરે જોડે જ કરવામાં આવશે.
1: જી. આ વખતે ડિજિટલ અથવા મોબાઈલ એપ આધારિત ગણતરી થઈ રહી છે?
0: બિલકુલ. જેમ આપણે કહ્યું ને કે આ વખતે આપણે સંપૂર્ણ ડિજિટલ મોડ અપનાવ્યો છે, તો વસ્તી ગણતરીમાં આ વખતે બધાના મકાનોને એક ડીજીપીન આપવામાં આવશે, જીઓ ટેગ કરવામાં આવશે, જે એક ડિજિટલ માધ્યમ છે. એ ઉપરાંત દરેક વ્યક્તિનો જે માહિતી આપણે કીધા કે જે 33 પ્રશ્નો છે, ત્યાં 33 પ્રશ્નોની માહિતી ભારત સરકારે વિકસાવેલી એપ ઉપર જ આખી આખી લેવામાં આવશે, કે જેમાં કોઈ પણ પેપર પેનની જરૂર રહેતી નથી. અને એ ઉપરાંત સ્વગણના કે સેલ્ફ પોર્ટલ આપણે ચર્ચા કરી રહ્યા હતા, એ પણ લોકો ઓનલાઈન પોતે ભરી શકે છે.
1: જી બિલકુલ. તો મતલબ આપણે આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, એનાથી આમ કયા લાભોની અપેક્ષા છે, શું કઈક ફાયદો થશે?
0: સૌથી પહેલા ટેકનોલોજી વાપરીશું તો આપણે તો પેપર અને પેનના જે TDS

0: તિલાંજલિ આપી રહ્યા છીએ. ડેટા વ્યક્તિ પોતે જ ભરે છે તો એમાં સૌથી ઓછી ભૂલ થવાની શક્યતા રહેલી છે. ડેટા ઓનલાઈન ભરે છે માણસો ડિજિટલી, તો એના કારણે ગણતરીદાર અને નાગરિક પોતે બંનેને ઘણું ઇઝી પડી રહ્યું છે. અને ડેટાનું ફટાફટ સર્વર લોડ થતું હોય તો ડેટાને ફાઇનલી જે ડેટા પ્રકાશિત કરીએ છીએ કમ્પાઇલ ડેટા, એને સમય ઘણો ઓછો લાગશે.
1: સર, વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોએ આપેલી માહિતી સુરક્ષિત ન હોવા અંગે કેટલીક ગેરમાન્યતાઓ પણ પ્રવર્તી રહી છે. આ વિશે સર શું કહેશો?
0: આકાશવાણીના માધ્યમથી હું આપણા શ્રોતાજનોને ચોક્કસ અપીલ કરવા માંગુ છું કે વસ્તી ગણતરીનો જે કાયદો છે
1: જી
0: તેની કલમ 15 અનુસાર કોઈપણ માહિતી જાહેર કરવી ગુનો છે, માટે આપની માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
1: જી
0: અને દરેકે દરેક ડિજિટલ ડેટા જે આપણે કહીએ છીએ તે બધો જ ડેટા માત્ર અને માત્ર નીતિ ધોરણમાં વાપરવામાં આવશે, અને આ માટેના બધા સર્વર પર થર્ડ પાર્ટી ઓડિટ વાળા આઈ સર્ટિફિકેટથી કરીને ચકાસણી કરેલા છે, એટલે આપણો ડેટા ડિજિટલી પણ સિક્યોર રહેશે.
1: સિક્યોર હે. જી.
2: સર, માહિતીની ગોપનીયતા અંગે શું કહ્યું હતું ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમારે, તે પણ સાંભળી લઈએ.
3: જનગણના અધિનિયમ મેં એક મહત્વપૂર્ણ સેક્શન હૈ, સેક્શન 15, જિસકે સમક્ષ મેં આપકા ધ્યાન આકર્ષણ કરના ચાહું. ઇસ સેક્શન કે અંતર્ગત વ્યક્તિગત આંકડે જો જનગણના કે દૌરાન દિએ જાતે હૈ વો પૂરી તરહ સે ગોપનીય હૈ. આરટીઆઈ કે અંતર્ગત ઇસે સાઝા નહીં કિયા જા સકતા. ન્યાયાલય કે સમક્ષ સાક્ષ કે રૂપ મેં ઇસકા પ્રયોગ નહીં હો સકતા હૈ. और किसी भी व्यक्तिगत आंकड़ों को किसी भी संस्था के साथ, सरकारी गैर सरकारी विभिन्न विभागों के साथ शेयर नहीं किया जा सकता है. सिर्फ एग्रीगेट सांख्यिकीय आंकड़ों का ही प्रयोग टैबुलेशन के लिए किया जाता है.
1: वस्ती गणतरी दरमियान सबसे मोटा पड़कारो क्या हो सके सर? आ वक्त
0: લોકોને એવું લાગતું હોય છે એક જ સમયગાળામાં આટલી મોટી દેશની વસ્તી કવર કરી એક મોટો પડકાર રહેલો છે, પણ અમારી દ્રષ્ટિએ જે ભારતની વિવિધતા છે તેને વસ્તી ગણતરીની એકતામાં લાવવું, એના માટે લોકોનો વિશ્વાસ સંપાદન કરવો અને લોકો પાસે સાચી માહિતી લેવી એ એક પડકાર ગણી શકાય.
1: જી જી બિલકુલ. હવે અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં ગણતરી કેવી રીતે થશે?
0: આપ જેમ જાણો છો કે ભારતમાં અંતરિયાળ છેવાડાના વિસ્તારો તો રહેવાના જ છે, ગુજરાતમાં પણ આ વિસ્તાર આવેલા છે. તો તેને ચાર્જ અધિકારી અથવા મામલતદારશ્રીઓને આપણે સૂચના આપેલી છે કે આ વિસ્તારોની ખાસ નોંધ રાખે, જે વસ્તી ગણતરીદારો ત્યાં જશે તેમને ખાસ સુવિધા સુરક્ષા પણ પૂરી પાડે, જેના કારણે એ નિર્વિઘ્ને પોતાનું કામ કરાવી શકે.
1: જી જી. હવે અમુક વખતે એવું હોય છે કે સ્થળાંતર કરનાર લોકો અથવા અસ્થાયી રહેવાસીઓની ગણતરી કેવી રીતે થશે?
0: જેમાં
1: અમુક વખતે લોકો સ્થળાંતર કરીને બીજે કઈ રહેવા જતા રહેતા હોય, તો આ બાબતનું કેવું રહેશે?
0: આપને જણાવો તો મને આનંદ થશે કે ભાઈ વસ્તી ગણતરી એક સ્થળાંતરનું પેટર્ન સમજવા માટેનો પણ પાયો છે. એટલે સ્થળાંતર લોકોનો આપણે ગણતરી તો કરતા હોય કે ભાઈ વસ્તી ગણતરી દરમિયાન જે આપણે સમયગાળા કીધા એ સમયગાળામાં વ્યક્તિ જે રહેતો હોય ત્યાંની ગણતરી કરવામાં આવે છે. બરાબર, જો 3 મહિનામાં એ માણસ બદલાયો હોય તો એ જગ્યાનું ગણાય. હાલની તારીખમાં તમારી વસ્તી થયા ત્યારે તમે જ્યાં બેઠા હોય ત્યાંની વસ્તી ગણતરી ગણાશે એ વિષય.
1: ઓકે, ટૂંકમાં 3 મહિનાનું પેલું એ
0: 3 મહિનાની સમયગાળા આવે છે કે સપોઝ આપનો બાળક છે એ હોસ્ટેલ રહેતો હોય
1: જી,
0: તો પછી એની ગણતરી હોસ્ટેલમાં થશે, આપના ઘરે નહીં.
1: જી બિલકુલ બિલકુલ. વસ્તી ગણતરીના આંકડા સરકારની નીતિઓને કેવી રીતે અસર કરે છે?
0: આપણે અગાઉ ચર્ચા કરીએ તો સૌથી પહેલા જો પોલિટિકલી આપણે જોઈએ તો સંસદ, વિધાનસભા, શાસન સંસ્થાઓમાં જે ચૂંટણીની સીટો પર કઈ છે તે નક્કી થાય છે. આ એક દેશનો અને રાજ્યનો સ્ક્રીનશોટ છે કે જે હાલની પરિસ્થિતિ આપણને બતાવે છે. તો આવતા 10 વર્ષ માટે, મતલબ કે નેક્સ્ટ વસ્તી ગણતરી ન થાય તો શું દેશના સંસાધનો છે આપણે કેવી રીતે રિસોર્સ અલોકેટ કરી શકીએ, નવી યોજનાઓ કેવી રીતે બનાવી શકીએ, રિસર્ચ એમ થાય, અને આખી નીતિ વિષયક નિર્ધારણ આપણે જે કહીએ છીએ તેના માટે આ આધારભૂત અને સૌથી બેઝિક માહિતી છે.
1: જી સર. હવે વસ્તી ગણતરી માટે એક સરકારી અધિકારીઓ તો સર કામે લાગતા જ હોય છે, પણ આમાં લોકોની પણ સહભાગિતા એટલી જ જરૂરી છે. તો લોકોમાં સહભાગિતા વધારવા માટે શું અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે આ વખતે?
0: એમ જોવા જઈએ તો આજના આપણું વસ્તી ગણતરીનું જે અભિયાન ચાલે છે તેમાં લોકોની ભાગીદારી એમની એક ફરજ છે, એમણે ભાગ લેવો જોઈએ, નાગરિકોને ફરજ બજાવવી એટલી જરૂરી છે. તો હાલમાં રેડિયો, ટેલિવિઝન, સોશિયલ મીડિયા પર આના માટે મહત્વ આપણે જાહેરાત કરી રહ્યા છીએ. તે ઉપરાંત દરેક રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર બેનરો લગાવીએ છીએ, સોશિયલ મીડિયા મારફતે પ્રચાર કરાવીએ છીએ. દરેક જિલ્લાના કલેક્ટરશ્રીઓ, એસપીશ્રીઓ અને દરેક વિભાગના વડાને પણ અપીલ કરી, જેના કારણે વધુને વધુ આપણે કરાવી શકીએ વસ્તી ગણતરીનું.
1: જી. હવે કદાચ કોઈ પરિવાર માહિતી આપવાનો ઇનકાર કરે આ પ્રક્રિયામાં તો શું થશે?
0: જો કાયદાકીય રીતે વાત કરીએ તો વસ્તી ગણતરીના અધિનિયમ, જનગણના અધિનિયમ 1948 ની કલમ 8 હેઠળ દરેકે દરેક નાગરિક

0: એની સમજ મુજબ સાચા જવાબ આપવા માટે બંધાયેલો છે. તો અને આના માટે જો ન આપે તો સામે 1000 રૂપિયાનો દંડનું પણ જોગવાઈ છે. પણ મારી વિનંતી દરેક નાગરિકોને એ છે કે આપ નીતિ નિર્માણમાં એક ભાગ ભજવી રહ્યા છો, આપ દેશના નાગરિકની ફરજ બજાવી રહ્યા છો, તો આપને આવું કોઈ બાધ્ય કરવું જરૂરી નથી. આપ પોતે જ આપની ફરજ સમજીને સાચા અને સારા જવાબ આપો સંપૂર્ણ, એ અપેક્ષા આપની પાસે અપેક્ષણીય છે.
1: જી બિલકુલ. સામાન્ય નાગરિકોએ વસ્તી ગણતરીમાં શું ધ્યાન રાખવું જોઈએ સાહેબ?
0: સામાન્ય નાગરિકોને આપણે કહ્યું કે એમના મગજમાં થોડા ઘણા હદે થોડાક વિચારો અલગ હોય છે, તો એમને એટલું છે કે આપના ઘરે જે ઘર યાદીમાં વસ્તી ગણતરીના લોકો આવશે ગણતરીદાર, એને 33 પ્રશ્નો પૂછશે કે જે આપણે ઓલરેડી જાણ કરેલી છે. એના સાચા અને સંપૂર્ણ જવાબો એમની જાણ મુજબ આપે, એમને સહયોગ આપે. એમના ઘરે જે વ્યક્તિ આવે છે એમને એમનો ઘર નંબર ને એ લખવા માટે મકાન પર દીવા પર લખવાની મંજૂરી આપે, એને સાચામાં સાચી માહિતી આપે, એ જ અમારી અપેક્ષા છે.
1: સર, અત્યારે હાલ દેશના વિકાસમાં યુવાનોનું પણ સર એટલું યોગદાન રહેલું છે, તો વસ્તી ગણતરીની આ કામગીરીમાં યુવાનોની શી ભૂમિકા હોઈ શકે છે?
0: બિલકુલ, આપ જેમ કહી રહ્યો છો એમ જે હાલમાં ઝેન જીની વાર્તા ચાલી રહી છે, અને બીજો મુદ્દો એ પણ છે કે આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે આપણે ડિજિટલ મોડ પર લઈ રહ્યા છીએ, તો આપના માધ્યમે દરેક યુવાન શ્રોતાઓને મારી એ વિનંતી છે કે આપ સ્વગણના પોર્ટલ કે જે 31 મે સુધી ઓપન છે એનો મહત્તમ ઉપયોગ કરો. આપ પોતે મોબાઈલનો ઉપયોગ કરો છો, આપ ટેલિવિઝનથી, ઇન્ટરનેટથી, લેપટોપથી સંપૂર્ણ તરહ અવેર છો, તો આપ આપના એક સ્કિલનો ઉપયોગ કરીને આપણે પોતાની કુટુંબની પૂરેપૂરી માહિતી આ પોર્ટલ પર જ ભરીને એક કામગીરીમાં ભાગરૂપ લઈ શકો છો અને દેશના નાગરિકોનો ગર્વ પણ અનુભવી શકો છો.
1: સર, અંતિમ સવાલ મારો આપને એ રહેશે કે નાગરિકોને સાહેબ શું સંદેશો આપશો તમે?
0: નાગરિકોનો સંદેશો ગુજરાત રાજ્ય તરફથી એટલો જ છે કે હાલમાં જે સ્વગણતરી પોર્ટલ ચાલી રહ્યું છે એમાં પોતાની માહિતી જાતે જ ભરે, જેના કારણે એમનો પણ સમય બચશે, વસ્તી ગણતરીનો સમય બચશે, અને જ્યારે ગણતરીદાર 1 થી 30 જૂનમાં એમના ઘરે આવે તો એમને સંપૂર્ણપણે સહકાર આપે અને સંપૂર્ણ અને સાચી માહિતી આપે.
1: જી આભાર સાહેબ, વસ્તી ગણતરી જેવા જટિલ વિષય પર એકદમ સરળ શબ્દોમાં અમારા શ્રોતાઓને રસપ્રદ જાણકારી આપી તે બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાહેબ. તો શ્રોતા મિત્રો, આ હતો વસ્તી ગણતરી અંગેનો વિશેષ કાર્યક્રમ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વસ્તી ગણતરી 2027 અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં જોડાયા હતા રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના સહાયક સંપાદક મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: आप सुन रहे हैं हमारे प्रोग्राम विविध भारती से. आज के फनकार कार्यक्रम आप सुनेंगे थोड़ी ही देर में.

0: Site for the latest updates. The Central Board of Secondary Education, that is CBSE, today extended the last date for obtaining scanned photocopies of answer books for Class 12th board examinations by one more day until tomorrow. CBSE said that the decision was taken to provide adequate time to students for submitting requests. The board advised candidates to avail of this extended timeline and submit their applications accordingly. Union Education Minister Dharmendra Pradhan has given directions to depute a team of professors and technical experts from Indian Institute of Technology, that is IIT Madras and IIT Kanpur, to assist the Central Board of Secondary Education, CBSE, in ensuring a glitch-free re-evaluation process. The decision has been taken in view of the developments and concerns raised by students and parents regarding the CBSE post-result services portal. In Karnataka, 8 members of a family, including 7 women, drowned in the Thattehakalu River in Uttara Kannada district today. The mishap occurred when they were collecting freshwater mussels and were swept away by strong currents. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief over the loss of lives in the incident. Mr. Modi announced an ex gratia of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased. Chief Minister Siddaramaiah also announced an ex gratia of 5 lakh rupees for the next of kin of each deceased. The India Meteorological Department, that is IMD, has forecast that severe heat wave conditions are likely to persist over central and northwest India for the next 7 days. The weather agency also issued a red alert for severe heat wave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha for tomorrow. At the Asian Under 23 Wrestling Championships, Indian grapplers continued their impressive run, securing 3 gold, 2 silver and 3 bronze medals in Vietnam's Da Nang today. And that is the end of this news bulletin.
1: મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. જાણી લઈએ આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સુર સરિતા. 7:00 સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:02 સાહિત્ય પત્રિકા. 10:30 કાર્યક્રમ ગીત. 10:45 સુરેશ રત્નોત્તરના સ્વરમાં સુગમ સંગીતનો કાર્યક્રમ. 11:00 ફિલ્મ ગીત. 11:30 કાર્યક્રમ ગીત. 12:02 કાર્યક્રમ સુર સંગાત, જેમાં આપ સાંભળશો હસમુખ પાટડિયાનું સિતાર વાદન. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં વિષય છે સુરતી લહેકો, અને સાથે આકાશવાણીના 90 વર્ષ પ્રસારણ યાત્રા નિમિત્તે મહેશ શાહ સાથે હિતેશ માવાણીની વાતચીત. 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, ગાયક કલાકાર ભદ્રાયુ અરવિંદ અને ચેતના પાટડિયા. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 5:00 સાંભળશો રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત નાગરિક અલંકરણ સમારોહ 1માં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ પુરસ્કાર પ્રદાન કરતું જીવંત પ્રસારણ. 5:10 કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:00 ગીત. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 સુર માધુરી. 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રાત્રિના 9:30 આજ કે ફનકાર. 10:00 સાંભળશો ગુજરાતી નાટક. દ્રષ્ટિ, લેખક વર્ષા અડાલજા. રજૂઆત કિરીટ બારોટ. નિર્માણ દક્ષા દવે. 10:30 શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. તો શ્રોતા મિત્રો, આ હતા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સરેરાશ કરતાં 0.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે

સરેરાશ કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35% નોંધાયું. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. આકાશ એકંદરે સ્વચ્છ રહેશે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ રહી છે. અમારી આજ સાંજની અને બીજી પ્રસારણ સભા અહીં સમાપ્ત કરીએ છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે 5:48. ત્યાં સુધી જોડાયેલા રહેશો અમારી DTH સેવાના ગુજરાતી પ્રસારણ સાથે. હવે આપની રજા લઈએ છે. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમોની શરૂઆત કરીએ તે પહેલાં સમય સાથે તાલ મેળવી લઈએ. ભારતીય સમયાનુસાર અત્યારે મિત્રો રાત્રિના 11:15:40 થઈ ચૂકી છે. હવે મેળવી લઈએ મિત્રો DTH સેવાના ગુજરાતી પ્રસારણ પરથી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. પ્રસારણની શરૂઆતમાં હમણાં થોડીક જ વારમાં રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં સંભળાવીશું આપને લોકગીતો કિરણબેન સોલંકી, મોનાજી બારોટ તથા સવિતાબેન પરમારના સ્વરમાં. 12 વાગે આપ સાંભળી શકશો નાટક બદલી નાખો આ વાર્તા. શ્રી આર વેટી શ્રી નિવાસુલુના તેલુગુ નાટકનું ગુજરાતી અનુવાદ કર્યું છે મહેન્દ્ર ઉપાધ્યાય, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં અમિત કુમારના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. 2 વાગ્યાથી શરૂ થશે વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ ગુજરાતી ગીતો આપ માણી શકશો. ત્યારબાદ મનહર ઉદાસ તથા અનુરાધા પૌડવાલના સ્વરમાં ગુજરાતી ગઝલોની મજા આપ માણી શકશો તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી સુગમ સંગીત સાંભળી શકશો. ત્યારબાદ DTH સેવાના ગુજરાતી પ્રસારણના અંતે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિમય ભજનો. તો મિત્રો આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો પ્રસારણનો પ્રથમ કાર્યક્રમ લોકસંગીત. સંભળાવીએ તેમાં આપને સૌપ્રથમ લોકગીતો શ્રોતા મિત્રો કિરણબેન સોલંકીના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, મોનાજી બારોટના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો સવિતાબેન પરમારના સ્વરમાં

0: સવિતાબેન પરમારના સ્વરમાં લોકગીતો માણ્યા બાદ શ્રોતા મિત્રો, લોકગીતોનો કાર્યક્રમ લોકસંગીત અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હવે સમય છે શ્રોતા મિત્રો નાટક માણવાનો. પ્રસ્તુત છે તેમાં નાટક બદલી નાખો આ વાર્તા. આ નાટકના મૂળ તેલુગુ લેખક શ્રી આરવેટી, શ્રી નિવાસુલુ, ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. તો પ્રસ્તુત છે નાટક બદલી નાખો આ વાર્તા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક બદલી નાખો આ વાર્તા. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ, ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ.

0: તેરી થાળી ઢૂંઢવી જવા આવશો? જાઓ જાઓ, સીધી રીતે ચાલે જાઓ, નહીં તો ભાગીને ભૂકો કરી નાખે. જાઓ, ચાલો
1: ચાલો.
2: ભાપજી ભાપજી, આ કૂવો તો અમે ખોદ્યો તો અમારી પસીનાની મહેનત છે બાપજી. અમારા ખોદેલા કૂવાનું પાણી અમે ન લઈ શકીએ બાપજી.
3: મારો મારી નાખો અમને, પણ પાણી તો અમે ભરીશું જ. જોઈશું ને, તો જાઓ કૂવામાંથી પાણી ભરી લો. ઉભા ઉભા જુઓ છો શું? પાણી ભરી લો પાણી.
0: ખબરદાર ખબરદાર ખબરદાર, જો આગળ વધ્યા છે તો કુવા તરફ કોઈ આગળ વધ્યા છે તો ખબરદાર. પકડો પકડો, જોઈ શું રહ્યા છો? બધા પકડો, મારો મારો.
3: છાપા વાળા કે છે, લખે છે, આ ભરછેટ ખતમ થઈ ગઈ. રેડિયો વાળા કે છે, અસ્પૃશ્યતા દૂર થઈ ગઈ. પણ આજે આપણા ગામમાં શું બન્યું?
2: શું બન્યું? આપણા કૂવાનું પાણી સુકાઈ ગયું એટલે આપણે ગામના કૂવે પાણી ભરવા ગયા. એમના કૂવે પાણી ભરવા ગયા એટલે ઊંચી જાતિના લોકો આપણા પર તૂટી પડ્યા. અરે, જાનવરોની જેમ મારી કૂટીને આપણને ભગાડી મૂક્યા.
3: હે મારા ભગવાન, હે પ્રભુ, આ ભરછેડ દૂર કરવા ગાંધી બાપુએ કેટલી મહેનત કરી, પણ આ લોકો પર કાંઈ જ અસર ન થઈ. આ લોકો તો હજુ નથી બદલાયા.
2: ચૂપ રહો દાદા, આ બધું તમારે લીધે થાય છે.
3: શું? મારે લીધે?
2: હા, આપણા ગામમાં દુકાળ પડ્યો, ગામમાં રોજગારી નથી, પશુઓ માટે ઘાસ ચારો નથી. અમે કહ્યું ચાલો ચાલો આપણે બધા શહેરમાં જતા રહીએ. અરે, ત્યાં શહેરમાં રિક્ષા ખેંચીને પેટીયું તો રળી લઈશું. પણ તમે ના માન્યા, અમને બધાને અહીં રોકી રાખ્યા.
3: બેટા, આપણું ગામ તો આપણી માવ હોય છે ને.
2: માં
3: બેટા, હું અહીં જન્મ્યો છું અને અહીં જ મરવાની મારી ઈચ્છા છે. આ વડલાની શીતળ છાયા, આ પશુઓનું ગૌચર, આ બાળકોનું ગિલ્લી દડાનું મેદાન, આ બધું શહેરમાં ક્યાંથી મળશે? એટલે બેટા, મેં શહેર જવાની ના પાડી હતી.
2: અરે દાદા, આ ઊંચી વરણના લોકો તમારી સાથે જાનવરો જેવું વર્તે છે અને તોય તમે આ ગામ છોડતા નથી. પશુઓને ચારો ના મળે તો તમે કસાઈ વાળે વેચો છો, પણ અમારી સાથે શહેર નથી આવતા. આ લોકો તમને અલકી જાતના ગણે છે, ઘૃણાથી જુએ છે, છતાં તમે એમની ચાકરી કરો છો. તમે પાગલ થઈ ગયા છો દાદા, પાગલ. તમે અમારી સાથે શહેર ક્યાંથી આવો?
4: વશરામ, જો અમે શહેરમાં તારી સાથે આવીએ તો ત્યાં આવી હેરાનગતિઓ નહીં થાય?
2: ના ડાયા, શહેરો ખૂબ જ બદલાઈ ગયા છે. અરે, નથી બદલાયા તો આપણા ગામડા એ તો શહેરોથી ખૂબ દૂર છે. અરે, શહેરમાં તો ના જાત આભડછેટ એવી કોઈ વાત જ નથી. અરે ડાયા, તને શું વાત કરું, મેં તો શહેરમાં હોટલોમાં જઈને ઠાઠથી બધાની સાથે બેસીને ખાધું છે. એ ગામડાઓમાં તો આ જમીનદારી પગદંડો જમાવીને બેઠી છે. આ ઊંચ નીચ નાચ જાત બધું અહીં જ જોવા મળે છે. અરે, માણસને માણસની જેમ જોવાતો નથી. એટલે તો કહું છું, ચાલો ચાલો ભાઈઓ બહેનો, ચાલો અહીંથી શહેરમાં જઈએ. અરે, ત્યાં માણસની જેમ જીવી તો શકીશું. ચાલો ચાલો.
4: સારું ત્યારે દાદાજી, આજ સુધી તમારું માન્યું, પણ હવે અમે તમારું સાંભળવાના જ નથી. અમે તો અમારું જીવતર એળે કાઢ્યું, પણ અમારા બાળકો તો ઇજ્જતથી જીવશે. બોલો ભાઈઓ, શું કહો છો? તમે બધા શહેર આવશો ને?
3: હવે જ્યારે બધા શહેર જાય છે તો હું એકલો અહીં રહીને શું કરીશ? આટલા વર્ષ અહીં કાઢ્યા, કેટલું બધું જોયું, હવે જરા શહેર પણ જોઈ લો. હે દેવી માં, હું તને પગે પડું છું. હું તો અહીં તારા ચરણોમાં જ મરવાનો હતો. આજ માટીમાં મારે બળવું તું. હવે કોણ જાણે આ દેહ ક્યાં પડશે? હું તને છોડીને જાઉં છું દેવી માં, છેવટના પરિણામ જુહાર માં, આખરના જુહાર મારા મારી માવડી.
1: ચાલો બધા છોડી ચાલો.

0: अरे अरे भाइयों, अरे भाइयों, उभारो उभारो, एक मिनट।
1: सारू करी बेटा, बाळको अंधारामां चाली नहीं सके, रस्तामां जीव जनावर होय, अहीं तळाव सुकाई गयुं छे, रेताळ जग्या छे, अहीं रात रोकाई जईए, थोड़ी जुवार उकाळी लईए, बधा थोड़ी थोड़ी पी लईशुं।
2: અરે
0: દાદા, અમે અહીં મોત નો કોળિયો બન્યા છીએ, તમને વાર્તાઓ કહેવાનું સૂજે છે?
3: સંભળાવો દાદા, અમે સાંભળીશું।
1: આ મોટેરાઓને ના સાંભળ્યું તો કઈ નહીં, સારું ત્યારે બાળકો તમે સાંભળો।
3: બધા
1: બેસી જાઓ, હવે સાંભળો। તું પણ સાંભળજો દીકરી, સાંભળે છે ને? સાંભળ, એક હતો રાજા, દૂર દેશનો રાજા, રાજા હતો ચિત્ર વિચિત્ર, એને હતી એક રાણી, એક મોટું રાજ્ય હતું, આ અંગ્રેજોનું શાસન હતું ત્યાં, જાડો પાડો સુબો હતો ત્યાં, અને ચિત્ર વિચિત્ર એનો રાજા હતો। સાંભળો છે ને? ચિત્ર વિચિત્ર ભારે મૂરખ પણ હતો, એના સમયમાં આપણને નીચા ને હલકા માનવામાં આવતા હતા, આપણી જાતના લોકોને હલકી વર્ણના કહીને ગામની બહાર રાખવામાં આવતા હતા।
3: શું કહો છો દાદા?
1: આપણા ગળામાં એક ઢોલ બાંધવો પડતો, જ્યારે ગામમાં જઈએ તો ઢોલ વગાડતા જવું પડતું।
3: પણ એવું કેમ દાદા?
4: અરે બાળકો, તમને એ બધી વાત ક્યાંથી ખબર હોય? જો આ ઢોલ વગાડી આપણી જાતિના લોકો એ ઊંચી જાતિના લોકોને એમ બતાવતા કે અમે જાનવરો છીએ, વેઠિયાઓ છીએ, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ।
1: ચૂપ ચૂપ થા, વાર્તાને વાર્તા જ રહેવા દેને।
4: ઠીક છે ઠીક છે, આગળ સંભળાવો।
1: આપણને હલકી વર્ણના ગણીને કેટલાક તો આપણા તરફ આંખ ઊંચી કરીને જોતાય નહોતા, ઢોલ વગાડતા આવતા જોઈ દૂરથી જ મોઢું ફેરવી લેતા હતા, અમારા ઢોલથી એમને બધું જ સમજાઈ જતું। હવે રાજા ચિત્ર વિચિત્રની વાર્તા સાંભળો।
3: સાંભળાવો દાદા।
1: એ રાજા ભારે અઠીલો, જીદ્દી હતો, એટલો જ પાછો ગાંડો।
3: શું? રાજા ગાંડો?
1: એટલું જ નહીં, એ રાજાને એક સુંદર રાણી હતી।
5: સાંભળો સાંભળો,
3: ગાંડો રાજા અને સુંદર રાણી।
6: જય હો જય હો, રાજ્યના પાલકનો જય હો, રાજાઓના રાજા, બહાદુરોમાં બહાદુર, પાલકોના પાલનહાર, રાજા ચિત્ર વિચિત્રનો જય હો। કિલ્લાના દરવાજે ઘોડા ઉપરથી ઉતરીને મહારાજ પધારી રહ્યા છે, જય હો જય હો, મહારાજનો જય હો।
7: અલી દાસીઓ, બધું બરાબર છે ને? મહારાજ આવી રહ્યા છે,
5: જો એ રિસાઈ જશે ને તો પાછા 6 મહિના સુધી દેખાશે નહીં।
8: રાણી? અરે ક્યાં છે રાણી? રાણી વાસમાં રાણી ના દેખાય? આ ઓ રાણી, રાણી હું આવી ગયો છું।
7: આવો પધારો પધારો પધારો મહારાજ, શિકાર કેવો રહ્યો?
8: મજબૂત, બહુ સારો।

0: पण मैं बिचारा हरणो ने न मार्या, सुअर हंस के कबूतर ने पण नथी मार्या। हा वाघ ने हाथी नी
1: शू
0: शोध चलावी।
1: बाप रे, तो शू तमे वाघ ने हाथी नो शिकार करी आवे?
0: हा त्यारे शू तमे शू विचारता हता?
1: शिकार करियो?
0: शिकार करियो होत तो तमारी नजर ना पड़त। अमे वाघ हाथी चित्ता बहु शोध्या पर कोई ना मळ्या। अमे तो छोटे कंटाळीने पाछा भर्या। एक क्षेम कुशल पाछा आव्या। अमे सारू कर्यु ने राणी?
1: खूब सारू कर्यु महाराज, खूब सारू कर्यु। महाराज, आ शाही पथारी पर आ सुंदर गालीचो जुओ।
0: ओ आ वाह, खूब सुंदर छ।
1: ए आपने माटे छे, थोड़ो विश्राम करो।
0: ओ राणी, बस राणी हो तो तमारा जेवी।
1: जी जी।
0: ओ जरा मारा पग दुखे छे राणी, जरा पग दबावी आपो ने।
1: जी जी जी महाराज जी।
0: वाह, आ राणी, तमारा हाथमा जादू छे, जादू।
1: हाँ?
0: तारा हाथना स्पर्श थी जे दर्द मटी जाय छे। आ
1: ભગવાન, આ તો માકણ છે મહારાજ।
0: શું શું છે?
1: તમે માકણના કરડવાથી આટલા ગભરાઈ આવ છો?
0: ગભરાઈ ગયો? ચૂપ કર। અરે એક માકણની આ હિંમત કે મને કરડે, એને ખબર નથી હું કોણ છું। રાજાઓનો રાજા, પાલકોનો પાલનહાર। જો મામૂલી માકડ મને કરડશે તો સામાન્ય માણસની તો હિંમત જ ખૂબ વધી જાય ને। આ કઈ સામાન્ય વાત નથી, ગંભીર ચિંતાનો વિષય છે। અમારા રાજ્યમાં હવે એક પણ માકડ જીવતો નહીં રહે, બધા જ માકડ મારી નાખો। એને માટે રાજ્યના નાના મોટા બધા જ ખાટલા સળગાવી નાખો। લોકોએ એમના ખાટલા સળગાવી નાખવા જોઈએ જેથી બધા જ માકડ મરી જાય। અરે કોણ છે આજાર? જાઓ જાઓ, જઈને ઢંઢેરો પીટાવ।
2: માકડ, હવે હું જોઉં છું કે તું કેવી રીતે જીવે છે।

0: રાજ્યના નગરજનો સાંભળો, બધા જ આમ નગરવાસીઓને સૂચના આપવામાં આવે છે કે કાલે રાત્રે અમારા રાજા રાણીવાસમાં રાણી સાથે વાતો કરતા હતા ત્યારે એક માકડ કરડ્યો.
1: અરે માકડ મચ્છર માણસને નહીં તો શું જાનવરને કરડશે?
2: કહું છું સાંભળો, આગળનું સાંભળો, ચૂપ રહો.
0: એટલે રાજ્યના ચિત્ર વિચિત્ર રાજાએ હુકમ આપ્યો છે કે આપણા પ્રાંતના 121 ગામોમાં ક્યાંય કોઈ માકડ જીવતો ન રહેવો જોઈએ. માટે બધા જ નગરજનો, અમીર ગરીબ નાના મોટા, બધાએ પોત પોતાના ઘરના પલંગ ખાટલા તરત જ આગમાં સળગાવી નાખવા, એવો રાજાનો શાહી હુકમ છે. સાંભળો સાંભળો સાંભળો.
1: શું કહ્યું? ખાટલા સળગાવી દઈએ?
0: હા, જે આ હુકમનો ભંગ કરશે એણે દર મહિને 10 સોના મોરો રાજ્યના ખજાનામાં જમા કરાવવી પડશે. જો

0: આ દંડ નહીં ભરે તો એને ગામના ચોકમાં બધાની હાજરીમાં 100 કોરડા ફટકારવામાં આવશે.
1: હે, કેવું પડે? વિચિત્ર રાજા ને એનો હુકમ પણ વિચિત્ર. એટલે રાજાને માકડ મચ્છર કઈડે અને સજા પ્રજા ભોગવે. હે, આ રાજા અંગ્રેજોની ભેટ સોગાદો આપીને ખુશ રાખે છે એટલે એ લોકો આવી વિચિત્રતાઓ રાખે છે, સમજ્યા? આંખડા કાન કરે છે. જ્યાં સુધી આ રાજા છે ત્યાં સુધી આ બધું આપણે સહન કરવાનું છે. ચાલો ચાલો ભાઈઓ, ખાટલા લઈ લો, હળગાઈ દો, નહીતર દંડ ભરવો પડશે. ચાલો જલ્દી કરો.
2: આ શું મુસીબત? હવે બધાને જમીન પર ભોંય પથારી પર સૂવું પડશે. હે ભગવાન, ચાલો ભાઈ, ચાલો ચાલો ચાલો. હે ચાલો
3: બોલો જાસૂસ, શું સમાચાર છે? રાજ્યમાં બધે શાંતિ છે ને? ક્યાંય કોઈ જ ગરબડ તો નથી ને?
4: ના મહારાજ, ચારે બાજુ શાંતિ જળવાય છે.
3: શું કહે છે મૂર્ખ? અરે, લોકો એમના પલંગ ખાટલા સળગાવે કે નહીં?
4: કહું છું મહારાજ, ગઈકાલે સાંજ સુધીમાં રાજ્યના ધર્માસન પાસે 36,000 અને 24 ખાટલાઓનું દહન થયું છે.
3: દહન થયું? ખાટલા સળગાવ્યા? શાબાશ!
4: એનાથી સળગેલી આગની જ્વાળાઓ આસમાને પહોંચી ગઈ. એમાં બધા જ માકણ મચ્છર બળીને રાખ થઈ ગયા.
3: બળીને રાખ થઈ ગયા માકડ માકડિયા, શાબાશ! ચિત્ર વિચિત્ર રાજા કોઈ સામાન્ય માણસ નથી. સારું, બીજા શું સમાચાર છે
4: મહારાજ?
3: કેને,
4: આપણા પ્રાંતમાં એક ડુંગરિયો નામનો ગાયક છે.
3: હા, તેનું શું છે?
4: એનો જન્મ શુદ્રકુરમાં થયો છે.
3: ઓહો, તેનું શું છે?
4: એના ગીતો સાંભળીને લોકો ભૂલી જાય છે કે એક શુદ્ર છે, અછૂત છે.
3: એ શું ગાય છે?
4: એ એના ગીતોમાં લોકોને ભણવાનું કહે છે. એ કહે છે કે નાત જાત જેવું કંઈ છે જ નહીં, આ તો ખોટો ભ્રમ છે.
3: એમ? હો હો, ખૂબ સરસ વાત છે.
4: એ એમ પણ કહે છે કે બધા ધર્મ છેવટે તો માણસની જેમ માટીમાં મળી જવાના છે.
3: શું શું કહે છે?
4: એ એના ગીતોમાં પૂછે છે કે આપણને શુદ્ર કહેનારા આ ભદ્ર લોકો આપણી પાસે એમના કામ કેમ કરાવે છે.
3: સારું, પેલા એ કહે, એણે ગળામાં ઢોલ બાંધ્યો છે કે નહીં?
4: હા, બાંધ્યો છે મહારાજ. પણ એ કહે છે કે એક દિવસ એની જાતિના લોકોને ગળામાંથી આ ઢોલ છોડાવશે.
3: સારો, પહેલા મારે એને જોવો પડશે, સાંભળવો પડશે. જાસૂસ, ચાલ આપણે વેશ પલટો કરી લોકો વચ્ચે જઈને એને સાંભળી લઈએ. તપાસ કર એ કાલે ક્યાં ગાવાનો છે.
4: જેવી આજ્ઞા મહારાજ.
3: જાસૂસ, આ વેશમાં અમને કોઈ ઓળખી તો નહીં લે ને?
4: નહીં સરકાર, આપનો વેશ જોઈ કોઈ નહીં કહે કે આપ રાજા છો.
3: બસ બસ બસ, તો તો સારું. પેલો સામે દેખાય છે એ જ ડુંગરીઓ છે ને?
4: જી મહારાજ, એ જ ડુંગરીઓ છે.
3: અરે, શુદ્રકુળમાં જન્મ્યો છે છતાંય લોકોને એના ઉપર કેટલો બધો પ્રેમ છે, આ લોકો એને ઘેરી કેમ લીધો છે?
5: કેટલા સમય અમારા ગામમાં આવ્યો
6: હે ડુંગરિયા, હે કદુ ગીત ગીત ગીત
2: ગીત નહીં ગીત નહીં ગીત નહીં ડુંગરિયા, અમે કહીએ ને એ વિષય પર એક કવિતા સંભળાવ, અમે સાંભળીએ છીએ.
7: સારું, થોડી વાર હું મારું ગીત બંધ કરું છું, કહો

0: કઈ વાત પર કવિતા સાંભળશો?
1: ડુંગરીયા ડુંગરીયા ડુંગરીયા, જો જો જો જો જો જો, ત્યાં નદી કિનારે પેલું જાંબુડાનું ઝાડ છે ને, ત્યાં પેલી કાળી કાળી બાઈ હવે ટોપલો લઈને ઝૂમતી ઝૂમતી આવે છે. હે ડુંગરીયા, એના પર કવિતા કર.
0: અરે સારું. નદી કિનારો, જાંબુડો અને રૂમઝૂમનાર. નદી કિનારે જાંબુડો રે, જાંબુડો લહેરાય, જાંબુડે જાંબુ લચી રહ્યા, રૂમઝૂમનાર કરે વિચાર. ટોપલી હાથમાં ને નમણી નાજુક નાર, એ તો કરે રે વિચાર. નિંદર ઘેરાણી એની આંખ મારે, એ તો કરે રે વિચાર. રાત વેરાણી જાંબુ વીણતા રે, એ તો કરે રે વિચાર.
1: તમે
0: લોકો પણ જુવાનીઓ ચંચલ છોકરી નજર, મને મોરલા જેવું લાગે. મારા ઘર સામે બેઠો મોરલો, બેઠો ટહુકા કરે ટહુકા કરે, ટહુકા કરે મોર ટહુકા કરે, ને મારા મનડા હરે. મારી તકલીનો તાર તૂટી જાય, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે. મારી તકલીને લાગી તારી નજર, એવી મને વાગી તારી તિરછી નજર. મારા કામમાં થઈ ગઈ ખલેલ, રે મોર ટહુકા કરે ટહુકા કરે, મોર ટહુકા કરે. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ માણસમાં છે શો ભેદ? હા ભેદ, હા ભેદ બધાય ભરમ. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ જુદી વાત. કોઈ રાક્ષસે કર્યા જુદા, ને નીચ શૈતાને ભેદ રચ્યા. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે. માણસને ગળે ઢોલ લટકાવ્યા, ઢોલ લટકાવ્યા, કોરડા તો ફટકાર્યા, ગાળો દીધી, કામો કરાવ્યા. કારણ શું તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે. તે બનાવ્યા પગરખા, પહેરવા ન પામ્યો તું. તે બનાવ્યો માર્ગ, ચાલવા ન પામ્યો તું. કારણ કારણ એક જ. શું તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે.
2: રાણી
3: જી, જી મહારાજ.
2: આ ડુંગરીય શુદ્ર કુળમાં જન્મ્યો છે, પણ ચહેરો મોરો તો ઊંચા કુળનો લાગે છે, અને જ્યારે મસ્ત બનીને ગાય છે તો લોકો નાગની જેમ આનંદથી ઝૂમે છે. સાચું કહું તો એના ગીતોથી તો મને ભય લાગે છે. ક્યાંક એ મારું અનિષ્ટ ન કરી નાખે.
3: તમારું અનિષ્ટ કેમ મહારાજ?
2: કારણ કે નાત જાતના બંધનોને માનતો નથી. એ પોતાની કુમના લોકો માટે આપણા જેવો જ અધિકાર માંગે છે. કેમ બને? એવું થાય તો સમાજ વ્યવસ્થા ખોરવાઈ ના જાય.
4: મહારાજ, રાજકુમારી આપને મળવા માંગે છે.
2: ઓ, દીકરી પધારી છે. સારું, અંદર મોકલ. રાણી અમારી દીકરીને મળે અને વાત કરે. કેટલો બધો સમય થઈ ગયો. નહીં હા, આવી આવી આવી, આવ આવ આવ આવ, આ બોલ.

0: શું સમાચાર છે દીકરી?
1: પિતાજી, મેં લોકોને ડુંગરિયા વિશે વાતો કરતા સાંભળ્યા. કહે છે એ સરસ કવિતાઓ લખે છે અને ગાય છે પણ સારું.
0: શું તારે એને સાંભળવો છે? અરે દીકરી, એ તો પાગલ કવિ છે બેટા, એ ગાંડાને શું જુઓ તો?
1: પિતાજી, હું એને બસ એક જ વાર જોવા માંગુ છું.
0: નહીં નહીં, એ શક્ય નથી. એ સારી વાત ન કહેવાય બેટા. તારાથી મેલ બહાર ન નીકળાય. જો એક વાત સમજ, જો અત્યારે રાત બહુ વીતી ગઈ છે, જા જા, તું તારા મહેલમાં જઈને સુઈ જા પહેલા.
1: જેવી આજ્ઞા.
0: રાણી, આ કવિ ગાયકને ખતમ કરવો પડશે. હા, ખતમ કરવો પડશે. જોઈએ શું થાય છે.
2: માણસ તો છે માણસ, માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? ક્યાં કોઈ વાત જુદી છે? એની ક્યાં કોઈ વાત જુદી છે?
1: સખી, આ ગીત કેટલો સુંદર છે. એનું ગીત પણ એની જેમ જ મનને જીતી લે છે.
3: હા, પણ આપણે હવે અહીંથી જલ્દી પાછા વળી જઈએ, નહીં તો વેશ બદલ્યો હોવા છતાં કોઈ આપણને ઓળખી જશે.
1: અરે હું છું ને, તું ડરે છે શાને? તું જા, જઈને એને કહેજે કે હું એના કુળની છું. કાલે રાત્રે આપણે એને મળીશું. જોજે, મારી સાચી ઓળખ ના આપતી. હ, ડુંગરિયા.
4: હા બોલ.
1: આપણા આ મિલનને મહિનો થઈ ગયો, નહીં?
4: હા થઈ ગયો.
1: મને તારી વાત સાચી લાગે છે. આ સંઘર્ષમાં હું તારો સાથ આપીશ. હું પણ માનું છું કે માણસે માણસને ગુલામ સમજવાના દિવસો વીતી ગયા. આ ભેદભાવ હવે મટવા જ જોઈએ. હું તારા માર્ગમાં અવરોધ નહીં બનું. પેલું ગીત એકવાર ફરીથી સંભળાવ ને.
4: હું કેટલા વખતથી એ ગાઉં છું, પણ એનાથી લોકો બદલાય છે? શું લોકો આભડછેટ ભૂલી શકશે?
1: ડુંગરિયા, એટલે જ હું તને ચાહું છું અને તને પ્રેમ કરું છું. મારે તને મારે
4: હા કહે ને, કહે.
1: નહીં, જા હટ, મને કહેતા શરમ આવે છે.
4: અરે કહે તો ખરી, વાત શું છે?
1: તું મારી સાથે લગ્ન કરશે?
4: બસ આટલી અમથી વાત. તારા પિતાશ્રીને કહેજે મારા પગ ધુવે. કોણ કોણ છે ત્યાં?
0: ચૂપ રે નીચ બદમાશ, મારી દીકરી સાથે સંબંધ બાંધે છે.
4: કોણ? મહારાજ, પણ આપ અહીં? આ તમારી દીકરી છે? અરે ના, આ તો રમતુડી છે.
0: બકવાસ બંધ કર. અને તું મારી દીકરી કેવડાવવાને લાયક નથી. અરે તે તો મારું કુળ કલંકિત કર્યો. ચાલ સીધે સીધે મહેલમાં ચાલ. અને ડુંગરિયા, તું તારું તો હું આજે માથું જોડાવી દઈશ.
4: મહારાજ.
0: સિપાહીઓ, અરે સિપાહીઓ પકડી લો ને.
4: મહારાજ.
1: પિતાજી, પિતાજી, આમાં ડુંગરિયાનો કોઈ વાંક નથી. એને તો ખબર જ નથી કે હું આપની દીકરી છું. જો એને કઈ થશે તો હું આ મહેલમાં પગ નહીં મૂકું.
0: ચાલ ચાલ ચાલ, જા મહેલમાં ચાલ.
1: પિતાજી.
0: ડુંગરિયા, તારી ઉંમર લાંબી છે એટલે આજે બચી ગયો. જા, હમણાં ને હમણાં મારું રાજ્ય છોડીને ચાલે જા. સાંભળ્યો?

0: મારી દીકરી, મારી દીકરી એક શુદ્રના પ્રેમમાં પડી ગઈ. હવે શું થાય?
1: આ વિશે ગંભીરતાથી વિચારવું પડશે. આ ડુંગરીઓ સામાન્ય માણસ નથી, લોકોમાં એની ખૂબ જ ચાહના છે મહારાજ.
0: સાચું છે.
1: વળી એની જાતિના લોકોનો પણ એને સાથ સહકાર છે. અંગ્રેજ કલેક્ટર સાહેબ પણ આ ડુંગરીના ગીતોથી પ્રભાવિત છે. જો તમે એને મારી નંખાવશો તો રાજ્યમાં બળવો થશે, બળવો.
0: એટલે જ તો વિચાર કરું છું કે શું કરું.
2: હે ભગવાન, કેવો ભયંકર દુકાળ છે આ.
3: બધું જ ઉજ્જડ થઈ ગયું છે, વેરાન થઈ ગયું છે. અરે, પાક બધો જ સુકાઈ ગયો, ઝાડ પાન પણ સુકાઈ ગયા છે, આ નદી નાળામાં પણ પાણી નથી,
2: આકાશમાં ક્યાંય વાદળું દેખાતું નથી.
3: સાચું કહે છે ભાઈ, પાણી નથી, ચારો નથી, ઢોર રોજ મરવા લાગ્યા છે, કોણ જાણે વરસાદ ક્યારે આવશે. અને રાજા તો વેરો વધારતો જ જાય છે, અમારા દુઃખોમાં એ કંઈ કરતો જ નથી.
4: અને સાંભળ્યું છે રાજા તો એની દીકરીના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે, બેચેન છે.
2: એની દીકરીએ તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે ડુંગરિયા સિવાય બીજા કોઈને નહીં પરણે. શું વાત કરે છે!
3: અરે, એણે તો ખાવા પીવાનું છોડી દીધું છે. વાહ ભાઈ વાહ, વાહ વાહ, હાચો પ્રેમ તો આને જ કહેવાય.
2: અરે છોડો ને આ માથાફોડ. આ જુઓ, આ નદી આપણી માતા છે, જે ક્યારેય સુકાતી નથી, અને એ પણ આ વર્ષે સુકાઈ ગઈ. આવો દુકાળ તો ક્યારેય નથી જોયો.
0: મને મારી દીકરીએ દગો દીધો, તાંત્રિક. એણે મારી બધી જ નામના ધૂળમાં મેળવી દીધી. પેલો ડુંગરિયો છે ને, એને ગમે તેમ કરીને ખતમ કરવો છે. પણ જો હું એને મારી નાખું અને લોકો જો બળવો કરે તો? બસ, આ જ ભય મને સતાવે છે. એમાં વળી પાછો આ દુકાળ પડે છે.
1: હા, મને એક ઉપાય સૂજો છો મહારાજ. બરાબર છે, હવે આ ડુંગરીઓ જીવતો નહીં રહે મહારાજ.
0: પણ કેવી રીતે?
1: મહારાજ, આપણી પ્રજા ખૂબ જ ભોળી છે. એ સંકટ સમયે સાપ, પૂતળા અને ચારપાનની પૂજા કરવા માંડે છે. લોકો મારી વાત પર વિશ્વાસ કરે છે. હું ભવિષ્યવાણી કરીશ.
0: હા, પણ શું?
1: એ જ કે નદી માતાને ફરીથી પાણી સાથે વહેતી જોવી હોય અને આ દુકાળને દૂર કરવો હોય તો નદી માતાને ચરણે કવિ ગાયક કે રાજાનું માથું ચડાવો.
0: શું શું? રાજાનું માથું કેમ?
1: એ તો ખરું રહસ્ય છે મહારાજ. જો હું માત્ર કવિ કે ગાયકનું માથું માંગીશ તો લોકો કહેશે કે આ કાવતરું છે, પણ સાથે રાજાનું માથું રાખું તો લોકો ચૂપ રહેશે, સાચું માનશે. પણ રાજા તો રક્ષક છે, પાલક છે, ભગવાન છે, એટલે એને તો જીવવું જ જોઈએ. અને કવિ ગાયક પોતાનું માથું આપવું જ જોઈએ. દેશ અને જનતાના ભલા માટે લોકો કવિ કલાકારનું બલિદાન સ્વીકાર કરશે. કો કેવી યોજના છે મહારાજ?
0: તાંત્રિક, યોજના તો સારી છે, પણ કદાચ વાત ફરી જઈને મારા માથા માટે આવી જશે તો?
1: ના ના ના ના ના ના ના મહારાજ, ન્યાય અને વ્યવસ્થા તમારે આધીન છે, એ તમારી વિરુદ્ધ જાય જ નહીં.
0: એમ? હા, હું આમ જોવા જાવ તો બરાબર.
1: હવે જોવાનું એ જ રહે છે કે આ યોજનાનો ખૂબ જ પ્રચાર થાય.
0: વાહ તાંત્રિક, વાહ વાહ વાહ.
3: શું કહ્યું? હે, સાંભળ્યું? અરે, કે છે કે દુકાળને દૂર કરવા કવિ ગાયક કે રાજાનું માથું માતાના ચરણે ચડાવવું પડશે.
4: બધા એમ જ કહે છે.
2: અરે, કવિ ગાયક તો આપણો ડુંગરિયો છે ને, શું એ પોતાનું માથું માતાને ચડાવવા આપશે?
3: હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? અરે અરે, રાજાના માણસો આ તરફ આવે છે.
5: અરે કોણ છે?

0: આ ડુંગરિયાનું ઝૂંપડું ક્યાં છે?
1: પેલું રહ્યું ને એનું ઝૂંપડું છે,
0: એ અંદર છે.
1: મને ખબર નથી,
0: એને બહાર બોલાવો તો.
2: અરે ડુંગરિયા, અરે ભાઈ ડુંગરિયા, જરા બહાર આવો ને.
3: અરે આ બધી શી ધમાલ છે? અરે આ તો રાજાના સિપાહીઓ છે. કેમ ભાઈ અહીં આવ્યા છો?
0: સાંભળો ભાઈઓ, બધા ધ્યાનથી સાંભળજો. આપણા રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો છે. તાંત્રિકજીએ ભવિષ્ય

0: ગાયક ડુંગરિયાએ પોતાનું માથું માતાને ચરણે ધરવું, એમના આદેશથી અમે ડુંગરિયાને લેવા આવ્યા છીએ.
1: શું કહ્યું? હું મારું માથું આપીશ તો દુકાળ દૂર થઈ જશે? મારા મૃત્યુથી રાજ્યનો દુકાળ જતો રહેશે? એટલે કે મારા મૃત્યુથી રાજ્યનું ભલું થશે એટલે મને બોલાવવા રાજાએ તમને મોકલ્યા છે, ખરું? હું આવવાનો નથી. જાઓ તમારા રાજાને કહેજો કે જરૂર હોય તો એ પોતે મને લેવા આવે, એ સિવાય હું જવાનો નથી. એ આવશે તો હું વિચાર કરીશ.
0: તો નહીં આવે તો અમે તને જબરજસ્તથી લઈ જઈશું.
1: એ શક્ય નથી સિપાઈ. આ એકઠા થયેલા લોકોને જુઓ, આ બધા એક સામટો હુમલો કરશે તો તમારું શું થશે?
2: રાજા આપણા મહોલ્લામાં આવ્યો.
3: રાજા અહીં આવી રહ્યા છે.
4: રાજાઓના રાજા, પાલકોના પાલનહાર, શ્રીમાન ચિત્ર વિચિત્ર મહારાજા ડુંગરિયાને આંગણે પહોંચી ગયા છે. ડુંગરિયા જ્યાં હોય ત્યાંથી જલ્દી હાજર થઈ જા.
1: રાજ્યના પાલનહારને મારા પ્રણામ.
5: ઠીક છે ઠીક છે, આ બધું પ્રણામ પ્રણામ બધું રહેવા દે, અને કહે કે વાત શું છે? અમારો આદેશ હોવા છતાં તું દરબારમાં ન આવ્યો, ઉલટો મને અહીં બોલાવ્યો. બોલ શું વાત છે?
1: મહારાજ, આપનું આ કાવતરું એ કઈ નાની સૂની વાત નથી, એ હું જાણું છું એમ તમે પણ જાણો છો. હવે મારી વાત જરા ધ્યાનથી સાંભળો મહારાજ. મારી પાસે મારા ગીતોની શક્તિ છે, તમારી પાસે રાજશક્તિ છે, રાજ્યનો અધિકાર છે. શું મારું માથું આપવાથી આ દુકાળ દૂર થઈ જશે? સૂકી નદી નાળાને તળાવ પાણીથી ભરાઈ જશે? જાણું છું હું અને તમે પણ જાણો છો. સારું, હું મારું માથું આપવા તૈયાર છું. લઈ લો માથું, પણ મારા માથાને બદલે હું આપની પાસે બે વચન માગું છું મહારાજ.
5: વચનો? કયા વચનો?
1: મહારાજ, પેઢીઓથી અમારા ઉપર જુલ્મો અને અત્યાચારો થયા છે. ગળામાં ઢોલ, આ ઢોલ બાંધી દીધો છે. જાનવરોથી પણ બદતર જીવન અમારા ભાગ્ય સાથે જડી દીધું છે મહારાજ. આ ઢોલ વગાડતા ગામમાં પ્રવેશવાની પ્રથા તો મોટા લોકોએ શરૂ કરાવી છે. બસ આપ એને ખતમ કરી નાખો મહારાજ. અમારા ગળામાંથી ઢોલ છોડાવો મહારાજ. અમારી જાતિને પણ સમાન અધિકાર આપો. આપ અમારું પહેલું વચન માગું છું મહારાજ.
5: અને બીજું વચન?
1: મહારાજ, આપણા રાજ્યમાં દુકાળ તો વારંવાર પડે છે નહીં, અને એની સૌથી મોટી હાલાકી અમારા અમારા લોકોને પડે છે. અમારા કૂવા સુકાઈ જાય છે. ઢોર ઢાંખર જે નદી નાળામાં પાણી પીવે છે એવું પાણી અમારી જાતિના લોકોને પીવું પડે છે મહારાજ. માંદા પડે છે, બીમારીઓ ફેલાય છે, લોકો મૃત્યુ પામે છે મહારાજ.
5: હા તો હું એમાં શું કરી શકું?
1: જો મારું માથું આપવાથી દેવી પ્રસન્ન થતા હોય અને આપના તાંત્રિકના કહેવા પ્રમાણે નદી તળાવ છલકાઈ જવાના હોય તો હું મારું માથું આપવા તૈયાર છું, કારણ કે એનાથી પાણી મળશે. પણ એ પાણી કૂવાઓમાંથી ભરવાનો પહેલો અધિકાર મારી જાતિના લોકોને હોવો જોઈએ મહારાજ. બોલાવો બોલાવો તમારી ન્યાય વ્યવસ્થાને, અને આપો એમને આદેશ. હું મારું માથું હમણાં જ ભેટ ધરું છું મહારાજ. આપ ચૂપ કેમ થઈ ગયા મહારાજ?
5: આ અધિકાર મારા હાથમાં નથી ડુંગરિયા.
1: મહારાજ,
5: આ તો ન્યાયતંત્રનો વિષય છે, સમજવાનો પ્રયત્ન કર, એ જ નિર્ણય કરી શકે. જો છતાં આના માટે મને એક દિવસનો સમય જોઈશે.
1: બસ એક જ દિવસ? એક દિવસનો શું હિસાબ મહારાજ? મારા બાંધવો તો વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છે, એમાં એક દિવસ વધારે? વચન આપો અને માથું લઈ લો મહારાજ.
6: ન્યાય વ્યવસ્થાએ શો નિર્ણય કર્યો મહારાજ?
5: ન્યાય વ્યવસ્થા વાત માનતી નથી, એ કહે છે વચન આવું આપી જ ન શકાય.
6: મહારાજ, હવે તો એક જ ઉપાય છે. ન્યાય વ્યવસ્થા

0: તાનેજ રદ કરી નાખો.
1: હા
0: આપ મહારાજ છો, તમે જ ન્યાય વ્યવસ્થા છો, તમે ધર્માસનનો નિર્ણય બદલી નાખો, ડુંગરિયાને બંને વચન આપો અને એનું માથું ઉતારી લ્યો મહારાજ, બસ એનો ખેલ ખતમ અને આપની દીકરી મુક્ત, પછી કોઈ રાજકુમાર સાથેનો વિવાહ કરી શકો છો.
1: તાંત્રિક, તો હું ધર્માસન ન્યાય વ્યવસ્થાને રદ કરું છું. અરે જરૂર પડે હું બધું જ રદ કરી નાખીશ, હું શાસક છું આ રાજ્યનો, બધા જ અધિકાર મારી પાસે છે. અરે કોણ છે આ જજ? જાઓ જઈને કહી દો કે મને ડુંગરિયાના બંને વચન મંજૂર છે. અમારો આદેશ છે કે એમના ગળેથી ઢોલ છોડી નાખો અને એ લોકો જ્યારે ઈચ્છે ત્યારે ગામના કુએથી પાણી ભરી શકે છે.
2: ભાઈ ડુંગરિયા, તે તો અમારા ગળામાંથી ઢોલ છોડાવે, તે અમને ગામના કુએથી પાણી અપાવ્યું. તું જ અમારો ભગવાન છે ભાઈ.
3: તમારા ગળેથી ઢોલ છૂટ્યો ને, કાલે મારું માથું ધડ પર નહીં રહે. આ એક મોટું કાવતરું છે. ભલે, કંઈ વાંધો નહીં, મારા માથા સાટે મારા બાંધવોને સન્માન મળ્યું, એ જ મોટી વાત છે. એ બહુ મોટી વાત છે.
2: ના ના ડુંગરિયા, ના, અમે એ નહીં થવા દઈએ. અમે ગળામાં ઢોલ બાંધીશું, નાળાનું ગંદુ પાણી પીશું, એ તો અમારા ભાગમાં લખ્યું છે. પણ અમારા માટે તારા જેવો મોટો કવિ પોતાનું માથું આપે એ અમને કબૂલ નથી. અમે તને નહીં મરવા દઈએ ડુંગરિયા. આવો મોટો કવિ ફરી પાછો ક્યારે જન્મ લેશે?
4: શું કહ્યું હતું તાંત્રિકે? કવિ, ગાયક કે પછી રાજાનું માથું આપો તો દુકાળ દૂર થાય. હા, આ તો પછી રાજા આપે માથું, પ્રજાને માટે પ્રજાનો પાલક માથું આપે અને દુકાળ દૂર કરે.
5: હા હા, કવિ જીવે ને રાજા માથું આપે તો જ અમારો દુકાળ દૂર થાય.
3: સાંભળો સાંભળો, એવું ના બોલો, જે કહેવાય ગયું એ કહેવાય ગયું. રાજાએ મારી વાત માની છે એટલે મારે પણ એમની વાત માનવી જોઈએ. પાણી વરસે કે ના વરસે, દુકાળ હોય કે ના હોય, મારા બાંધવોને સન્માન મળ્યું એ જ બહુ મોટી વાત છે. હું હવે દેવી માને મારું માથું અર્પણ કરવાનો છું.
2: ડુંગરિયા ભાઈ, કાલે તું નહીં હોય ત્યારે આ ગીત તમને કોણ સંભળાવશે?
6: ડુંગરિયા, પેલું ગીત એક વાર ગાને.
3: આજે નહીં, કાલે નદી કિનારે દેવી માને મંદિરે છેલ્લી વારનું ગાઈશ. તમે બધા ત્યાં આવજો અને ત્યાં સાંભળજો.
1: તાંત્રિકજી, આ નદીના ઓવારે આટલી બધી ભીડ કેમ? શું ડુંગરિયા સાથે આટલા બધા લોકો આવે છે?
0: મૂર્ખાઓ એના બલિદાન ને ભૂલી જશે.
1: આપણે શું? હે સૈનિકો, અરે જોઈ શું રહ્યા છો? જલ્લાદ ને કહો કે ડુંગરિયાનું માથું કાપી નાખે.
3: માણસ તો માણસ છે, ક્યાં કોઈ વાત જુદી છે? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? નાત જાતના કલંક મટે તો તેમાં ધરતી રાજી છે. છૂટ્યા ઢોલ ને ઘંટ સાવરણા, માનવતા થઈ રાજી. માણસ તો માણસ છે, એની ક્યાં કોઈ વાત જુદી છે? મળ્યું કુવાનું પાણી મીઠું, મળ્યું કુવાનું પાણી મીઠું,

0: बांधव थाओ राजी रे, शत शत वंदन राजा, शत शत वंदन, शत शत वंदन।
1: माथू कपाई गयो महाराज, डुंगरिया नु माथू कपाई गयो।
2: आपड़ी योजना सफल थई।
3: बस बस बंद करो आ जूनी पुरानी वार्ता, बंद करो आ लवारो, आवी वातो संभळावी संभळावी ने आ नवी पेढ़ी ने न डरावो।
4: तो तारे आ वार्ता विषे शुं कहेवुं छे?
3: हूँ आ वार्ता ने बदलवा मागू छूं, जो एनो अंत आवो होवो जोईए। ते दिवसे जारे मंदिर पासे पेली नदी ने किनारे डुंगरियो छेल्लू गीत गाय छे, त्यारे लोको किडियारुनी जेम उभरावा लाग्या। पग मुकवा जेटली पण जग्या नहोती। राजा पण एना रसाला साथे आवे छे, एना माटे गादी पथराय छे, अने आ डुंगरियो
5: वित्या दाड़ा दुखना ने वीती गई। ए वात छूट्या ढोल ने छूट्या सावरणा, पेटे पाम्या धान। वित्या दाड़ा शोषण ना ने पशुपणा नो अंत। बदलाय बदलाय छे भाग्यनी रेखा, बदलायो संसार। जो करे विरोध दलित तो बंद थाय अत्याचार। जो बदलाया कथा व्यथानी तो बदलाया व्यवस्था। तो उगशे सूरज मधराते कौछू ईश्वर राखी माथे। उगशे सूरज मधराते कौछू ईश्वर राखी माथे। उगशे सूरज मधराते कौछू ईश्वर राखी माथे।
3: आम डुंगरिया ने सांभळवा ने जोवा जे लोको त्यां एकठा थया हता, ए बधा आवेशमां आवी गया। ફક્ત 200 સૈનિકોની તાકાત પર તાનાશાહી શાસન કરનાર રાજા પર ઉશ્કેરાઈ ગયા। લોકોમાં નવી ચેતનાની લહેર જાગી, એ જોશમાં આવી ગયા। આખી ભીડ કવિ જિંદાબાદ ની બૂમો પાડવા લાગી। કેટલાક લોકો રાજા પર તૂટી પડ્યા, કેટલાક લોકો ડુંગરિયાને છોડાવી લાવ્યા, કોઈએ રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું। લોકો નાચવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, ડુંગરિયો જિંદાબાદ ની બૂમો પાડવા લાગ્યા।
6: બંધ કર વસરામાં તારી વાર્તા બંધ કર।
3: કેમ ડાયા?
6: તું તો બે વર્ગો વચ્ચે વિગ્રહ કરાવી વાર્તાનો અંત લાવવા માંગે છે। તું તો બંને વર્ગોને લડાવી કલહ ઉભો કરી અંતને લોયાળ બનાવવા તરફ આગળ વધે છે।
3: તો તું શું એમ કહેવા માંગે છે કે અંત એવો હોવો જોઈએ જેમાં અંતે શાસનનો વિજય થાય?
6: ના, હું કહું છું સાંભળો, વાર્તાનો સંતોષકારક અંત આવો હોવો જોઈએ। તે દિવસે જ્યારે ડુંગરિયાનું માથું કપાવવાનું હતું ત્યારે એનું છેલ્લું ગીત સાંભળવા લોકો એકઠા થયા હતા। રાજા ચિત્ર વિચિત્ર પણ ત્યાં હાજર હતો, પણ ગેરહાજર હતી ત્યાં ફક્ત એક વ્યક્તિ ત્યાં હાજર નહોતી, તે હતી રાજકુમારી। તે ન આવી, ડુંગરિયાએ છેવટનું ગીત ગાયું।
5: ક્યાં સુધી બેઠીશું, ક્યાં સુધી સહીશું આ પીડાઓ, આ વેદનાઓ, આ યાતનાઓ? આંખોથી અંગાર વરસાવી, શ્વાસોમાં ભરી જ્વાળાઓ, અને થઈ જાઓ તૈયાર, મક્કમતાથી કરો વિરોધ, અને કરો ક્રાંતિના પ્રયાણ। વિચારશો ના શું થશે આગળ, શું થશે પાછળ, થશે શું ગુલામીનું, શું થશે શોષણનું? સમાજના ડગ તળે, લોકોના પગ તળે પેઢીઓથી કચડાતો આ જ્વાળ હવે જાગ્યો છે। હું તો બસ ગાઉં છું, હોઠોથી નહીં હૃદયથી ગાઉં છું, દિલની વ્યથા મારા ગીતોમાં રેલાઉં છું। મહારાજ કપાવી નાખો મારું માથું, મહારાજ ઉડાવી દો મારું માથું, એનાથી નદીમાં પાણી આવશે, તળાવો છલકાઈ જશે। એ તો છલકાય કે ન છલકાય, પણ તમારું હૃદય ખુશીઓથી છલકાઈ જશે, પણ એથી ફૂલાઈ ન જતા મહારાજ, આ ઘોર અંધકારમાં પણ સૂરજ ઉગશે, અને આ લોકો તમારા સિંહાસન પર તૂટી પડશે, ત્યારે તમારા માથાનું શું થશે મહારાજ?
6: લોકોમાં તોફાન જાગ્યું, તેઓ આવેશમાં આવી ગયા, ચેતનાની ચિંગારી ચંપાઈ ગઈ, એમણે રાજાનું માથું ઉડાવી દીધું।
3: રાજાના સૈનિકો

0: હંગરિયાનું માથું ઉડાવી દીધું ત્યારે ત્યાં રાજકુમારી આવી પહોંચી.
1: ભવિષ્યવાણી થઈ હતી ને કે એક માથું વધારશે તો આ તળાવ પાણીથી છલકાશે, પણ આ તો બે બે માથા વધારાય. પણ ક્યાં છે પાણી, ક્યાં છે પૂર, ક્યાં છે આંધી ને ક્યાં છે તોફાન? ના વર્ષ્યું પાણી, ના આવી આંધી. અરે આપણે તો પાણીમાં તળાઈ જવું જોઈતું હતું, કારણ કે આપણે એક નહીં બે બે માથા અર્પણ કર્યા છે. પણ ક્યાં છે પાણી, ક્યાં છે વરસાદ?
2: તાંત્રિક ની છે, એને જ્યોતિષ નામે આપણને છેતર્યા છે, ભગવાન નું નામ દઈને વિશ્વાસઘાત કર્યો છે.
1: માથા વધારવાથી સમસ્યા ઉકેલાતી નથી, આપણે આપણા મગજથી વિચારવું જોઈએ. વિચાર વિમર્શથી સમસ્યાઓના ઉકેલ મળે છે. તમારી સાથે વિશ્વાસઘાત થયો છે. જ્યાં સુધી તમે માથા વધેરતા અને વધેરાવતા રહેશો, માથા કાપતા અને કપાવતા રહેશો, ત્યાં સુધી તમારી સાથે વિશ્વાસઘાત થતો જ રહેશે. તમને ન્યાય નહીં મળે. ચિત્ર વિચિત્ર રાજા અને તાંત્રિકો મનમાન્યું કરતા જ રહેશે, તમને બધાને લૂંટતા રહેશે.
3: ક્યાં છે તાંત્રિક?
4: આ વાર્તા વીતી ગયેલી કાલની છે, એ આજની પણ છે, પણ આ વાર્તા આવનારી આવતીકાલની ના બનવી જોઈએ. આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ.

બદલી નાખો આ વાર્તા. નાટકમાં ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી અર્ચન ત્રિવેદી, જનક દવે, પ્રિયકાંત મહેતા, જનક રાવલ, હેમંત મિસ્ત્રી, ધનંજય પટેલ, મુકેશ પંડ્યા, પ્રતિભા રાવલ, રત્ના જાની, રેખા દવે, અલ્પિતા રાઠોડ અને હસમુખ ભવસાર. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ.

આકાશવાણીની ડીડીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો. પ્રસ્તુત છે તેમાં અમિત કુમારના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો.

આ ગીત સાથે જે શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, હવે સમય થઈ રહ્યો છે વૈવિધ્યસભર કાર્યક્રમ માણવાનો, જેમાં સૌપ્રથમ આપને સંભળાવીશું ગુજરાતી ગીતો, ત્યારબાદ આપ અનુરાધા પોઢવાલ અને મનહર ઉદાસના સ્વરમાં સરસ મજાની ગુજરાતી ગઝલો માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી સુગમ સંગીતની મજા માણી શકશો. તો પ્રસ્તુત છે વૈવિધ્યસભર કાર્યક્રમો. સૌપ્રથમ સંભળાવી આપને ગુજરાતી ગીતો.

આકાશવાણીની DDSA1નું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં હવે આપ સાંભળશો અનુરાધા પૌડવાલ અને મનહર ઉદાસના સ્વરમાં સરસ મજાની ગુજરાતી ગઝલો. ત્યારબાદ વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી સુગમ સંગીતની મજા માણી શકશો વિભા દેસાઈ તથા રાસબિહારી દેસાઈની સાથે. તો સંભળાવી હવે આપને ગુજરાતી ગઝલો અનુરાધા પૌડવાલ તથા મનહર ઉદાસના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમોના અંતે હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ગુજરાતી સુગમ સંગીત રાસબિહારી દેસાઈ તથા વિભા દેસાઈની સાથે.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિસભર ભજનો. ભક્તિસભર ભજનોમાં સૌપ્રથમ આપ માણી શકશો શૈલેષ ગિરી બાબા પાસેથી દાસજીવન તથા દેવાયત પંડિતની રચનાઓ, ત્યારબાદ આપ ચિનુભાઈ સોલંકી પાસેથી મંદોદરી અને દાસી જીવન સાંભળી શકશો, તથા અંતમાં આપ માવજીભાઈ પરમાર પાસેથી કબીર તેમજ રવિરામની રચનાઓ સાંભળી શકશો. તો પ્રસ્તુત છે ભક્તિસભર ભજનો. સૌપ્રથમ સંભળાવીએ આપને શૈલેષ ગિરી બાબાને.